नमस्कार, सुप्रभात। मीडियम वेव्स 370.3 मीटर्स एटले के 810 किलो हर्ट्ज पर आकाशवाणीनो आ राजकोट केन्द्र छे। आजे द्वितीय ज्येष्ठ वद तेरस विक्रम संवत 2082 एटले के तारीख 12 जुलाई 2026 रविवार। અત્યારે સવારના 5:58 થઈ છે। આ સાથે જ અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સર્વેનું સ્વાગત છે। સવારની શરૂઆત કરીએ મંગલ સ્વરથી।

0: विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे थे कार्यक्रम श्री रामचरित मानस गान भाग 247।
1: आकाशवाणी राजकोट श्रोता मित्रों अत्यारे समय छे सवारना 6:45। रजू करीए छीए कृषि माहिती। विषय ખેતીની મિલકત પાક અવશેષ રજવાત કાનન છાયા।
2: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરીએ ખેતીની મિલકત પાક અવશેષ વિશે। ખેતીની આડપેદાશ એ કચરો નહીં પણ ખેડૂતની મિલકત ગણાય। તલ ખંખેરી લીધા પછીના તલહરા, કપાસ વીણાઈ ગયા પછીની સાંઠી, ઘઉંનું ખળું લેવાઈ ગયા પછીનું કુંવળ, જુવાર, બાજરી, મકાઈના દાણા કાઢી લીધા પછીના કડબ, ઢૂંહા કે દોઢકા,

0: શેરડીનો રસ કાઢી લીધા પછીના છોતા અને આગળા, જીરું મગનો ચોળો, મગફળીનો પાલો, ડાંગરનું પરાળ, ઝાડવાના લીલા સૂકા પાન, મુલાતોમાં થતું નિંદામણ કે પછી શેઢા પાડાની બોરડીના કાંટા પણ જેટલા વધુ જથ્થામાં ખેડૂત મેળવે તેટલો તે ખેડૂત વધારે માલદાર ગણવો જોઈએ. આપણી ખેતીમાં એવા ઘણા પાકો છે કે જેના દ્વારા ઉત્પન્ન થતા મગફળીનો પાલો, સોયાબીન અને તુવેરનું ગોતું, જુવાર, બાજરી, મકાઈની કડબ, ઘઉં, ડાંગરના કુંવળ, પરાળ, શેરડીના આગળા જેવા અનેક દૈહિક અવશેષો પાકના ઉત્પાદનની સાથોસાથ મળી આવતા હોય છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરાવવાથી પશુઓને જુદા જુદા સ્વાદ અને શરીરને જરૂરી પોષક દ્રવ્યોના ઉમેરણ સાથે કોઠાની ભૂખ ભાંગી શકે. હવે તો ખેતીમાં ટ્રેક્ટરની પાછળ જુદા જુદા સાધનો લગાડીને એકીસાથે આપણે ઘણા કામો કરી શકીએ છીએ. શ્રેડર ચલાવ્યું હોય તો બે બે ને ત્રણ ત્રણ ઇંચના કટકા કરી આખા પડામાં વેર વિખેરી નાખે, જ્યારે રોટાવેટરને આ કામ સોંપીએ તો આવા નાના નાના ટુકડા કરી ઉપલી ત્રણ ચાર ઇંચની જમીન ખોદી ગોળી તેમાં એવા જ ભેળવી આપે કે તે સડીને ખાતર બને. ઉપરાંત થોડા સખત અને મોટા કદના અવશેષો જેવા કે જુવાર, બાજરી, મકાઈ જેવા ચારાનો ઓગા, દિવેલા, તુવેરના ઠરડા, સૂરજમુખીના દાંડિયા, કપાસની સાઠીઓ, તલના તલહરા જેવાને કરડી મરડીને ભાંગીને ભૂક્કો કરી આપણા ખેત ઉપયોગી પશુઓની નીચે પથારી કરી તેના છાણ પેશાબનું એમાં જીલાણ કરી ખાડમાં પૂરી ઉપર માટીના થર અને જરૂરી ભેજ આપતા રહી વખતો વખત ફેરવવાની ચીવટ સાથે એ જથ્થામાં ટન દીઠ 300 ગ્રામના હિસાબે સેડવવાનું કામ કરનાર બેક્ટેરિયાનું ઉમેરણ કરતા રહીએ તો કશાય ખર્ચ વિના ઢગલાબંધ સેન્દ્રીય ખાતર આપણે મફત મેળવી શકીએ છીએ. વળી કેળના પાંદા, લીલું સૂકું નિંદામણ, શેરડીના છોતા, ઘઉંનું કુંવળ, બાજરીના ઢૂહા અને જીરું મગનો ચોળો જેવી કેટલીય ગૌણ પેદાશો છે કે જેને આપણે શાકભાજી કે ફળઝાડોના પ્લોટમાં આવરણ તરીકે ઉપયોગમાં લીધી હોય તો હવામાં ભેજને ઉડવામાં રૂકાવટ કરી જમીનની અંદરના તાપમાનનું નિયમન કરી ઘાસ અને નિંદામણને ઉગવામાં રાહત આપવા ઉપરાંત અમુક સમયે જમીનના સંપર્કમાં રહી સડી ગળી જઈ ઉત્તમ સેન્દ્રીય ખાતર આપમેળે બની રહે છે અને જમીનની અંદરના ઝીણા જીવોનો ખોરાક બની ખેત ઉત્પાદનમાં અનેરું યોગદાન આપી શકે છે. વળી આજે પાક અવશેષો છે તે મશરૂમની ખેતીમાં પણ ઉપયોગી બને છે. એટલે કે જે લોકો વાડી ખેતરોને બદલે મકાનોમાં કે ખાસ પ્રકારનો શેડ બનાવી તેમાં મશરૂમની ખેતી કરી રહ્યા છે તેમને મશરૂમ ઉગાડવા માટેની ટ્રેમાં જે મટીરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે એમાં આવા અવશેષોનો ભૂક્કો બહુ સારું કામ આપે છે. દોરડા બનાવવામાં પણ આ અવશેષો ઉપયોગી છે. રોજબરોજ જ્યાં ત્યાં કોઈ વસ્તુ બાંધવા, ઊંચે ટીંગાડવા, નીચેથી ઊંચે ખેંચવા કે ગાય બળદને ખીલે બાંધી રાખવા પણ અને માણસોના સુવાના ખાટલા ભરવા, સુંડલાને વધુ મજબૂત બનાવવા ફરતું બંધન કરવા, હાથલો અને છીંકલા બનાવવા જેવા નાના ઉપયોગો ઉપરાંત કૂવામાં ઉતરવાના વરત કે કૃષિ આડ પેદાશો જેવી કે જુવાર, બાજરા, મકાઈની કડબ, કપાસની સાંઠીઓ કે ડાંગરના પરાળ, દિવેલાના ઠરડા કે શેરડી સાંઠા આગળાના ભરોટાના ભારાબંધ તરીકે જે કાથી તરીકે ચીજ ઉપયોગમાં લઈએ છીએ તે આપણા ખેતી પાકના નાળિયેરના છાલામાંથી જ બનતી હોય છે. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી ખેતીની મિલકત પાક અવશેષ વિશે અને તેના ઉપયોગો વિશે. ફરી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. વિષય હતો ખેતીની મિલકત પાક અવશેષ. રજૂઆત કાનન છાયા. આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, સમય છે આપને અમારા આજના હવે પછીના કાર્યક્રમોની રૂપરેખા આપવાનો.

આજની 50 મિનિટ સાંભળશો કાર્યક્રમ કાવ્યધારા અંતર્ગત ઉર્વિશ વસાવડાના કાવ્યો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15. 10 વાગે રજૂ કરીશું બાલદોસ્તો માટેનો કાર્યક્રમ બાલસભા, જેમાં આજે સાંભળશો નિધિ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત ગીત તથા અન્ય બાળકો દ્વારા પ્રસ્તુત વાર્તા અને જાણવા જેવું. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, તૃપ્તિ વ્યાસ અને ડિમ્પલ મોદી. લોકસંગીતનો કાર્યક્રમ 10:30, જેમાં સાંભળશો દિવાળીબેન ભીલના સ્વરમાં લોકગીતો તથા પરબત ભીખણ રાણાવિયાના સ્વરમાં ભજનો.

મિત્રો, અમારા 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12 વાગ્યે આપ સાંભળશો ગુજરાતી ગીતો. મહિલાઓનો કાર્યક્રમ સહિયર આકાશવાણી રાજકોટનું પ્રદાન 12:30, જેમાં પ્રસ્તુત થશે શ્રેણી નારી સંતોની શબ્દ સાધના, મણકો 7, સંત કવિયત્રી સતી લોહિયાની વાણી, લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા. આ ઉપરાંત કાર્યક્રમમાં સાંભળશો ધૈર્યરૂપી ધન, એ વિશે વિચાર વિમર્શ. ફોજી જવાનોનો કાર્યક્રમ જય ભારતી આકાશવાણી અમદાવાદનું પ્રદાન 1:30. કાર્યક્રમ સંઘગાન શિક્ષણ સાંભળશો 2:40.

અને સાંધ્યકાલીન સભામાં સાંજે 6 વાગ્યે સાંભળશો સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અંતર્ગત રજૂ થશે જૂની રંગભૂમિના ગીતો. પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન સાંજે 6:30. કાર્યક્રમ ગામનો ચોરો આકાશવાણી રાજકોટનું પ્રદાન સાંજે 7:22, જેમાં સાંભળશો લોકવાર્તા ઘોડી અને અસવાર, રજવાત પૂંજાવાળા, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયા. પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત 8 વાગ્યે, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગમાં 8:30. કાર્યક્રમ સ્પોટલાઇટ રાત્રે 9:15 તથા વિવિધ ભારતી કાર્યક્રમો આજ કે ફનકાર અને ઢલતી જાય રાત અનુક્રમે 9:30 તથા 10:30. આ તમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. 6:95 અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સંસ્કૃતમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ

0: લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. અને પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે, તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજના હેઠળ મોટા પાયે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તાર

0: ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજના હેઠળ મોટા પાયે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશમાં મોડેલ હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવાનો સંકલ્પ કરાયો છે. તે મુજબ રાજ્યના વન વિભાગ દ્વારા 23 હેક્ટર જમીનમાં સુધારણા સાથે 2,30,000 વૃક્ષ વાવવાનું કામ શરૂ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજનાના હેઠળ આ વર્ષે 25 કરોડ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. તે મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 82 સ્થળોએ 540 હેક્ટરથી વધુના વિસ્તારમાં 60 લાખ રોપા વાવાશે. આ પરિયોજનામાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકાયો છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અમદાવાદ મહાનગરમાં 6 મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી 230 રથયાત્રાઓ શાંતિ અને સલામતીપૂર્વક પાર પાડવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું. રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતી અને સફળતાપૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચુસ્ત વ્યવસ્થાઓ કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી. શહેર પોલીસ તંત્ર ઝીરો રિસ્ક અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી 31,000થી વધુ પોલીસ કર્મીઓની સેવા સાથે આ 149મી રથયાત્રા શાંતિપૂર્વક પાર પાડે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નજર રાખશે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 2,887 લાભાર્થીઓને 65,21,000થી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. શહેરના 6 અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં 1,918 લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે 17.26 લાખથી વધુની કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે. 959 અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે 47,95,000 રૂપિયાની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત સુરતના લોકોને આર્થિક સહાય આપવા માટે વરાછા સહકારી બેન્કે 9% વ્યાજ સાથે 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન યોજનાનો આરંભ કર્યો છે. પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાનું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વરાછા બેન્કની મુખ્ય કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા 72 કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો અને કમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે, જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. રાજ્યની વિવિધ કોર્ટોમાં યોજાયેલી આ લોક અદાલતોમાં 5 લાખથી વધુ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. ગુજરાતની ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં નેશનલ લોક અદાલતનું ગઈકાલે સફળ આયોજન કરાયું, જેમાં 1508 કેસોનો સુખદ નિકાલ કરાયો. પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટથી 2.18 કરોડ રૂપિયાથી વધુની રકમનું ઐતિહાસિક સેટલમેન્ટ કરાયું હતું. સુરત જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન ચેક રિટર્ન, મોટર વાહન અકસ્માત, વળતર, બેંક તથા DVGCL ના લેણા, દીવાની, પારિવારિક, લગ્ન વિષયક તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો સહિત વિવિધ પ્રકારના કેસોની બહોળી સંખ્યામાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો અને અનેક પક્ષકારોને વળતરની રકમનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગઈકાલે યોજાયેલી

0: રાષ્ટ્રીય લોક અદાલતમાં 1587થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, વાગરા, અમોદ, જબુસર અને હાંસોટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર અકસ્માત, ભરણ પોષણ, મજૂર તકરાર સહિતના કેસોનો નિકાલ કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના જનસંવાદથી જનવિકાસ અભિયાનને સફળ બનાવવા માટે લોકસભાના સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જનસંવાદથી જનવિકાસ અભિયાન અંતર્ગત જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું.
1: ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્નો હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગયું હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી.
0: આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમબ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા છે. ક્રાઇમબ્રાન્ચે ઓપરેશન રેમ્બો અંતર્ગત વિવિધ ગુનાઓમાં આવેલા આરોપીઓને ઝડપી પાડતા 70થી વધારે અસામાજિક તત્વો પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હોવાનું સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝબીરે કહ્યું હતું.
2: અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ માંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગા ઉપર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વા ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે.
0: ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40-50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુમાં વધુ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ છે. ક્રિકેટમાં ગઈકાલે સાઉથપ્રમમાં રમાયેલી 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 201 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે જોસ બટલરે માત્ર 64 બોલમાં 131 રનની રમત રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મંગળવારે ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચ રમાશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. વલસાડ SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 9,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંગોળા ડેમનો 15 નંબરનો દરવાજો અચાનક ટેકનિકલ ખામીના કારણે તૂટી પડ્યો હોવાની ઘટના બની છે. આના કારણે ડેમમાં સંગ્રહિત 2 લાખ લીટર પાણીનો જથ્થો નિરર્થક વહી રહ્યો છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્ષતિગ્રસ્ત દરવાજાઓનું રિપેરિંગ કામ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતા વધુ કેસોનો નિકાલ અને 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી રાજકોટ શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ફિલ્મ સસુરાલનું ગીત, હેમલતાનો સ્વર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. સમય છે 7:30. રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. કલાકાર અરુણકાંત સેવક.

આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. કલાકાર હતા અરુણકાંત સેવક. આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. 7:45 મિનિટે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર

0: મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. ચાર દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો. મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, પર્યટન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ઓકલેન્ડના સ્પાર્ક એરેના ખાતે યોજાયેલા સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના 10,000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે અને દ્વિપક્ષીય વેપાર કરાર ભારતની વિકસિત રાષ્ટ્ર તરફની યાત્રાને વેગ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિવિધ જાહેર વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં એક મહત્વાકાંક્ષી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન પણ શરૂ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અપને સંસદીય ક્ષેત્ર કો દેશ મેં સબસે હરા ભરા બનાને કે લીએ મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાલી લોકસભા અભિયાન કી શરૂઆત કર રહે હૈ, જિસકે તહત ઇસ સાલ ગાંધીનગર સંસદીય ક્ષેત્ર મેં 1.25 કરોડ સે અધિક પૌધે લગાએ જાયેંગે. ઇસ અભિયાન કે તહત વન વિભાગ અહેમદાબાદ ઓર ગાંધીનગર જિલો મેં વન કવચ મોડેલ કે માધ્યમ સે લગભગ 60 લાખ સ્વદેશી પૌધે લગાએગા, જો ત્વરિત પર્યાવરણ સુધાર કે લીએ જાપાની મિયાવાકી પદ્ધતિ કા ગુજરાતી સ્વદેશી સંસ્કરણ હૈ. અપને દોરે કે આખરે દિન શ્રી કલ ગાંધીનગર મેં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પરિસર મેં 11વીં ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ બેઠક ઓર પહેલી અંતરરાષ્ટ્રીય અન્વેષક અપરાધ પ્રતિયોગિતા કા ઉદઘાટન કરેંગે. ઇસકે બાદ વે દહેગાંવ મેં નવનિર્મિત એપીએમસી સબ્જી મંડી કા ભી લોકાર્પણ કરેંગે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકવક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા. મુંબઈમાં વિયેતનામના મહાવાણિજ્ય દૂતાવાસના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ અધિકારીઓને દુર્ઘટનાનું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર આપવા અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યો. ગઈકાલે આ દુર્ઘટના બની ત્યારે બની હતી જ્યારે 36 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અચાનક ઊંચા મોજાની ઝપેટમાં આવી ગઈ અને ફુકવક ટાપુ પાસે પલટી ગઈ હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: दूतावास के अनुसार मृतकों में से 10 तमिलनाडु से, 3 आंध्र प्रदेश से और 2 केरलम से थे. नाव में 32 भारतीय पर्यटकों, 3 चालक दल के सदस्यों और एक परिचारक सहित कुल 36 लोग सवार थे. 17 यात्रियों और चालक दल के 4 सदस्यों सहित 21 लोगों को बचा लिया गया और अस्पताल में भर्ती कराया गया. 2 जीवित बचे लोगों की हालत गंभीर बनी हुई है और उन्हें गहन चिकित्सा देखभाल दी जा रही है. हनोई स्थित भारतीय दूतावास ने बताया कि खोज और बचाव अभियान जारी है. वहीं प्रभावित परिवारों को और सहायता प्रदान करने के लिए हो ची मिन सिटी स्थित भारतीय दूतावास में एक नियंत्रण कक्ष स्थापित किया गया है. विश्व दर्पण के लिए समाचार कक्ष से विशाल शर्मा.
0: दरमियान विदेश मंत्री डॉक्टर एस जयशंकर वियतनाम ना ફુકવક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓ આ દુઃખદ બોટ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. વિદેશમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખાદ્ય સુરક્ષા અને માનાંક સત્તામંડળ FSSAIએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે સ્વીગીને વિગતવાર સમજૂતી અને પાલન અહેવાલ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલ રજૂ નહીં કરતા કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગ્રાહકોની ફરિયાદમાં સ્વીગી ઇન્સ્ટામાર્ટ પર સમયસીમા સમાપ્ત, બગડેલું, સડેલું, દૂષિત અને અન્ય રીતે અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો ગ્રાહકોને આપવાનો આરોપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ

0: સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. હોર્મુઝ સામુદ્રધુનીમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હુમલા બાદ અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સૈન્યએ જણાવ્યું કે આ હુમલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવ્યા હતા. વેપારી જહાજ પર થયેલા હુમલામાં એક નાગરિક ક્રૂ સભ્ય ગુમ છે અને જહાજને આગથી ઘણું નુકસાન થયું છે. દરમિયાન ઇરાને હોર્મુઝ સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કર્યું છે. ઇરાની નૌકાદળે જણાવ્યું હતું કે એક જહાજ દ્વારા અનધિકૃત માર્ગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને બંધ કરવામાં આવ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વિસ્તારમાં અમેરિકાની દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી કોઈપણ જહાજોને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. નૌકાદળે જણાવ્યું હતું કે સામુદ્રધુનીમાં આ ઘટના અંગે અમેરિકાની કોઈપણ કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે. અમેરિકા ઇરાન પાસેથી જાહેર ખાતરી માંગે છે કે તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરશે નહીં. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તણાવ છતાં ઇરાન સાથે તેઓ વાતચીત ચાલુ રાખશે. ઇરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની તેના નિયંત્રણ હેઠળ રહેશે અને તેમાંથી પસાર થતા જહાજોએ ફી ચૂકવવી પડશે. ફિફા વિશ્વકપમાં આજે વહેલી સવારે ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નોર્વેને 2-1થી હરાવીને ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના જુડ બેંગહામે વધારાના સમયમાં 2 ગોલ કરી વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ ત્રીજીવાર વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ ગઈકાલે રાત્રે લંડનમાં ચેક રિપબ્લિકની કેરોલિનાને 6-2, 5-7, 6-3થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. દરમિયાન આજે વિશ્વના એક નંબર યાનિક સિનર પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં વિયેતનામમાં સ્પીડબોટ પલટી સહિત વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. સંદેશની હેડલાઇન

0: દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવીને ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય પ્રકૃતિનો પોકાર, પર્યાવરણ બચાવીએ ભવિષ્ય બચાવીએ. પ્રસ્તુતિ દર્શના સોમૈયા.

શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ પ્રકૃતિનો પોકાર, પર્યાવરણ બચાવીએ ભવિષ્ય બચાવીએ. પર્યાવરણ એટલે આપણી આસપાસનું સમગ્ર કુદરતી અને માનવ સર્જિત વાતાવરણ, હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને આપણે મનુષ્યો, આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જો આમાંથી કોઈ એક ઘટકને નુકસાન થાય તો તેની અસર સમગ્ર

0: Indonesia, Australia and New Zealand. They passed for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecast heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Carolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર નિરંજન પંડ્યા. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મૂળદાસની રચના.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર હતા નિરંજન પટ્યા. પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
0: આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ. આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન એઆઈઆર પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન એઆઈઆર, NEWSONAIR. આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા

0: रत्नकणिका नाटकों मुलाकातों गामनो चोरो
1: हाथ चौबीस गज जंगल जस्त प्रमाण
0: जवा अनेक कार्यक्रमों आपने न्यूज ऑन एर एप अपडेट करता रहो अने टूंक समय में बीजा अनेक कार्यक्रमों पण आपने मळशे आपना मोबाइल में कोई पण समय कोई पण जगह
2: आकाशवाणी का प्रसारण सूत्र है बहुजन हिताय बहुजन सुखाय वो भी महज मनोरंजन नहीं माहिती के स्रोतों के साथ
0: न्यूज ऑन एर ऐप पर हवे लाइव जीवंत प्रसारण के साथो साथ हमारा संग्रहित कार्यक्रमों पण
3: आकाशवाणी राजकोट श्रोता मित्रों रजू करिए छे कार्यक्रम काव्यधारा सांभळीए उर्वेश वसावड़ाना काव्यो
4: गजल छे हाथ मा सौना हुकमनु तास छे जूज लोकोने ज ए एहसास छे हाथ मा सौना हुकमनु तास छे जूज लोकोने ज ए एहसास छे ने शेर छे કે છે હકીકત આઈનાની આ તરફ છે હકીકત આઈનાની આ તરફ આઈના પાછળ સદા આભાસ છે શેર છે એ જ્વલનશીલ છે તરત ભડકી જશે એ જ્વલનશીલ છે તરત ભડકી જશે લાગણી તો લાક્ષનો આ વાસ છે ઝાંઝવા એ કંઈ નથી બીજું કશું ઝાંઝવા એ કંઈ નથી બીજું કશું અવગતિ પામેલ કોઈ પ્યાસ છે ઝાંઝવા એ કંઈ નથી બીજું કશું અવગતિ પામેલ કોઈ પ્યાસ છે અને છેલ્લો શેર છે કે બંધ આંખે પણ બધું દેખાય ત્યાં બંધ આંખે પણ બધું દેખાય ત્યાં કેટલો ભીતર અજબ અજવાસ છે બંધ આંખે પણ બધું દેખાય ત્યાં કેટલો ભીતર અજબ અજવાસ છે બીજી ગઝલ છે એક શમણું આંખમાં મોરી ગયું એક શમણું આંખમાં મોરી ગયું જે મને ભૂતકાળમાં દોરી ગયું ના પડી બિલકુલ ખબર છાને પગે કોણ શૈશવ આપણું ચોરી ગયું શેર છે સહેજ ઉડવાની કરી શરૂઆત ત્યાં સહેજ ઉડવાની કરી શરૂઆત ત્યાં કોક મર્યાદાની હદ દોરી ગયું આમ તો રંગીન હતું પહેરણ પછી આમ તો રંગીન હતું પહેરણ પછી કોક ભગવો રંગ છટકોરી ગયું અને છેલ્લો શેર છે કે શ્વાસનો દીવો બુઝાવવાની ક્ષણે શ્વાસનો દીવો બુઝાવવાની ક્ષણે કોણ આવી શગને સંકોરી ગયું એક શમણું આંખમાં મોરી ગયું જે મને ભૂતકાળમાં દોરી ગયું ગઝલ છે છેતરે જે જિંદગીના છળ મને છેતરે જે જિંદગીના છળ મને એ જ આપે જીવવાનું બળ મને ઊંઘમાં સપનાઓ હો ચારે તરફ ઊંઘમાં સપનાઓ હો ચારે તરફ જાગતા ઘેરી વળે અટકળ મને શેર છે કે સાવ તું સાચી ગણે છે જે કથા સાવ તું સાચી ગણે છે જે કથા એ જ લાગે 100% પોકળ મને એક પળ ફુરસત ન લેવા દે કદી એક પળ ફુરસત ન લેવા દે કદી દોડતો રાખે સતત મૃગજળ મને અને છેલ્લો શેર છે કે મારું સરનામું કશે નહોતું લખ્યું મારું સરનામું કશે નહોતું લખ્યું કાં છતાં પીડા મળી કેવળ મને છેતરે જે જિંદગીના છળ મને એ જ આપે જીવવાનું બળ મને બીજી ગઝલ છે છે અનાહત કે પછી આ નાદ આહત છે અનાહત કે પછી આ નાદ આહત તું જરા સમજી લે બે વચ્ચે તફાવત છે અનાહત કે પછી આ નાદ આહત તું જરા સમજી લે બે વચ્ચે તફાવત ને શેર છે કે જિંદગીભર સાચવીશું એ જતનથી જિંદગીભર સાચવીશું એ જતનથી પંચ તત્વોની મળી છે જે અમાનત માછલા સૌ આપણે જળ એ જ જીવન માછલા સૌ આપણે જળ એ જ જીવન

0: ભગવાન કેમ કરશું આપણે જળથી બગાવત? ને શેર છે કે શબ્દનો ભંડાર નહીં ખૂટે ખબર છે, શબ્દનો ભંડાર નહીં ખૂટે ખબર છે, એટલે તો આદરી છે આ સખાવત. ને છેલ્લો શેર છે કે ન્યાય તું તારા ગુનાનો ખુદ કરી લે, ન્યાય તું તારા ગુનાનો ખુદ કરી લે, ક્યાં તને મળશે વધુ ઊંચી અદાલત, છે અનાહત કે પછી આ નાદ આહત, તું જરા સમજી લે બે વચ્ચે તફાવત. આ ગઝલ એક ટૂંકી બેરની છે. જો વરસાદ આવે તો તું યાદ આવે, જો વરસાદ આવે તો તું યાદ આવે, પછી માટી મહેકે ને ઉન્માદ આવે, ક્ષણો આ સુખોની દુખો બાદ આવે, ધરા કંઈક કંપે કોઈ નાદ આવે, ગગન ગોખલેથી ગહન સાદ આવે, જો વરસાદ આવે તો તું યાદ આવે. આ ગઝલ છે, અફઘાન યુદ્ધ વખતે લખાયેલી હતી, યુદ્ધની વાત છે. મોતનું તાંડવ હવે છે ચોતરફ, વસ્તીમાં પણ દવ હવે છે ચોતરફ, મોતનું તાંડવ હવે છે ચોતરફ, વસ્તીમાં પણ દવ હવે છે ચોતરફ, ન્યાયનું પલ્લું નમે કોનું વધુ, ન્યાયનું પલ્લું નમે કોનું વધુ, એ જ તો અવઢવ હવે છે ચોતરફ, શહેર પલટાયા સ્મશાનોમાં બધા, શહેર પલટાયા સ્મશાનોમાં બધા, ના કશો પણ રવ હવે છે ચોતરફ. ને શેર છે કે જન્મ બદલે મૃત્યુ પામે છે શિશુ, જન્મ બદલે મૃત્યુ પામે છે શિશુ, એ કથા સંભવ હવે છે ચોતરફ. ને છેલ્લો શેર છે કે નામ અલ્લાહ કે મસીહાનું લઈ, નામ અલ્લાહ કે મસીહાનું લઈ, દોડતા દાનવ હવે છે ચોતરફ, મોતનું તાંડવ હવે છે ચોતરફ, વસ્તીમાં પણ દવ હવે છે ચોતરફ. આ હતી સાંપ્રત યુદ્ધની ગઝલ, ને એની સામે આ એક શાશ્વત યુદ્ધની ગઝલ છે. કે જંગ ચાલે છે અનાદિકાળથી, જંગ ચાલે છે અનાદિકાળથી, છૂટવા પંખી મથે છે જાળથી, જંગ ચાલે છે અનાદિકાળથી, છૂટવા પંખી મથે છે જાળથી. ને શેર છે કે ત્યાં જ એ સંઘર્ષ થઈ જાતો શરૂ, ત્યાં જ એ સંઘર્ષ થઈ જાતો શરૂ, જ્યાં શિશુ જુદું પડે છે નાળથી, વૃક્ષ થાવાની લઈને ઝંખના, વૃક્ષ થાવાની લઈને ઝંખના, વૃક્ષ ફળ છૂટું પડે છે ડાળથી. ને શેર છે કે એક મળદું સ્કંધ પર સૌના અહીં, એક મળદું સ્કંધ પર સૌના અહીં, ને મથામણ રોજની વેતાળથી. ને છેલ્લો શેર છે કે શોધ છે એ વેણની સૌને સતત, શોધ છે એ વેણની સૌને સતત, ઉદ્ભવે જે સાતમા પાતાળથી, જંગ ચાલે છે અનાદિકાળથી, છૂટવા પંખી મથે છે જાળથી. બીજી ગઝલ છે. દુખી કોઈ જણને હસાવી તો જો, દુખી કોઈ જણને હસાવી તો જો, ખુશી તારી જગને જણાવી તો જો, પછી આવશે અવસરો ખુદ બખુદ, પછી આવશે અવસરો ખુદ બખુદ, તું તોરણથી ઘરને સજાવી તો જો. ને શેર છે કે છું બાળકના જેવો હજી હું સરળ, છું બાળકના જેવો હજી હું સરળ, મને એ રીતે તું મનાવી તો જો, નહીં ખોટ સાલે સૂરજની તને, નહીં ખોટ સાલે સૂરજની તને, જરા એક દીપક જલાવી તો જો. અને છેલ્લો શેર છે કે હકીકતમાં ઈશ્વર ઊભો છે અહીં, હકીકતમાં ઈશ્વર ઊભો છે અહીં, ખરેખર તું મસ્તક નમાવી તો જો, દુખી કોઈ જણને હસાવી તો જો, ખુશી તારી જગને જણાવી તો જો.
1: આપ સાંભળી રહ્યા હતા કાવ્યધારા કાર્યક્રમ અંતર્ગત સાંભળ્યા ઉર્વિશ વસાવડાના કાવ્યો. આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: આપણે લોક સંગીત પસંદ છે, શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ.
2: રામ રામ જય પસાભાઈ તમને અને વેદાભાઈને.
1: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
6: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
5: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
6: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે.

0: દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
1: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
0: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
1: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
0: નારી સંતોની શબદ સાધના.

શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમ શરૂ કરતા પહેલા સાંભળીએ આ જાહેરાતો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.

શ્રોતૃ મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આજે આપણે યાદ કરીએ વિખ્યાત અભિનેતા રાજેન્દ્ર કુમારને એમની પુણ્યતિથિ પર. સાંભળીએ એમની કેટલીક ફિલ્મોના સુમધુર ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ મોહમ્મદ રફીના સ્વરથી ફિલ્મ મેરે મહેબૂબનું આ ગીત.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए। चालो घर अने ऑफिस मा रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पेट अने शाफ्ट बनाविए। बिन उपयोगी बोरवेल ने ठीक करिए। जलाशयों मा काप दूर करिए। वधु ने वधु वृक्षों वाविए। चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો। જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ

0: સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો, ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો, તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: ફિલ્મ મિત્રો, આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમ અંતર્ગત આજે આપણે યાદ કરી રહ્યા છીએ સુવિખ્યાત અભિનેતા રાજેન્દ્ર કુમારને, કે જેઓ હિન્દી સિને જગતમાં જ્યુબિલી કુમાર તરીકે પણ ઓળખાતા હતા. આજે એમની પુણ્યતિથિ પર આપણે સાંભળી રહ્યા છીએ એમની કેટલીક ફિલ્મોના સુમધુર ગીતો. આવો હવે સાંભળીએ મોહમ્મદ રફીનો સ્વર.

સાહિર લુધિયાનવીના શબ્દો, એન દત્તાનું સંગીત અને મહેન્દ્ર કપૂર તથા આશા ભોસલેના યુગલ સ્વરમાં આ હતું ફિલ્મ ધૂલ કા ફૂલનું ગીત. અને હવે સાંભળીએ મુકેશ અને લતા મંગેશકરનો યુગલ સ્વર, ફિલ્મ આસ કા પંછી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજનો કાર્યક્રમ કેન્દ્રિત હતો સુવિખ્યાત અભિનેતા રાજેન્દ્ર કુમાર પર. આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલસભા.

0: એ ચાલો ચાલો ચાલો બાલ દોસ્તો, જલ્દી ચાલો અને ભાવ દીદી નો કરી દઈએ થપ્પો.
1: અરે તૃપ્તિ દીદી, તમે તો મને શોધી લીધી હો. હું તો ક્યાંય નહોતી ભાઈ, અહીંયા જ હતી. વરસાદ હતો ને તો થોડીક થોડીક છુપાઈ ગઈ હતી.
0: હા ભાઈ, વરસાદમાં તો રીમઝીમ રીમઝીમ વરસાદ આવતો હોય ને ત્યારે તો થોડુંક ટહેલવાનું પલળવાનું બહુ મજા આવે,
1: અને વરસાદ જોવાની પણ એટલી જ મજા આવે.
0: એ બધી વાત તો સાચી, પણ આપણે બાલ દોસ્તો પણ આપણી રાહ જોવે છે,
1: તો ચાલો ચાલો બધા જ બાલ દોસ્તો, પ્યારા પ્યારા ભૂલકાઓ અને શ્રોતા મિત્રોને આવકારી લઈએ એમના આ મનગમતા કાર્યક્રમમાં, એટલે કે
0: બાલ સભામાં. હું છું તૃપ્તિ દીદી.
1: અને હું છું ભાવ દીદી.
0: ભાવ દીદી, ભાઈ આપણો સ્ટુડિયો હંમેશા બાલ દોસ્તોથી ભરેલો હોય.
1: અરે એ જ તો બાલ સભાનો આનંદ છે.
0: અને એ પણ એમની અવનવી કૃતિઓ સાથેનો.
1: તો ભાઈ આજે આપણે બાલ દોસ્તોની કૃતિઓ માણીએ એ પહેલા એક એવા છોડની વાત કરવી છે જે હજારો વર્ષ જીવે છે.
0: ઓહો, હજારો વર્ષ!
1: સજીવ સૃષ્ટિમાં વૃક્ષોનું આયુષ્ય સૌથી વધુ હોય છે. તેમાંય રણ પ્રદેશમાં થતો વેલ્વેશિયાનો છોડ હજારો વર્ષ જીવે છે. દક્ષિણ આફ્રિકાના નામીબિયા અને એંગોલાના રણમાં આ છોડ થાય છે. આ છોડને થડ નથી હોતું, પરંતુ મૂળમાંથી માત્ર બે પાન ઉગે છે.
0: બસ ફક્ત બે પાન? આ છોડના વિકાસની રીત પણ અનોખી છે.
1: હા હા,
0: તેના પાન ચીરાઈને બે ભાગ થાય, પછી ફરી ચીરાઈને ચાર

0: થાય.
1: અરે
0: એમ વિકાસ પામ્યા કરે.
1: ઓહો
0: આ પાન 2 થી 3 મીટર લાંબો હોય
1: હા
0: અને લીલા રંગના હોય છે.
1: બરાબર.
0: ઈસવીસન 1860માં દક્ષિણ ફ્રેડરિક વેલ્શિલ નામના વૈજ્ઞાનિકે આ છોડની શોધ કરેલી.
1: બરાબર.
0: તેથી તેના નામ ઉપરથી જ વેલ્વિશિયા કહેવાય છે. આફ્રિકામાં 2000 વર્ષ જૂના વેલ્વિશિયા જોવા મળે છે.
2: સુંદર મજાની માહિતી આજના જ્ઞાનબિંદુમાં પરસી દીધા પછી આપણે એક મસ્ત મજાનું ગીત સાંભળી લઈએ તો.
0: ચાલો ચાલો બાલ દોસ્તોને આ મસ્ત મજાનું ગીત સંભળાવી જ દઈએ.

0: अरे वाह भाई वाह, आ गीत सांभळीने तो बाल दोस्तों खूब मजा पड़ी।
1: અને હવે મજા જેમને પડી છે એ પૈકીના એક બાલદોસ્ત સમર્થભાઈ ફરિયાદ કરે છે.
0: ફરિયાદ? કેવી ફરિયાદ?
1: મને તો બોલવા દો કે ભાઈ, ભૂલો કરવાનો અમારો અધિકાર છે.
0: હા હા, પણ એ ભૂલોમાંથી પણ આપણે શીખવું જોઈએ કે નહીં ભાવ દીદી?
1: પણ એ વાત આપણે સમર્થ પાસેથી સાંભળવી છે.
0: તો ચાલો ચાલો, આ માઇક આપી દીધું સમર્થને.
2: નમસ્કાર, આજે રવિવારની આ સુંદર સવારે તમારી સાથે એક એવી વાત શેર કરવા આવ્યો છું જે આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે. મિત્રો, કોઈએ બહુ સરસ કહ્યું છે કે ભૂલો કરવી એ તો કુદરતનો નિયમ છે, પણ એ ભૂલ સ્વીકારીને આગળ વધવું એ જ સાચી પ્રગતિ છે. આપણે બધા રોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્યારેક ભણવામાં, ક્યારેક ક્રિકેટ કે ચેસ જેવી રમતોમાં, તો ક્યારેક નવી હોબીમાં. પણ ઘણીવાર આવું બને છે કે આપણાથી ભૂલો થઈ જાય અથવા આપણે હારી જઈએ છીએ. જ્યારે ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે અથવા મેચમાં આપણે આઉટ થઈ જાય ત્યારે આપણે હતાશ અને નિરાશ થઈ જાય. પણ આજે રવિવારે શાંતિથી વિચારવાનો દિવસ છે. જરા વિચારું, જો આપણે ક્યારેય પડીશું જ નહીં તો ચાલતા કેવી રીતે શીખીશું? જો આપણે સાયકલ પરથી એક બે વાર નીચે નહીં પડીએ તો બેલેન્સ રાખતા કેવી રીતે આવડશે? આપણે બધાને વૈજ્ઞાનિક થોમસ એડિસનની વાર્તા ખબર છે. વીજળીનો બલ્બ બનાવતા પહેલાં તેઓ સેંકડો વખત નિષ્ફળ થયા હતા, પણ તેમણે ક્યારેય એવું ન વિચાર્યું કે તેઓ નિષ્ફળ થયા છે. તેમણે કહ્યું કે હું એવા રસ્તાઓ શોધી કાઢ્યો છું જેનાથી બલ્બ નથી બનતો. આને કહેવાય છે હકારાત્મક અભિગમ, એટલે કે પોઝિટિવ એટીટ્યુડ. આપણામાંથી ઘણા મિત્રો ભૂલ કરવાના ડરથી નવું કામ શરૂ જ નથી કરતા. પરીક્ષાનો ડર, સ્ટેજ પર બોલવાનો ડર, કે પછી લોકો શું કહેશે એનો ડર. પણ વડીલો હંમેશા કહે છે કે ભૂલ એ જ આપણો સૌથી મોટો શિક્ષક છે. જે માણસ ક્યારેય ભૂલ નથી કરતો તે ક્યારેય કંઈ નવું શીખી શકતો નથી. આજે રવિવાર છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ. ગયા અઠવાડિયે આપણાથી જે પણ નાની મોટી ભૂલો થઈ હોય તેનાથી નાસીપાસ થવાને બદલે ચાલો આજે એમાંથી એક નવો પાઠ શીખીએ. એ ભૂલોને સુધારીને આવતીકાલ એટલે સોમવારથી એક નવી મજબૂત શરૂઆત કરીએ. મને સાંભળી રહેલા તમામ વાલીઓને પણ હું એટલું જ કહીશ કે જ્યારે અમારા જેવા

0: બાળકોથી ભૂલ થઈ ત્યારે અમારા પર ગુસ્સે થવા અને અમને ખીજાવવાને બદલે અમને પ્રેમથી સમજાવો કે ભૂલો કરવી તે કેમ સુધારે. તમારો સપોર્ટ જ અમારી સાચી તાકાત છે. ડરવાનું છોડો, ભૂલોથી શીખતા રહો અને આગળ વધતા રહો. મને રેડિયોમાં શાંતિથી સાંભળવા માટે તમામ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત.
1: અરે વાહ સમર્થભાઈ, તમે નાના છો પણ ઘણી મોટી વાત

0: ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત.
1: અરે વાહ સમર્થભાઈ, તમે નાના છો પણ ઘણી મોટી વાત કહી દીધી.
2: તો આ સુંદર મજાના સંદેશ પછી આપણે બિરબલની બુદ્ધિ વિશે કંઈક સાંભળવું છે.
1: તો ચાલો, પ્રતિતિબેન આપણને વાર્તા કહેવા માટે તૈયાર જ છે.
3: બાળમિત્રો, તમને ખબર છે રાજા અકબર ખૂબ જ બુદ્ધિશાળી અને મહાન રાજા હતા. તેઓ પંજાબ અને નવી દિલ્હી ઈ બાજુ ખૂબ જ પ્રખ્યાત હતા અને એમની પાસે માણસો તરીકે નવરત્ન હતા. એમનાથી એક હતા બીરબલ. અને આપણને બધાને ખબર છે કે બીરબલ ખૂબ જ બુદ્ધિશાળી હતા અને તેમની બુદ્ધિથી બધી મુશ્કેલીઓ દૂર કરતા હતા. તો આજે હું બીરબલની બુદ્ધિ વિશે એક વાર્તા કહેવાની છું. એકવાર રાજા અકબરને થયું કે મારા દરબારમાં આટલા બધા બુદ્ધિશાળી દરબારીઓ છે, કેમને હું એને એક પ્રશ્ન પૂછું? તો પછી રાજાએ એલાન કર્યું કે દરબારીઓ, મારા માથાના વાળ કેટલા? ત્યારે એક દરબારીએ કીધું કે જાપના બીરબલ આ જવાબ જરૂર આપી શકશે. ગઈ વખત પણ જ્યારે આપણા ગામમાં કેટલા કાગડા છે તેનો જવાબ બીરબલે આપી દીધો હતો. ત્યારે દરબારી મનને મનમાં વિચારતો હતો, હા હા હા, આ વખતે તો બીરબલ બરાબરનો સપડાશે. ગઈ વખતે તો એને કીધું હતું કે જો કાગડા બહારના ગામમાં વયા જાય તો એ ઘટી જાય અને બહારના ગામથી આપણા ગામમાં આવે તોય વધી જાય છે, પણ આ વખતે તો એ કોઈ આવી યુક્તિ નહીં કરી શકે. એટલે પછી અકબરે બીરબલને બોલાવ્યો અને પૂછ્યું કે બીરબલ, મારા માથામાં કેટલા વાળ છે? ત્યારે બીરબલે આંખો મીચી અને ગણતરી કરવાની એક્ટિંગ કરી. પછી એને રાજાને કીધું કે જાપના, તમારા માથામાં 1,06,636 વાળ છે. ત્યારે જાપના તો ખુશ થઈ ગયા. દરબારીને ખબર પડી કે હા, બીરબલ પાક્કું ગપ્પુ મારે છે, હવે હું પૂછું એને. તો દરબારીએ પૂછ્યું કે બીરબલ, તો મારા માથાના વાળ કેટલા? ત્યારે બીરબલે પાછી આંખ મીચી અને ગણતરી કરવાની એક્ટિંગ કરી. પછી કીધું કે તમારા માથામાં 9,999 વાળ છે. ત્યારે દરબારીએ કીધું કે ના ના, આ તો ખોટો જવાબ છે, મારા માથામાં 1,06,036 વાળ છે. ત્યારે બીરબલે કહ્યું, અરે ના, તમારા માથામાં એટલા વાળ હોત તો તમે ન હોત રાજા, પણ તમે તો ખાલી દરબારી જ છો. અને પછી દરબારીએ કીધું, હા તો તમે આને દર્શાવીને દેખાડો. ત્યારે બીરબલે કીધું કે હા તો બોલાવો હજામણને અને તમારો ટકો મુંડો કરાવો, પછી તમે વાળ ગણી લેજો એટલે તમને ખબર પડી જશે. પણ ત્યારે દરબારીએ વિચાર્યું, અરરો, આ શું થઈ ગયું? એક તો આખા દરબાર વિચે જ્યારે મારો ટકો મુંડો કરાવશે ત્યારે એક તો હું હસી પાત્ર બનીશ અને પછી જ્યારે મારાને મારા વાળ ગણવાના થશે એ તો એક બહુ મોટી સજા છે. હવે તો મારે બીરબલની વાત માનવી જ પડશે. ત્યારે એને કીધું કે હા હા બીરબલજી, તમે સાચા છો, મારા માથામાં 9,999 જ વાળ છે. અને આ સાંભળીને રાજા અકબર હસી પડ્યા. એટલે બાળમિત્રો, આપણને આ વાર્તાથી ઈ શીખ મળે છે કે આપણી બુદ્ધિથી આપણે કોઈ પણ જંગ જીતી શકીએ છીએ. ધન્યવાદ.
2: અરે વાહ ભાઈ વાહ, પ્રતિતિ બેને તો મસ્ત મજાની પોતાની આગવી શૈલીમાં આ અકબર બીરબલની વાર્તા કરી દીધી. પણ હવે મને તો એમ થાય છે કે વરસાદ આવે ત્યારે બાળકોને સૌથી વધુ શું ગમે?
1: શું ગમે બાળકો તમને?
4: વરસાદ. વરસાદમાં નાવાની
2: મજા. પછી બીજું?
3: મને વરસાદમાં સૌથી વધુ ગમે છે હોળી તરાવવી.
2: તો પછી ચાલો ચાલો આપણે હોળીમાં બેસીને જવું છે રાજકોટની નિધિ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો સાથે,
1: જે આપણને સરસ મજાનું વરસાદી ગીત સંભળાવવાના છે.
2: અને આ બધા જ બાળ દોસ્તો છે પાર્થ,
1: રાઘવ,
2: પ્રશાંત,
1: નિશિત,
2: મોહિત,
1: તીર્થ,
2: વિકાસ
1: અને હર્ષ.

0: અરે વાહ ભાઈ વાહ, આ બાલ દોસ્તોનું ભવદીદી ગીત સાંભળીને મને તો વરસાદમાં રમવા જવાનું મન થઈ ગયું.
1: અરે ભાઈ, એમ તમે વરસાદમાં ક્યાંથી રમવા જશો? હજુ એક વાર્તા સાંભળવી છે.
0: તો ચાલો ને, આપણે કે દિવસે એ લોકોને વાર્તા સંભળાવવાની ના પાડી છે.
1: ચાલો ભાઈ બાલ દોસ્તો, થઈ જાઓ તૈયાર. તમારા માટે આ મસ્ત મજાની વાર્તા છે, પણ જોજો હો, વાર્તાનું નામ તમારે પાડવાનું છે.
0: જી બાલ દોસ્તો, શીર્ષક તમારે આપવું પડશે.
1: તો પછી ચાલો શરૂ કરીએ આ વાર્તા. એક વન હતું, એનું નામ સુંદરવન. આ સુંદરવનમાં મીઠું પોપટ અને તેના માતુશ્રી સોના એક વડના ઝાડ પર રહેતા હતા. મીઠુના મમ્મી તેના માટે અવનવા ફળો ખાવા માટે લઈ આવે. માં દીકરો બંને સાથે ફળો ખાય અને પછી આરામથી સૂઈ જાય. મીઠું તો કેવો, કાંઈ કામ ના કરતો. માં ખાવાનું લઈ આવે ને એટલે એને તો કંઈ કામ કરવાની જરૂર જ ના રહેતી. બોલો, મીઠુના મિત્રો બાજુના ગામમાં કમાવા જાય. આથી મીઠુને થયું કે હું પણ ત્યાં જાઉં એમની સાથે.
0: એક વખત મીઠુએ માને વાત કરી કે મમ્મી, મારે પણ આ જંગલથી દૂર આવેલા ગામમાં કમાવા માટે જવું છે. તો મીઠુને તેની માએ ઘણી ના પાડી, પણ એ તો માન્યો જ નહીં. બાજુના ગામના પાદરમાં એક આંબાનું ઝાડ હતું અને મીઠું ત્યાં રહેવા લાગ્યો. એક ભરવાડ તેની ગાયોને ચરાવવા જાય, પછી નિયમિત ઝાડની નીચે આરામ કરે. મીઠું રોજ સુંદર ગીતો ગાય એટલે ભરવાડ ખુશ થઈ જતો અને મીઠું અને ભરવાડ વચ્ચે ખૂબ સરસ

0: પવિત્રતા થઈ ગઈ.
1: લેવા?
0: હા, મીઠું ભરવાડને ખાવા માટે પાકી કેરી ઝાડ ઉપરથી પાડીને આપતો. મીઠું ખૂબ મહેનતુ હતો. તે મહેનત કરીને બધી કેરી ઝાડ નીચે પાડતો. આથી ભરવાડને ઘણી કેરી મળી જતી.
1: વાહ રે વાહ.
0: થોડી કેરી પોતે રાખી અને બાકીની કેરી ભરવાડ વેચી આવતો અને પૈસા પોપટને આપતો.
1: શું વાત છે! એક દિવસ મીઠુને તેની માની ચિંતા થવા લાગી. મીઠુએ ભરવાડને એક સંદેશો પોતાની માં સુધી પહોંચાડવા માટે જણાવ્યું. મીઠુએ કહ્યું, માને કહેજો પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાના ડાળે સૂવે, પોપટ આંબાના ડાળે ઝૂલે. ભરવાડ તો જંગલમાં જઈ અને મીઠુની માને આ સંદેશો આપવા ગયો. શું સંદેશો આપ્યો? પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાને ડાળે સૂવે, પોપટ આંબાના ડાળે ઝૂલે.
0: થોડા દિવસ પછી મીઠું ઘણા પૈસા કમાય અને જંગલમાં તેની માં પાસે આવ્યો.
1: હા,
0: માએ મીઠું પાસે સરસ પાંદડાની મોટી ગાદી બનાવી રાખી હતી.
1: વાહ વાહ.
0: મીઠુએ ગાદી ઉપર બેસીને કહ્યું, ડાબી પાંખે ખોલું કે જમણી?
1: માએ તો કીધું કે જમણી પાંખ ખોલ. મીઠુએ જમણી પાંખ ખોલીને તો ગાદી ઉપર તો પૈસાનો ઢગલો થઈ ગયો. મીઠુએ પછી ડાબી પાંખ પણ ખોલી અને તેમાંથી પણ પૈસાનો ઢગલો હો. મા તો ખુશ ખુશાલ. એનો દીકરો મીઠુ કેટલા બધા રૂપિયા, કેટલા બધા પૈસા કમાઈને લાવ્યો.
0: સામેના ઝાડ ઉપરથી કલ્લુ કાગડો આ બધું જોઈ રહ્યો હતો. તેને મીઠુની ખૂબ ઈર્ષા આવી. તેને થયું કે હું પણ મીઠુની જેમ નાણા કમાઈશ. તેણે પોતાની માને કહ્યું, હું પણ મીઠુની જેમ કમાવા જાઉં છું.
1: કલ્લુ કાગડો તો મીઠુ પાસે બધી માહિતી મેળવી અને તે જ ગામમાં કમાવા ગયો. ગામમાં આવી અને તે જ આંબાના ઝાડ ઉપર રહ્યો. કલ્લુએ મીઠુ પોપટની દેખા દેખી કરી, ઈર્ષા કરી, દરેક બાબતમાં મીઠુની નકલ કરી. પણ તેના સ્વભાવમાં મીઠું પોપટ જેવી મીઠાશ ન હતી. ચાડવા નીચે ભરવાડને આરામ ન કરવા દેતો. પોતાના કર્કશ અવાજથી એનું માથું ચડાવી દેતો.
0: ભરવાડ સૂતો હોય ને તો તેના ઉપર ચરકીને ગંદકી કરતો.
1: ઓહો.
0: કલ્લુ કાગડો ઘણો સમય ઝાડ ઉપર રહ્યો પણ મીઠું જેવી આવડત તેનામાં ના હતી. એક પણ આખી કેરી તે ઝાડ ઉપરથી પાડી ના શક્યો. પોતાની ખાધેલી કેરી નીચે નાખતો. તે આળસુ પણ હતો, તેથી આખો દિવસ ઝાડ ઉપર સૂય જ રહેતો.
1: એ થોડા ઘણા પૈસા પણ કમાઈ ના શક્યો.
0: ઓહો.
1: કલ્લુને થયું કે હવે ઘરે જઈ અને માને શું આપીશ. કલ્લુ કાગડો તો આવ્યો એટલે એની માં પણ ખુશ હતી. તેણે તો કલ્લુને ગાદી ઉપર બેસાડ્યો અને જમણી પાંખ ખોલવાનું કહ્યું.
0: કલ્લુએ જમણી પાંખ ખોલીને તો તેમાંથી ઝાડના પાંદડા, સડેલો ખોરાક અને બીજી ગંદકી જ નીકળી. કલ્લુ કાગડાની બંને પાંખોમાંથી કાંઈ પૈસા ના
1: નીકળ્યા. તેના જ ઝાડ ઉપર બેઠેલ એક ગીધ આ બધું જોઈ રહ્યો હતો. તેણે કલ્લુ અને તેની માને કહ્યું કે ક્યારે કોઈની દેખા દેખી કરવી ન જોઈએ. આપણામાં આવડત હોય તે કામ જ કરાય.
0: કોઈની ઈર્ષા કરીને તેની નકલ કરો તો તમને સફળતા ન જ મળે. એટલે કે નકલમાં અકલ ના હોય. આપણી આવડત અને સ્વભાવ પ્રમાણે સફળતા મળે છે.
1: એકદમ સાચી વાત કરી ભાઈ તૃપ્તિ દીદી.
0: બાલ દોસ્તો, કિરણબેનની આ વાર્તા ખૂબ ઉપયોગી હતી. તમે પણ આમાંથી શીખ લેજો. હો,
1: અરે વાહ ભાઈ વાહ. વાર્તાનો આ સુંદર મજાનો

0: નો સંદેશ લઈ અને હવે આપણે વરસાદમાં રમવા જઈએ.
1: જી બાલ દોસ્તો, આવતા રવિવારે ફરી મળીશું એ વાયદો કરી લઈએ, અને સાથે એ પણ કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
0: અટલ શર્માએ.
1: તો ચાલો બાલ દોસ્તો, ફરીથી મળીશું. અત્યારે કહી દઈએ
2: આવ

આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ દિવાળીબેન ભીલના સ્વરમાં લોકગીતો.

0: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિવાળીબેન ભીલના સ્વરમાં લોકગીતો. કાર્યક્રમને આગળ વધારીએ, પરંતુ સાંભળીએ આ જાહેરાત.
1: એક પ્રકારથી પીએમ જય અબ ગરીબો કે જય બન ગઈ.

0: ના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં શરૂ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિયેતનામના ફુકોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં વાવાઝોડું બાવી ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોસી લેન્ડફેલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. એફએસએસએઆઈએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. અને વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 11:02 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ વિસરાતા સુર.
2: मैं रंगून से बोल रहा हूँ. मैं अपनी बीवी रेणुका देवी से बात करना चाहता हूँ. हाँ हाँ

શ્રોતા મિત્રો, વિસરાતા સુર કાર્યક્રમની શરૂઆતમાં આ હતું પતંગા ફિલ્મનું ગીત. શમશાદ બેગમ અને ચિતલકરનો સ્વર હતો, સંગીત હતું સી રામચંદ્રનું અને રાજેન્દ્ર ક્રિશનની ગીત રચના હતી. આજે છે બોલિવૂડના જાણીતા કલાકાર રાજેન્દ્ર કુમારની પુણ્યતિથિ. શ્રોતા મિત્રો, આમ તો તેમનું આખું નામ રાજેન્દ્ર કુમાર તુલી, પરંતુ બોલિવૂડમાં તેમને માત્ર રાજેન્દ્ર કુમારના નામથી જ બધા ઓળખતા. ભારતીય અભિનેતા. 1949માં તેમણે તેમના કરિયરની શરૂઆત કરેલી અને 4 દશક સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. 1960નું જે દશક હતું તે તેમના માટે ખૂબ જ સફળ પુરવાર થયેલું. 1970માં

ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા. તેમને જસ્ટિસ ઓફ પીસનું સન્માન પણ પ્રાપ્ત થયેલું. ઉપરાંત તેમણે મહેંદી રંગ લાગ્યો એ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરેલું. તેમને લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આવો કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીતા દત્તના સ્વરમાં જોગન ફિલ્મનું ગીત, સંગીત બુલોસી રાનીનું અને ગીત રચના મીરાબાઈની.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર. મિત્રો, પતંગા અને જુગન 1949 અને 50માં આવેલી આ ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારની ભૂમિકા આમ નાની કહી શકાય, પરંતુ તેમના કરિયરની શરૂઆત હતી. ત્યારબાદ 1955માં દેવેન્દ્ર ગોયલની વચન ફિલ્મમાં તેમણે ગીતા બાલી સાથે મુખ્ય ભૂમિકા કરી અને બસ આ જ ફિલ્મ તેમને ખૂબ હિટ રહી અને ત્યારબાદ જ તેમની ઓળખ બોલિવૂડમાં થવા માંડી. આવો સાંભળીએ વચન ફિલ્મનું જ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત છે અને હસરત જયપુરીની ગીત રચના.

શ્રોતા મિત્રો, 1957માં રાજેન્દ્ર કુમારે મધર ઇન્ડિયા ફિલ્મમાં કામ કર્યું, જે બનાવી હતી મહેબૂબ ખાને. એક મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેમણે અભિનેત્રી નરગિસના મોટા પુત્રની ભૂમિકા નિભાવી અને દર્શકોની ખૂબ જ સારી પ્રતિક્રિયા તેમને મળી. 1957ના વર્ષની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો. તો આવો સાંભળીએ મધર ઇન્ડિયા ફિલ્મનું શમશાદ બેગમના સ્વરમાં ગવાયેલું આ ગીત. સાથ આપ્યો છે આશા, મન્ના અને મોહમ્મદ રફીએ અને ગીત રચના છે શકીલ બદાવનીની.

0: दुख भर दिन भीतर भैया भीतर भैया।
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર, અને આજે વિસરાતા સુર કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું રાજેન્દ્ર કુમારની, અને સંભળાવી રહી છું એમની જ ફિલ્મોના ગીતો. રાજેન્દ્ર કુમારે 1959માં 3 બેક ટુ બેક હિટ ફિલ્મ આપી અને આ વર્ષમાં પ્રથમ હિટ ફિલ્મ તેમણે આપી વિજય ભટ્ટની રોમેન્ટિક સંગીતમય ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઈ, અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખૂબ જ સુપરહિટ સાબિત થઈ. આવો સાંભળીએ આજ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. વસંત દેસાઈનું સંગીત છે અને ભરત વ્યાસની ગીતરચના.

શ્રોતા મિત્રો, રાજેન્દ્ર કુમારે ગુણ ઉઠી શહેનાઈ પછી ચિરાગ કહાં રોશની કહાં ધૂલ કા ફૂલ કાનૂન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ત્યારબાદ મીના કુમારી સાથે તેમની ફિલ્મ આવી જિંદગી ઓર ખ્વાબ, અને ત્યારબાદ મોહન કુમારની ફિલ્મ આસ કા પંછીમાં તેમણે વૈજયંતી માલા સાથે કામ કર્યું, જેનું ગીત હમણાં જ આપે સાંભળ્યું લતા મંગેશકર અને સુબીર સેનના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત હતું અને શૈલેન્દ્રની ગીત રચના. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો વિસરાતા સુર કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સવારના 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત અલગા યાજ્ઞિક અને અભિજીતે ગાયેલા આ ગીતથી.

ભૂપિંદર અને મિતાલી સિંઘના સ્વરમાં હમણાં જ આપે આ ગીત સાંભળ્યું. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરનનો સ્વર.

0: આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
4: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે. જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઇપીએફઓએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી, જે પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલા રંગભુવન ખાતે કેમ્પમાં આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ તેમજ આભા કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. ચોમાસાની ઋતુના આગમનને સંગીતમય શૈલીમાં આવકારવા માટે ધોરણ 5-9ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ સરદારનગર ખાતે વર્ષા ગાયન સ્પર્ધાનું આયોજન કરાયું. મોરબી માળિયા હાઇવે પર વીર વિદરકા પાટિયા પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 1 ટ્રક ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત. 1 ટ્રક ડ્રાઇવરને સિવિલ હોસ્પિટલ ખસેડાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 24.64% વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.70% અને સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ, સૌથી ઓછો કચ્છમાં 1.92% વરસાદ. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ જગજીત સિંહના સ્વરમાં ગવાયેલ આ ગીતથી.

આશિષ દેસાઈ અને હેમા દેસાઈના કંઠે હમણાં જ આપે ગીત સાંભળ્યું. ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી સાંભળીએ જગજીતસિંહને.

આ ગીત હતું આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમમાં હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેને.

0: માલિની નાયકના કંઠે ગવાયેલા કિસ્સા જ આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ. અત્યારે બપોરના 12:30 થઈ છે. રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત લોયણની વાણી, ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: મહાપંથના સંત કવયત્રી એવા સતી લોયણ કે જેમનો જન્મ લુહાર જ્ઞાતિમાં થયેલો, આટકોટનો રાજા લાખો સ્વભાવે લંપટ અને વિલાસી હતો. લોયણના સ્વરૂપ પાછળ અંધ બહેનો અને લોયણને સ્પર્શ કરવા જતાં કોઢિયો થયો. લોયણના ગુરુ શેલરશીની કૃપાથી પશ્ચાતાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું અને એ વખતે લોયણે 84 જેટલા ભજનો લાખાને સંભળાવ્યા છે. લાખો અને એની રાણીને ઉદ્દેશીને ઊંચી કોટીનું તત્વજ્ઞાન અને મહાપંથના સાધના સિદ્ધાંતો જેની અંદર છે એવા ભજનો અને એમાં ઉત્તરોત્તર ક્રમશઃ સાધનાનું આલેખન થયું છે. કેવી રીતે નિજિયા પંથ, નિજાર પંથ, મહાપંથ, બીજ માર્ગ એની ઓળખ આપે, ગુરુ કોણ છે, ગુરુગમ શું છે, શિષ્યની લાયકાત, મનની શુદ્ધિ, યોગની 12 ક્રિયાઓ, આવું બધું જ આપણને લાખા લોયણના ભજનોમાં મળે છે. અને જાગરણ, ઉપદેશ, તત્વ, સાધના, પરિચય, એવી રીતે ગૂઢ એવી રહસ્યવાણી આપણને મળે છે. લોયણ ગાય છે એ જ

લખાલોયણની વાણી આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણા ઉપનિષદોનું જે તત્વજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, કેવી રીતે બ્રહ્મની સાધના કરવી, કેવી રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી અને કેવી રીતે આપણા આત્માની ઓળખ કરવી, એ ઓળખ બતાવતા એવા આ 84 ભજનો લોયણના નામે આપણને ગુજરાતી સાહિત્યમાં મળે છે. અને એમાં લોયણ ગાય છે, હે જીરે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો અને મનના પ્રપંચને મેલો. મનના પ્રપંચને જ્યારે છોડો, ફળની ઈચ્છાને ત્યાગો અને આ તરણા બરોબર એવી જગતની માયા છે ને એને મનથી જો તમે જૂઠી જાણી લેશો, કાળને ઝપાટે તો સૌ ઝડપાઈ જવાના છે અને જીવડો જ્યારે ઉડી જશે ને ત્યારે આ બધું પડ્યું રહેવાનું છે. અને એટલે હે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો. જીવ માત્ર પ્રત્યે, પછી માત્ર પ્રકૃતિના તમામ તત્વો, એ જીવ જંતુ, પશુઓ, પક્ષીઓ, પ્રાણી અને વૃક્ષો બધાના ઉપર તમે હેત વધારો, એવું જ્ઞાન.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: વાહ મિત્રો, આપણા આ અમૂલ્ય જ્ઞાનરૂપી વારસાને આપણે જો જીવનમાં ઉતારીએ તો ખરેખર જીવન ધન્ય બની જાય. આજના વિચાર વિમર્શમાં પણ આપણે એવી જ વાત કરવાના છીએ. વિષય છે ધૈર્યરૂપી ધન. સંત કબીર કહે છે, ધીરે ધીરે હે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે સો ઘડા ઋતુ આવે ફલ હોય. અર્થાત, હે જીવ, જરા ધીરજ રાખ, ધીરજથી જ બધા કામ સિદ્ધ થાય છે. ફળાવ વૃક્ષને કોઈ માળી એક સાથે સો ઘડા પાણી પાય તો પણ ફળો તો ઋતુ આવે ત્યારે જ પાકે છે. ધીરજ કાર્યસિદ્ધિનો પાયાનો ગુણ છે અને જેમ કાર્ય મોટું તેમ ધીરજ વધુ જોઈએ. અધીરા થવાથી કંઈ ન વળે. મોટાભાગે તો અધીરાઈથી કામ બગડતું હોય છે. કોઈએ સાચું જ કહ્યું છે, ધૈર્ય એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. અને એટલે જ આપણા અનુભવી વડીલો પાસેથી આપણે વારંવાર સાંભળીએ છીએ કે ધીરજના ફળ મીઠા. એક પ્રસંગ યાદ આવે છે. એકવાર એક ગુરુ

તેમના શિષ્યોને એક ખેતર બતાવવા લઈ ગયા. શિષ્યોને આશ્ચર્ય થયું કે ગુરુ ખેતરમાં શું શીખવાડવા માંગતા હશે. ખેતર વિશાળ હતું, પણ ઠેકઠેકાણે ઊંડા અને મોટા ખાડા કરેલા હતા. ફળદ્રુપ જણાતા ખેતરની દશા બગડી ગઈ હતી. ગુરુએ વિસ્મિત શિષ્યોને પૂછ્યું, તમને કંઈ સમજાય છે? શિષ્યોએ કહ્યું, ના ગુરુદેવ. ગુરુએ જણાવ્યું, આ ખેતરનો માલિક અધીરો છે. તેને જમીન હરિયાળી બનાવવા ખેતરમાં કૂવો કરવો હતો. એક ખાડો ખોદે, 10-15 ફૂટ માટી હટાવે, પથ્થર આવે, કામ પડતું મૂકે, પછી બીજો ખાડો ખોદે, પાણી ન આવે, ધીરજ ગુમાવી ત્રીજો ખાડો ખોદે. આમ તેણે આખા ખેતરમાં 10-10 ફૂટ ઊંડા 10 ખાડા ખોદી ખેતર ધમરોળી નાખ્યું, પણ પાણી ન આવ્યું. તેના બદલે ધીરજથી તેણે એક જ સ્થળે જો 100 ફૂટ ઊંડો કૂવો ગાળ્યો હોત, સહનશક્તિ અને શ્રમથી શિલાઓ તોડી હોત, તો પાતાળમાંથી પાણીનો અખૂટ ભંડાર મળત. ધરતીના પેટાળમાં જલધારા તો વહે જ છે, ધીરજથી ત્યાં સુધી પહોંચવું જોઈએ. એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, ધૈર્ય ધનાહા મહાત્માનઃ, એટલે કે મહામાનવો હંમેશા ધૈર્યરૂપી ધનના માલિક હોય છે. ધૈર્ય ધારણ કરવાની ક્ષમતા સૌ કોઈને પ્રાપ્ત નથી હોતી, પરંતુ ધીરે ધીરે કેળવી અવશ્ય શકાય છે. એટલે જ સંકટ સમયે ધૈર્યનો ત્યાગ ન કરવો જોઈએ. સંભવ છે કે ધૈર્યથી સ્થિતિમાં સુધારો થઈ જાય. તો આપણે પણ આવા ધૈર્યરૂપી સદગુણને આપણા વિકટ સંજોગોમાંથી માર્ગ બતાવવાની ચાવી બનાવીએ.

તો શ્રોતાઓ, આ વિચાર વિમર્શ બાદ કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળીએ.

વાહ, આ સરસ મજાના ગીત બાદ હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, પણ તે પહેલા આપને જણાવીએ કે આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. અમારું ઈમેલ આઈડી છે rajkotsahir@gmail.com, એટલે કે rajkotsahir@gmail.com. પત્ર લખવાનું સરનામું પણ નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, પંડિત સીતારામ માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360001. તો આ સાથે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

0: France reached the semi-finals after defeating Morocco 2-0 in the quarter-finals, while Spain advanced with a hard-fought 2-1 victory over Belgium. The second semi-final will be played on Thursday, with England taking on Argentina, also at 12:30 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના બરાબર 1:10 થઈ છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના સુગમ સંગીતના કાર્યક્રમની પ્રથમ રચના અવિનાશ વ્યાસની, સ્વર અમે ફોજદારનો.

0: નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6-8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની ત્રણ દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10-11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
0: મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
1: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
0: ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTSના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે MTSમાં પણ 75 નવી AC બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરતાં શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, NDRF, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, PMRDA ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન EPFOએ એમ્નેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના

શ્રોતા મિત્રો, અમી પરીખના સ્વરમાં ગવાયેલ પ્રેમાનંદ સ્વામીની આ ગીત રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 સાંભળીશું રાષ્ટ્રીય સમાચાર.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને

0: એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો અને 2022 ફિફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. 22 વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર 22માં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
1: सरकारी मीडिया के अनुसार झेजियांग प्रांत से 17 लाख से अधिक लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है. इसके अलावा फुजियान प्रांत और बीजिंग से 1-1 लाख से अधिक तथा शंघाई से करीब 34,000 लोगों को भी निकाला गया है. जापान और ताइवान में अब तक इस तूफान से किसी की मृत्यु की खबर नहीं है. हालांकि बावी के असर से दक्षिण पश्चिम मानसून के और सक्रिय होने के कारण फिलीपींस में भारी बारिश से 17 लोगों की मौत हो गई. समाचार कक्ष से कृष्णकांत.
0: ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમ ખાતે આજે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1 હરાવ્યું. આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1 હરાવ્યું. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ છેલ્લા 4માં પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. સ્પેને બેલ્જિયમ પર 2-1 રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે ફ્રાન્સે મોરોક્કો પર 2-0 આરામદાયક જીત મેળવી. ટેનિસમાં આજે પુરુષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચમાં વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. વિશ્વના નંબર 1 જેનિક સિનરનો મુકાબલો પુરુષોની સિંગલ્સ ફાઇનલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સાથે થશે. સિનરે નોવાક જોકોવિચ પર સીધા સેટમાં વિજય મેળવીને ટાઇટલ મુકાબલામાં પોતાનું સ્થાન બુક કર્યું, જ્યારે ઝેવરેવે બ્રિટિશ વાઇલ્ડકાર્ડ આર્થર ફેરીને હરાવીને પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય સમય મુજબ આ મુકાબલો રાત્રે 8:30 શરૂ થશે. વિમેન્સ ડબલની ફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 5:30 શરૂ થશે. ચીનની ગુઓ હાન્યુ અને ફ્રાન્સની ક્રિસ્ટિના માલ્ડેનોવિકની 10મી ક્રમાંકિત જોડીનો મુકાબલો કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને બ્રાઝિલની લુઇસા સ્ટેફનીની બીજી ક્રમાંકિત જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનો લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ. પેશ હૈ ફૌજી દોસ્તો કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ. જય ભારતી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું, જેમાં આજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 1,25,00,000થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું. સભાને સંબોધતા શ્રી શાહે 2029ની ચૂંટણી સુધીમાં મતવિસ્તારના હરિત આવરણને 20% સુધી વધારવા માટે લાંબા ગાળાના પર્યાવરણીય રોડમેપ પર પ્રકાશ પાડ્યો અને નાગરિકોને સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો.

0: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.6%, 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
1: મંત્રીએ ભાર મૂક્યો કે વડ, પીપળો, જાંબુ અને અર્જુન જેવી સ્વદેશી પ્રજાતિઓનું વાવેતર, શહેરના તાપમાનમાં 5% ઘટાડો કરવામાં, ઓઝોન સ્તરને મજબૂત બનાવવામાં અને ભાવિ પેઢીઓ માટે વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું, જેમાં આજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 1.25 કરોડથી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું. સભાને સંબોધતા શ્રી શાહે 2029ની ચૂંટણી સુધીમાં મતવિસ્તારના હરિત આવરણને 20% સુધી વધારવા માટે લાંબા ગાળાના પર્યાવરણીય રોડમેપ પર પ્રકાશ પાડ્યો અને નાગરિકોને સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો.
0: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.6%, 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
1: મંત્રીએ ભાર મૂક્યો કે વડ, પીપળો, જાંબુ અને અર્જુન જેવી સ્વદેશી પ્રજાતિઓનું વાવેતર, શહેરના તાપમાનમાં 5% ઘટાડો કરવામાં, ઓઝોન સ્તરને મજબૂત બનાવવામાં અને ભાવિ પેઢીઓ માટે

0: સ્થાનીય પ્રોત્સાહનના ભાગરૂપે શ્રી શાહે 101 નવા ઓક્સિજન પાર્કનું ઉદ્દઘાટન કર્યું અને તેમની વિગતોનું મેપિંગ કરતી સમર્પિત ઇ બુક બહાર પાડવામાં આવી. જાહેર પરિવહનને મોટો પ્રોત્સાહન આપતા એમટીએસ અને બીઆરટીએસ કાફલામાં 333 નવી ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી અમદાવાદ બીઆરટીએસ 100% ઇલેક્ટ્રિક શૂન્ય પ્રદૂષણ કાફલાનું સંચાલન કરનાર દેશનો પ્રથમ શહેર બન્યું. આવતીકાલે ગૃહમંત્રી ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટીંગ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા ગુના સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે. મહેસાણાના પ્રખ્યાત ઊંઝાના જીરુને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઊંઝા માટે આ ઐતિહાસિક ગૌરવ છે કે ભારત સરકારની જીઆઈ નોંધણી સંસ્થા દ્વારા ઊંઝાના જીરુને સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરાયો છે. ઊંઝાના ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે, જેનાથી હવે વિશ્વભરમાં ઊંઝાનું જીરુ ઊંઝા જીરા નામથી આગવી ઓળખ મેળવશે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાઈ ગયો. કેમ્પમાં 323 લાભાર્થીઓને આશરે 48 લાખથી વધુ કિંમતના વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે સાધન સહાય વિતરણ કેમ્પ જેવા કાર્યક્રમ થકી પ્રજાના ટેક્સનો પૈસો ખરા અર્થમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. મોરબી માળિયા હાઇવે પર વીર વિદરકા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય એક ડ્રાઇવરને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડાંગ જિલ્લામાં 13 પર્વ ઉજવાઈ રહ્યો છે. અખાત્રીજના 2 મહિના પછી આવતો 13 પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે. આની વિશેષતા એ છે કે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવે છે અને પાંદડા ઉપર આવતા તેને તોડી લેવામાં આવે છે. આ પાનને નૈવેદ્ય માનવામાં આવે છે. આળુના પાનનું શાક બનાવી પોતાના ઇષ્ટદેવને ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત મયુર સોલંકી.
2: ગુજરાત સરકારે રાજ્યને દેશનું અગ્રણી ડિજિટલ અને એઆઈ હબ બનાવવા માટે તાજેતરમાં જ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરી છે. આ નીતિ હેઠળ આગામી સમયમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવા અને 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતા ઉભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પણ શ્રોતા મિત્રો, સૌ પ્રથમ તો એ સમજીએ કે ડેટા સેન્ટર એટલે શું. સરળ શબ્દોમાં કહીએ તો ડેટા સેન્ટર એટલે મોટું અને સુરક્ષિત કમ્પ્યુટર ઘર, જ્યાં હજારો કમ્પ્યુટર સર્વર 24 કલાક ચાલુ રહે છે અને લોકોનો ડેટા સાચવે છે. થોડું વિગતે સમજીએ. તમે વોટ્સએપ પર ફોટો મોકલો છો તો તે તમારા મિત્રના ફોનમાં જ નથી રહેતો, તે ડેટા સેન્ટરમાં પણ સંગ્રહિત થાય છે. યુટ્યુબ પર વિડીયો જુઓ છો તો તે વિડીયો પણ ડેટા સેન્ટરમાંથી તમારા ફોન સુધી આવે છે. જીમેલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ ડ્રાઈવ જેવી સેવાઓ પણ ડેટા સેન્ટરનો ઉપયોગ કરે છે. બસ ત્યારે આ ડેટા સેન્ટરની સ્થાપનાને પ્રોત્સાહન આપવા જ આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લાવવામાં આવી છે. તેના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.
3: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા

0: અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે.
1: હવે આપણે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસીની મુખ્ય જોગવાઈઓ પર નજર કરીએ. આ પોલિસીમાં હરિત ઉર્જા પર ખાસ ભાર મુકાયો છે. ડેટા સેન્ટરોએ પોતાની કુલ જરૂરિયાતના ઓછામાં ઓછા 51% વીજળી રિન્યુએબલ એટલે કે સૌર કે પવન ઉર્જામાંથી મેળવવી પડશે. ડેટા સેન્ટર ઓપરેટરોને 20 વર્ષ સુધી 1 રૂપિયા પ્રતિ યુનિટ પાવર ટેરિફ સબસિડી મળશે. ઉપરાંત 20 વર્ષ માટે 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી રિએમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. ડેટા સેન્ટરો માટે મોટા પ્રમાણમાં પાણીની પણ જરૂર પડે છે, ત્યારે ખેડૂતો કે સ્થાનિક ઉદ્યોગોના પાણીનો વપરાશ અટકાવવા માટે દરિયાના પાણીને મીઠું કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર દ્વારા 20% સુધીની આર્થિક સહાય અથવા 2 કરોડ રૂપિયા પ્રતિ MLD સુધીની મદદ અપાશે. વૈશ્વિક ડેટા સેન્ટર ઓપરેટરો માટે 20 વર્ષનો ટેક્સ હોલિડે જાહેર કરાયો છે. પ્લાન્ટ મશીનરી અને બિલ્ડિંગ પર 100% સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ અને નિયત સમયગાળા માટે સ્ટેટ GST પરત મળશે. વ્યાજ સહાયની વાત કરવામાં આવે તો વાર્ષિક 25 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી 4% સુધીની વ્યાજ સબસિડી મળશે. રાજ્યની આધુનિક ઓળખ એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનાવવા માટે અહીં રોકાણ કરનાર પ્રોજેક્ટ્સને વધારાની 2.5% કેપિટલ સબસિડી આપવામાં આવશે. IT લોડની મર્યાદા ઓછામાં ઓછી 150 મેગાવોટ નક્કી કરાઈ છે. બિલ્ડિંગ રેગ્યુલેશનમાં છૂટછાટ અને વધારાનો ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ આપવામાં આવશે, જ્યારે સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ પોલિસીની જોગવાઈઓ અંગે શું કહ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, આવો સાંભળીએ.
2: હમને હમારી પોલિસી મેં યે એનર્જી યા પાણી યે દોનો મેં સસ્ટેનેબિલિટી કા બહોત હી બડા ખ્યાલ રખા હૈ. કેવલ પાણી દે લેંગે, કોઈ ઓર ઇન્ડસ્ટ્રીઝ કા કિસાનો કા પાણી હમ નહીં દેને વાલે હૈ ભાઈ. એનર્જી તો કમ્પલસરી 51% એનર્જી ડેટા સેન્ટર મેં જો યુઝ હો રહી હૈ ઉસકો ગ્રીન એનર્જી કા ઉપયોગ હી કરના પડેગા.
1: આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ડેટા સેન્ટર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ માટે રોકાણકારોને અનુરોધ કર્યો હતો. આ નીતિના વ્યૂહાત્મક મહત્વને વિશે જાણીએ તો આ નીતિ ગુજરાતને AI સક્ષમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટરનું રાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે. તેનાથી વૈશ્વિક ક્લાઉડ અને ટેકનોલોજી કંપનીઓના મોટા પાયે રોકાણને પ્રોત્સાહન મળશે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, ફિનટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે. ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા, ડેટા સેન્ટર ઓપરેશન્સ અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીનું સર્જન થશે. આ પોલિસી અંતર્ગત ડેટા સેન્ટર સેવાઓને આવશ્યક સેવાનો દરવાજો આપવામાં આવે છે, જેથી કામગીરીમાં અવિરતતા જળવાઈ રહેશે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ સંઘ ગાન શિક્ષણ. આજે શીખીશું ઉડિયા ભાષાનું ગીત. ગીતકાર છે KC પાણીગ્રહી.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘ ગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે KC પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
6: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના સિખાઉંગા, સીખોગે ના?
7: હાં.
6: યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ? શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
8: કેયું નામ ધરી,
7: કેયું નામ ધરી,
8: ડાકીબી તુમકુ,
7: ડાકીબી તુમકુ,
8: તુમે જે સર્વનામ,
7: તુમે જે સર્વનામ,
8: કેયું નામ ધરી,
7: કેયું નામ ધરી,
8: ડાકીબી તુમકુ,

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: સ્વર્ણ જાપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે.

0: હરિયાળું ગુજરાત આવી રહ્યું છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: શ્રોતા મિત્રો,

0: ધારણા જાપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે.

નમસ્કાર. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજની સંધ્યાકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બરાબર 5 વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ તરાને નયે પુરાને. મીડિયમ ભાવ 373.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટની પ્રસારણ સેવા. સ્ટુડિયો ક્લોકનો સમય છે સાંજના 6 વાગ્યાનો. પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજે સાંભળીશું જૂની રંગભૂમિના ગીતોને. પ્રથમ ગીત સાંભળીએ કલાકાર પ્રીતિ ગજ્જરમેશ્વરી.

સ્વર હતો કલાકાર દિશાની મહેતાનો. આપ સાંભળી રહ્યા છો જૂની રંગભૂમિના ગીતોને. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ કલાકાર નિધિ ધોળકિયા અને બ્રિજેન ત્રિવેદીના યુગલ સ્વરે.

અત્યારે 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન સાંભળીશું. 7:22 મિનિટે ગામનો ચોરો કાર્યક્રમમાં રજૂ થશે લોકવાર્તા ઘોડી અને અસવાર. રજૂ કરતા છે પૂંજાવાડા. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. 8:00 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક દગીર ફાઉન્ડેશન ગાંધીનગર અને ફિલ્મ સંગીતની સુરેલી સફર કાર્યક્રમ સારેગામાં 8:30 વાગે.

સવાના 9 વાગે કાર્યક્રમ સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત 9:30 વાગ્યે નિર્માતા નિર્દેશક બિમલ રોય પર આધારિત આજ કે ફનકાર, 10 વાગે છાયાગીત અને ઢલતી જાહેરાત 10:30 વાગે મુંબઈ કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું. આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા શેષ કાર્યક્રમોની વિગત.

આવતીકાલના મુખ્ય કાર્યક્રમોની વિગત. સવારે 6:10 મિનિટે ભક્તિ સંગીત અર્ચના અને શ્રીરામચરિત માનસ ગાન 6:35 મિનિટે સાંભળીશું. 6:45 મિનિટે કૃષિ માહિતીમાં ખેતીમાં જળનું મહત્વ વિષયક માહિતી આપશે કાનન છાયા. ફિલ્મી ભક્તિ સંગીત 7:20 મિનિટે અને સુગમ સંગીત સાંભળીશું 7:30 મિનિટે. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં વિષય છે ઓક્સિજન, રજૂ કરતા પ્રેરણા ભુજ. 8:30

વાગે કાર્યક્રમ નિરખને ગગનમાં ભજનના ગાયક કલાકાર છે બાલકૃષ્ણ વૈષ્ણવ. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં વિષય છે પ્રેમાનંદ ભાગ પહેલો, વક્તા શ્રીલાભ શંકર પુરોહિત.

સવા 9 વાગે મનોરંજનમાં આરંભીશું ફિલ્મ સંગીતનો દોર, 10:30 વાગે લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળીશું લોકવાર્તા, શૂરવીરની શરણાગતિ, વાર્તાકાર છે મોહનદાન કુંચલા, અને ત્યારબાદ દુહા છંદ સારસી રજૂ કરશે કલાકાર રમેશભાઈ રાબા. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના તમામ કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું, જે અંતર્ગત 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, અને 1:30 વાગે ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી, તેમજ 2:40 મિનિટે ગુજરાતી નોન ફિલ્મી ગીતો અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. સાંધ્યકાલીન સભામાં 5:10

સુધીના તમામ કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી અમે સહ પ્રસારિત કરીશું, જે અંતર્ગત 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર અને 1:30 વાગે ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી, તેમજ 2:40 મિનિટે ગુજરાતી નોન ફિલ્મી ગીતો અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. સાંધ્યકાલીન સભામાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ સાંભળીશું. 6 વાગે રજૂ થશે ભજન કલાકાર નરેન્દ્ર તિલાવતના સ્વરે.

0: 6:30 વાગે કાર્યક્રમ યુવાણી અને 7:22 મિનિટે ગામનો ચોરો કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 વાગે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત 9:30 વાગે અભિનેતા પ્રાણ પર આધારિત આજ કે ફનકાર. 10 વાગે છાયાગીત અને ઢલતી જાહેરાત. 10:30 વાગે મુંબઈ કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું. શ્રોતા મિત્રો, આ હતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં સંસ્કૃત સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. ઓમાન દેશસ્ય તટે વાણિજ્યિક નૌકાયાનસ્ય GFS ગેલેક્સી ઇત્યસ્ય ઉપરી આક્રમણસ્ય ભારતમ નિંદામ અકરોત. 10 ભારતીયાઃ રક્ષિતાઃ, એકશ્ચ નુસ્તોસ્તીતિ સૂચ્યતે. ભારતદેશઃ અસ્મિન ક્ષેત્રે વાણિજ્યિક નૌકાયાનસ્યોપરિ નિરંતર આક્રમણાનાં વિષયે ચિંતાં પ્રાકટયત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દેશાનાં પરિભ્રમણકાલે અનેકાઃ સંધિઃ સમાપ્ય નવદેહલીં પ્રત્યાગતવાન. ગૃહમંત્રી અમિત શાહ અહમદાબાદ નગરે અનેકાસાં વિકાસ પરિયોજનાનાં ઉદ્ઘાટનં શિલાન્યાસં ચ અકરોત્. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનં સ્વાયત્ત ભવિષ્યનિધિ ન્યાસં સંચાલ્યમાનાનાં પ્રતિષ્ઠાનેભ્યઃ તેષાં સ્થિતિં નિયમિતં કર્તું ષણ્માસસ્ય એમ્નેસ્ટીતિ યોજના પ્રવર્તયતિ. વિમ્બલ્ડન ક્રીડાયાં યાનિસ સિનર ઇત્યેષઃ अद्य सायंकाले अलेक्जेंडर ज्वेरेव इत्यनेन सह पुरुष एकल उपाधिं प्राप्तुं संघर्षं करिष्यति. अपि च फीफा विश्व चषक क्रीडायां इंग्लैंड देशः अर्जेंटीना देशस्य उपान्त्य चक्रं प्रविशतः. अथ वार्ताः विस्तरेण. अद्य पूर्वं ओमान देशस्य तटे GFS गैलेक्सी इति वाणिज्य नौकायां कृताक्रमणस्य भारतं निन्दाम् अकरोत्. विदेशमन्त्रालयेन एकस्मिन् वक्तव्ये सूचितं यत् नौकायां स्थितानां 11 भारतीयनागरिकेः 10 जनाः रक्षिताः, एकः भारतीयः नागरिकः लुप्तः इति कथ्यते. सः अवदत् यत् ओमानदेशे भारतीयदूतावासः परिस्थितिं निकटतया निरीक्षमाणः अस्ति. साम्प्रतिके च अन्वेषणोद्धारकार्ये ओमान अधिकारिभिः सह सक्रियतया समन्वयं कुर्वन्नस्तीति. भारतेन क्षेत्रेऽस्मिन् वाणिज्य नौकायानानाम् उपरि निरन्तरतया कृताक्रमणानां विषये चिन्ता प्रकटितास्ति. विदेशमन्त्रालयः अवदत् यत् अस्मिन् क्षेत्रे वाणिज्यिक नौवहनस्य नागरिकमूलसौकर्याणां च लक्ष्यकरणं समाप्तं भवेत्, तथा च अन्तर्राष्ट्रिय विधिम् अनुसृत्य अस्मिन् क्षेत्रे अन्तर्राष्ट्रिय जलमार्गैः स्वतन्त्रं निर्विघ्नं नौवहनं वाणिज्यं च यथाशीघ्रं पुनः स्थापयेदिति. प्रधानमन्त्री नरेन्द्र मोदी इण्डोनेशिया ऑस्ट्रेलिया न्यूजीलैण्ड देशानां 6-दिवसीयं सफलं भ्रमणं समाप्य नवदिल्लीं प्रत्यागतवान्. स्वस्य त्रिराष्ट्रयात्रायाः प्रथमे चरणे श्रीमोदी इण्डोनेशिया देशम् अगच्छत्. भ्रमणावधौ प्रधानमन्त्री इण्डोनेशिया देशस्य राष्ट्रपतिना सह द्वैपाक्षिकं चर्चां कृत्वा प्रगतिं समीक्षितवान्. उभौ देशौ रक्षायाः महत्वपूर्णानां दुर्लभानां च भूखनिजानां, कृषेः समुद्रीयसुरक्षायाः, अन्तरिक्षस्य च क्षेत्रेषु सन्धिपत्राणाम् आदानप्रदानम् अकुर्वन्.

0: भोजन मा अन्न नी साथे मात्र फळो खाईने ज बीमारीओने दूर राखवाना उपायो सांभळवा बैठेला अमारा तमाम विविधता प्रेमी मित्रोने
1: नमस्कार। મિત્રો, શ્રી સુક્તમાં લક્ષ્મીજીના પૂજન વખતે એક શ્લોક ગવાય છે, આદિત્ય વર્ણે તપસોધી જાતો વનસ્પતિ સ્તવ વૃક્ષોશ બિલ્વ તસ્ય ફલાની તપસાનુ દંતુ યા અંતરે યાશ્ચ બાહ્યા અલક્ષ્મી। એટલે કે બિલીનું ફળ, બિલું પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરનારું ફળ છે।
0: અને કોઈ પણ પૂજા વખતે વિવિધ ફળો ભગવાનને ધરાવવાની પરંપરા છે।
1: બિલકુલ, એટલે સુધી કે સુપારીને તો ખુદ રિદ્ધિ સિદ્ધિનું સ્વરૂપ માનવામાં આવે છે।
0: આમ ફળોને ઈશ્વરનું જ પ્રતીક માનવામાં આવે છે। એ જ બતાવે છે કે ફળોનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે।
1: જો કે કયું ફળ ક્યારે ખાવું, કઈ રીતે ખાવું અને કઈ વસ્તુ સાથે કે કઈ ઋતુમાં ખાવું એ પણ જાણવું એટલું જ જરૂરી છે।
0: આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયે તેમની સાથેની ચર્ચાના સમાપનમાં આ બધી ખૂબ કામની વાતો કરી છે।
1: બિલકુલ, તો લઈ લો નોટપેન અને શરૂ કરી દો રેકોર્ડર, એટલે મહત્વની વાતો જ્યારે ઈચ્છો ત્યારે ફરી તાજી કરી શકાય।
0: હા, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન।
1: દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પર સાંભળો જૈવિક વિવિધતાનું જતન।
0: નમસ્કાર ઋષિકેશભાઈ।
2: નમસ્કાર।
1: નમસ્કાર ઋષિકેશભાઈ।
2: નમસ્કાર ભરતભાઈ, કેમ છો?
0: બસ, અમે બધા એકદમ મજામાં છે અને મારા શ્રોતાઓ પણ ખૂબ મજામાં છે, કારણ કે આપણે ગયા એપિસોડમાં તમારા કયા રોગમાં તમે કયા ફળોનો ઉપયોગ કરો છો એની ચર્ચા આપણે અધૂરી હતી, આપણે ફરી આજે કાર્યક્રમમાં શરૂ કરીએ છીએ। તો આજે આપણે હવે કયા ફળની વાત લઈશું?
1: ઉનાળામાં જે બીજા કેટલાક ફળો છે સિઝનમાં જ આવે, દાખલા તરીકે ખારેક છે કે ખજૂર છે, તો એવા એવા ઓછા સમય માટે આવી જતા ફળો છે એને કઈ રીતે આપણે?
2: એટલે ખજૂર છે, ફાલસા છે, આ બધા

0: અભાવને કારણે પાતળા રહ્યા હોય તો એમાં પણ ખજૂર ફાયદો કરશે.
1: બરાબર.
0: ખજૂર ઠંડુ છે અને તર્પણ છે.
1: બરાબર.
0: લોહીને પણ ઠંડુ રાખે છે, પૌષ્ટિક અને શરીરમાં બળને વધારી આપે.
1: બરાબર.
0: રોજાના ઉપવાસ જ્યારે તોડવાના હોય તો એની દાડમ, આમલી, ફાલસા, કોકમ આ બધું ભેગું કરી અને એક લીટર પાણીમાં એના પ્રમાણ અનુસાર પલળવા દેવાનું અને પછી જ્યારે પલળીને પોચું થઈ જશે ત્યારે એને મથી દેવાનું.
2: અચ્છા અચ્છા. એટલે જે છાશ ફેરતા એમ ફેરી નાખવાનું.
0: હા.
1: વલોણાથી
0: મથી દેવાનું. હવે આ કર્યા બાદ એને શરબત તરીકે પીવા કામ લાગે. એનો ફાયદો શું શું છે કે તાવ મટી ગયા પછી માણસોને જે અશક્તિ લાગે છે એને આ ખરજૂરાથી મંદ પીવડાવશો તો એ અશક્તિ જતી રહેશે.
2: અચ્છા.
0: કીમો અને રેડિયોથેરાપીથી જે નુકસાન થયું છે શરીરને એમાં જલ્દી રિકવરી લેવા માટે પણ કેન્સરના દર્દીઓ જ્યારે કીમો અને રેડિયોથેરાપી ને કારણે એમના વાળ ખરી જાય છે,
2: અશક્તિ ખૂબ આવી જાય,
0: અશક્તિ આવી જાય છે, શરીરમાં ગરમી ગરમી લાગ્યા કરે છે અને પાતળા થઈ ગયા હોય, આવી પરિસ્થિતિમાં ખરજૂરાદી મંથ પીવાથી જલ્દીથી રિકવરી આવશે.
1: બરાબર છે.
0: ઉપરાંત મદાત્યય, જેમ કે ગુજરાતમાં તો ચલણ નથી પણ ગુજરાતની બહાર જે લોકો વધારે આલ્કોહોલનો ઉપયોગ કરે છે, દારૂનો ઉપયોગ કરે છે, તો એ દારૂના નશા ને કારણે સવારમાં તકલીફ થતી હોય એમાં આવું ખરજૂરાદી મંથ પીવે, દ્રાક્ષ ખાય તો એ નશા ની અસર ઓછી થઈ જાય.
2: એટલે પેટ આરામથી સાફ થાય. ટૂંકમાં
0: પેટ આરામથી સાફ થાય અને હેંગઓવર.
2: અચ્છા. એટલે નશાની જે સ્થિતિ છે હજી એમને રહી હોય આખી રાત,
0: નશાની પરિસ્થિતિ રહી હોય ને એ નશાની પરિસ્થિતિ હેંગઓવર ને મટાડે છે.
1: અચ્છા.
2: તો હવે એ આ બધી આપણે ફળોની વાત તો કરી, એમાં છેક તરબૂચના સકરટીથી લઈને બધા જ ફળોમાં ચર્ચા કરી.
0: હવે ખજૂર જેવું બીજું એક ફળ જે અંજીર, એ પણ સૂકા બજારમાંથી મળે છે અને સૂકા મેવા તરીકે વપરાય છે. આમ જનરલી કહેવા જઈએ તો ખજૂર પુરુષો માટે અને અંજીર સ્ત્રીઓ માટે કામનું છે.
1: અચ્છા.
0: ભારે અને લાંબા સમય પચનારું અંજીર પોષક તત્વો યુક્ત ફળ છે. અંજીરની અંદર ફાઇટો ઇસ્ટ્રોજન,
1: બરાબર,
0: એટલે કે જે ફાઇટો કેમિકલ પ્લાન્ટની અંદર, જળપાનની અંદર જે ઇસ્ટ્રોજન રહેલું છે એનું સૌથી વધારે કોન્સન્ટ્રેશન અંજીરમાં જોવા મળે છે.
1: બરાબર.
0: એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. દરેક ઉંમરની સ્ત્રીઓને એ લાભકારી છે.
2: અચ્છા. એટલે મહિલાઓને ટૂંકમાં વધારે ચેતનવંતુ શરીર રાખવા માટે આ જોઈએ.
0: બિલકુલ. હા. કે ઇસ્ટ્રોજન એની અંદર છે
2: એટલે એનું શરીર છે કાયમ માટે, એટલે એને જે થાક કે એવું ના લાગે.
0: નાની ઉંમરની સ્ત્રીઓમાં જનનાંગોના વિકાસ માટે, મધ્યમ ઉંમરની સ્ત્રીઓમાં હોર્મોનના બેલેન્સ માટે અને મોટી ઉંમરના મેનોપોઝ થઈ ગયો છે જે માસિક નો સ્રાવ હવે નથી આવતો,
1: બરાબર,
0: એવી સ્ત્રીઓમાં કેવી તકલીફ થાય કે હાડકા નબળા પડવા માંડે,
2: ઓસ્ટિયોપોરોસિસ જેને કહીએ છીએ.
0: જી. અને એના સિવાય બીજી બધી તકલીફો જે શરીર ચેતનવંતુ નથી રહેતું, નબળાઈ લાગ્યા કરે,
2: થાક લાગે છે, બરાબર છે,
0: આવી પરિસ્થિતિઓમાં સુધાર લાવવો હોય તો અંજીરનો ઉપયોગ દરરોજ કરવો.
1: બરાબર.
0: તો જે ઇસ્ટ્રોજનના લેવલ છે એમાં સુધારવા માંડશે.
1: બરાબર.
0: અને હાડકા બી એનાથી મજબૂત થાય.
1: હવે તરબૂચ અને સક્કરટેટી.
0: તરબૂચ અને સક્કરટેટી એ ભારતીય થઈ ગયા છે પણ એ ખરેખર ભારતીય મૂળના નથી.
2: એવું છે. એટલે ભારતીય ફળો છે નહીં. તરબૂચ અને સક્કરટેટી.
0: તરબૂચ 7મી શતાબ્દીમાં ભર

0: ભારતમાં લાવવામાં આવ્યા.
1: અચ્છા,
0: જે પહેલા વિદેશોથી આપણને, હા, આપણને ખબર છે કે ભારત છે એ મોટું બજાર હતું. અલગ અલગ દેશોના વેપારીઓ આપણે ત્યાં આવે અને પછી ભારતની અંદર અલગ અલગ વેપાર થાય અને પોતપોતાના દેશમાં પાછા જાય. તો વ્યાપારી ગતિવિધિઓ પછી 7મી શતાબ્દીમાં તળબુચ ભારતમાં આવ્યું.
2: એટલે ખરેખર આવ્યું ક્યાંથી? એનું મૂળ વતન
0: મૂળ વતન જોવા જઈએ તો આફ્રિકા.
2: અચ્છા,
0: આફ્રિકામાંથી જે ગરમીઓ વાળો ઇજિપ્ત ને બધો જે એરિયા છે ત્યાંથી થઈ અને ભારતમાં આવ્યું છે.
2: એટલે ધીરે ધીરે પછી તો આખા એશિયામાં ફેલાઈ ગયું એવું કહેવાય ને. આમ તો હવે આખી દુનિયામાં કહેવાય. અત્યારે તો અમેરિકામાં એ તરબૂચ મળે છે.
0: તો જે રણ પ્રદેશ જેવો વિસ્તાર હતો એ બધા એના મૂળ છે,
1: મુખ્ય સ્ત્રોત છે.
2: એટલે એ વાત સાચી છે કે અત્યારે ગુજરાતમાં પણ તું જો ને એને તો તરબૂચ મોટે ભાગે નદીના પટમાં વાવવામાં આવે, તરબૂચ ને ટેટી. કારણ કે એ ખેડૂતો છે એ પોતાના ખેતરમાં વાવવાને બદલે નદીના પટમાં,
0: રેતીમાં જ ઉગે છે.
2: બરાબર છે.
0: અને તરબૂચની અંદર 90-92%
2: પાણીનો જ ભાગ છે.
0: હવે 7મી શતાબ્દીમાં ભારતમાં આવ્યું છે એટલા માટે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય આ ત્રણેય જે મુખ્ય ગ્રંથ કહેવાય છે એની અંદર એનો ઉલ્લેખ નથી. અને ભાવ પ્રકાશ નિઘંટુ જે પછીથી 16મી શતાબ્દીમાં લખાયું એની અંદર એના વિશે કહેલું છે. તો કાચું તળબૂચ એ ઠંડુ છે, ભારે છે પચવામાં, આંખ શુક્ર ધાતુ અને પિત્ત ને નુકસાન કરશે.
1: અચ્છા.
0: અને પાકું તળબૂચ એ તાસીરે ગરમ છે, ખારા સ્વાદ
2: ગરમ છે તાસીરે,
0: હા, અને પિત્તને શરીરમાં વધારશે.
2: અચ્છા.
0: હવે તળબૂચનો ફાયદો આપણે કેવી રીતે લઈ શકીએ અને કોણે ખાવું જોઈએ? ભારે કસરત કર્યા પછી શરીરમાં પાણીનું પ્રમાણ પરસેવા થકી ઘટી જાય છે. તો 90% પાણીના ભાગ વાળું તળબૂચ શરીરની અંદર પાણીના પ્રમાણને જાળવી રાખશે, લાંબા સમય સુધી પેટને ભરેલું રાખશે. એના ઉપરાંત તળબૂચની અંદર લાઇકોપેન નામનું તત્વ છે. એ કસરત કર્યા બાદ જે માઉસના સોજા છે એને ઘટાડશે. તો જીમ જતા જાડા લોકો ની માટે તળબૂચ કામનું. એ જ રીતે શક્કરટીટી ને ખરબૂજ કહેવાય,
1: ખરબૂજા
2: બોલે, ખરબૂજા.
0: અને એનો બહુ જૂનો ગુજરાતી શબ્દ તળિયું ચીભડું.
2: અચ્છા.
0: એ આફ્રિકાથી ફારસ થઈ અફઘાનિસ્તાન અને ભારતમાં આવ્યું.
1: બરાબર છે.
0: તળબૂચ કરતા ખરબૂજ સારું.
1: બરાબર.
2: અચ્છા.
0: હા,
2: એટલે ટેટી સારી,
0: ટેટી વધારે સારી.
2: અચ્છા.
0: તો યુરિનની ક્વોન્ટિટીને વધારી અને મૂત્રલ કામ આપશે, શરીરને બળ આપે છે.
1: બરાબર.
0: પેટને સાફ રાખવામાં પણ એ કામ કરે છે, કોષ્ઠ શુદ્ધિ. અને એ ભરે છે, ખૂબ જ મીઠાશ વાળું.
1: બરાબર.
0: અને ઠંડક આપનારું છે, શરીરને તાકાત અને તર્પણ તૃપ્તિ આપશે, પાચન શક્તિને સુધારે છે. અને એનો કેસરી રંગનો ગર બીટા કેરોટીન વાળો હોય છે.
2: અચ્છા.
0: બીટા કેરોટીન એ આંખનું તેજને જાળવી રાખવાનું કામ કરે.
2: એ પણ ઘણી ટેટીઓ તો એટલે જેને હવે નીલમ કહે છે, લીલી અંદરથી નીકળે છે, તો એ એમાં ને આમાં કઈ ગુણોમાં ફરક ખરો? પીળા ને લીલામાં
0: ગુણોમાં ફરક ખરો? જે પાછળથી ડેવલપ થયેલી છે, જે બાયોલોજીકલી બદલેલી ટેટીઓ છે.
2: હા, બરાબર છે. એમાં કઈક ફેરફાર કરવામાં આવ્યો છે.
0: હા, તો એ બધી શરીર માટે એટલી બધી લાભદાયી નહીં કે જે ઓરિજિનલ વસ્તુ હોય.
1: બસ લગભગ બધા જ ફ્રૂટની વાત થઈ ગઈ છે. હવે ખાસ અંતમાં પ્રોગ્રામના આપણને સમાપ્ત

0: મેકો કે કેવા ફળો કોઈએ ન ખાવા જોઈએ.
1: એટલે ખાસ કરીને રોગીઓ બધાએ કયા કયા ફળ ન
0: ખાવા જોઈએ,
1: એટલે કેવા ફળ ન ખાવા જોઈએ એમ.
2: એક શ્લોક આપેલો છે, વ્યાધિત કૃમિજુષ્ટ પાકાતીત અકાલજમ વર્જનીયમ ફલમ સર્વમ અપરિયાગતમ એવચ. વ્યાધિત એટલે રોગવાળું ફળ,
1: ફળ રોગવાળું, વ્યક્તિ રોગી નહીં, ફળ રોગવાળું.
2: તો રોગવાળા ફળની અંદર હું હાઇબ્રિડ ફ્રૂટને પણ ગણું છું, જેની અંદર બિયા નથી, જે ટેટીની વાત થઈ પીળાને બદલે લીલી છે. એના ઉપરાંત રોગ લાગ્યો જંતુનાશક દવાઓ છાંટી અને પછીથી એ બજારમાં આવ્યું તો આવા ફળોનો વપરાશ કરવો નહીં
0: જોઈએ.
2: કૃમિજુષ્ટ એટલે જેની અંદર કીડા લાગેલા છે તો એવા ફળને ફેંકી જ દેવા. પાકવાનો સમય થઈ ગયો છે પણ હજી પાક્યું નથી તો આવા ફળને પણ નહીં ખાવું. એનો ઉત્પન્ન થવાનો સમય, જેમ કે અષાઢ મહિનામાં જાંબુ થાય છે, પણ અષાઢ સિવાય બીજા કોઈ સિઝનમાં જો જાંબુ આવ્યા છે, ઝાડ ઉપર લાગ્યા છે, તો એને ખાવાનું ટાળવું.
1: અચ્છા.
2: અકાલજમ અને અપરિયાગત એટલે હજુ એ પરિપક્વ એટલે પાકા થયા નથી આવા બધા ફળો.
1: એટલે કાચા ફળ ટૂંકમાં પ્રમાણમાં ન જ ખાવા જોઈએ.
2: હા, કાચા ફળો ન જ ખાવા,
0: અને મોસમી ફળો જ ખાવાના. જે સિઝનમાં જે ફળ મળે,
2: જે સિઝનમાં જે ફળ આવે એ ખાવાનું
0: બસ.
2: અને આપણા શ્રોતા મિત્રોને બીજી થોડી માહિતી આપવા માટે થઈને, જે હાલમાં પ્રચલિત નથી પરંતુ લાભદાયી છે અને ભારતીય મૂળના ફળો છે એના નામ કહી દઉં. અંબાળા, પછી કરમદા, ચારોળી. ચારોળીનું પણ ફળ હોય છે, જે બજારમાં મળે છે એ ચારોળીની બીજની મજ્જા છે,
0: મોટું હોય છે ફળ,
2: એનું ફળ મોટું હોય છે, દ્રાક્ષ જેવું દેખાય,
0: દ્રાક્ષ જેવું, એમાંથી ચારોળી નીકળે.
2: હા, તો એ ફળ પણ બહુ જ પૌષ્ટિક અને ખાવા લાયક.
0: બરાબર છે.
2: પછી ઓટનું ફળ, એને ભવ્ય કહેવાય.
0: અચ્છા.
2: ડિલેનિયા ઇન્ડિકા, કદમના ફળો.
0: બરાબર.
2: કદમનું ઝાડ છે, એના પર ગોળ ગોળ
0: સરસ આવે, મીઠા.
2: પછી કોકમ અને આમલી, આ પણ પાચન સુધારે છે અને વાયુની ગતિને સુધારશે.
0: બરાબર.
2: કોકમ અને આમલી, આમલીની તો ચટણી બધા ખાતા હશે, પણ કોકમ નું પાણી બનાવી
0: અને કોકમના જ્યુસ મળતા હોય, સરબત મળતો હોય છે,
2: એ પણ કોકણ પ્રદેશ છે અને વેસ્ટર્ન ઘાટનો એરિયા છે ત્યાં વધારે વપરાતું એક ફોર્મ્યુલેશન છે. તો એ કેવી રીતે બનાવવું, તો ગરમ પાણીમાં કોકમ પલાળી દેવા, એની અંદર ગોળ, મીઠું, જીરું અને સંચળ
0: નાખી રાખવાનું
2: અને હિંગથી થોડો વઘાર કરી દેવો અને જમવાની સાથે એક વાડકી
0: પીવાનું,
2: પીવાથી શરીરમાં પોષણ
0: સારું મળે,
2: સારું મળે. ટીમરું, બકુલનું ફળ એટલે બોલસરી,
1: બોરસલી.
2: હા. ધાવડા ના ફળો, ગંગેટી નું ફળ, આસુંદ્રો.
1: આ ગંગેટી આપે કહ્યું એ મને થર્થ થયું કે ગંગેટી છે એ બહુ ઓછી પ્રચલિત છે.
0: કોઈ ગંજેટી બોલતા હતા પણ ખરેખર ગંગેટી, ગંગેટી છે.
1: એ ખૂબ નાના ફળ હોય ને, ચિકાશ વાળા,
2: ચિકાશ વાળા અને ગળ્યા બી હોય, એ ગળ્યા તુરા અને ઠંડક આપશે. પછી ધોલી, એને સંસ્કૃતમાં બિંબી કહેવાય. સાગના ફળ બી ખવાય, સીવણનું ફળ પણ ખવાય.
1: એમ તો મવડા નહીં એટલે દોડીઓ છે, એ મવડાનું ફળ નથી.
2: મવડાનું ફળ બહુ જ પૌષ્ટિક હોય છે અને એ શરીરની અંદર વાયુ અને પિત્તને શાંત કરે છે. જેમ મવડો, મવડાનું નામ જે રીતે બગડી ગયું છે, પણ ખરેખર જો એનો દારૂ બનાવવામાં ઉપયોગ ના થાય અને એના ફળ ખાવામાં આવે તો એ શરીરને ખૂબ પોષણ આપે છે.
1: જેમ આપણે દરિયાકાંઠે તાડના ફળોમાંથી તાડી એટલે નીરો કાઢે છે, એ નીરો તાજો પીએ તો ગુણકારી છે,
2: ગુણકારી છે,
1: પણ એને હાથો આવવા દઈએ અને જો એ દારૂ બનવા દઈએ તો એ
2: મદકારક છે.
0: એટલે આપણે ત્યાં તો લગભગ મવડાના બિસ્કીટો પણ મળતા થઈ ગયા છે, હવે મવડાનો આઈસ્ક્રીમ પણ

0: મળે છે હવે, એટલે લોકો એ બાજુ જાગૃતિ તરફ વળ્યા છે.
1: પછી હરફા રેવડી, એટલે ખાટી આંબળી કહીએ.
2: અચ્છા,
1: એ પણ ખાવા લાયક હોય છે. ઈંગોળિયું,
2: ઈંગોરિયું,
0: ઈંગોરિયા,
1: એ બી સરસ ખાવા લાયક ફળ છે. કેરડા, પીલુળી, કેવડાના ફળ બી ખવાય.
2: એટલે કેળા તો અમે સાંધાના દુખાવા માટે, કમરનો દુખાવા માટે તો સારામાં સારું કેળાનો થાય છે.
0: બરાબર.
1: અને પેટમાંથી કરમિયા મારવા હોય તો લીંબોળી.
0: બરાબર.
1: લીંબોળીની અંદર લીંબોળીનું બીજ, એટલે બીજ ફેંકી,
0: પણ એ કડવી ના હોય,
2: એટલે લીંબોળીનું મીંજ તો કડવું જ હોવાનું.
1: લીંબોળી, લીંબોળીની મીંજ કડવી હોય છે, અને એની ઉપર જે પીળું લેયર છે,
2: કડ કવર છે,
1: અને એનો ગર એ થોડોક મીઠાશ વાળો હશે.
0: એટલે
1: લીંબોળી જયારે ખાઈએ તો, એટલે આમ તો જનરલી કોઈ ખાતું નથી, પણ એની ઉપરનું જે એનો ગર છે એ ગળપણ સાથે કડવો છે.
0: અચ્છા.
1: અને એ 10-12 કોઈ ખાઈ લે તો પેટના કરમિયાને મારી નાખે.
0: અચ્છા, એટલે ઉપયોગી છે.
2: એટલે અમે બધા મજબૂત હતા એનું કારણ એ હતું, અમે લીંબોળી બહુ ખાતા હતા.
0: બરાબર, બરાબર છે.
1: અને ખીજડાના ફળ ખાઈએ તો એ વાળને નુકસાન કરશે, એટલે ખીજડાનું ફળ ખાવું નહીં.
2: અચ્છા, સાંગરી જે કહીએ છે.
1: હા,
2: પણ એટલે એનું શાક તો બનાવે છે, રાજસ્થાનમાં તો ખૂબ બને છે.
1: એનું શાક બને છે, પરંતુ ગ્રંથોની અંદર એને કેશનો નાશ કરનારું કહ્યું છે.
2: અચ્છા,
1: વાળને નુકસાન કરે છે.
0: બરાબર.
1: અને લકુચ એટલે નાના ફણસ, આ પણ નહીં ખાવા.
2: એટલે આટલા ફળો ટૂંકમાં તાજ્ય છે એમ કહીએ કે તજવાના, ખાવામાંથી નહીં, ઉપયોગમાં નહીં કરવા.
1: લકુચ એટલે કે નાના ફણસ અને ખીજડાના ફળ એને નહીં ખાવાના.
2: એટલે ખીજડાના ફળમાં તો જોકે બંને વસ્તુ અત્યારે યાદ કરી કે સૂકા ને લીલા બંને હોય છે. સૂકા હોય ત્યારે તો રીતસર બિસ્કીટ જેવો જ એનો સ્વાદ હોય છે.
0: ખરેખર 3 એપિસોડથી આપણે ફળોના ઉપરની ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને લગભગ બધા જ ફળ વિશેની માહિતી મળી ગઈ. ખૂબ ખૂબ આભાર ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ આપનો. નમસ્કાર,
2: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ.
1: હું શ્રોતા મિત્રો સાથે એવી આશા રાખું કે હવે જયારે પણ કોઈ બીમાર પડે તો સમજી વિચારીને ફળો એમની માટે લઈ જશે.
2: અને દવા તો બીજી દવા ખાવાને બદલે એના કરતા ફળથી જો મટાડે રોગ તો વધારે
1: તો ખૂબ સારું.
2: સાચી વાત છે. ખૂબ આભાર સાહેબ, ધન્યવાદ.
1: થેન્ક યુ.
3: શ્રોતા મિત્રો, ખુશ ખબર,
4: ફરી આવી રહ્યો છે તમારો માનીતો કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
3: આપણને ખૂબ ઉપયોગી વનસ્પતિઓ, જીવોની સૃષ્ટિનો પરિચય આપતો કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
4: હવે વળી પૂરો 1/2 કલાક જૈવ વિવિધતાને જાણો અને તેનું જતન કરો, અને સાથે ભેટ તથા ઇનામો.
3: દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પર સાંભળો જૈવિક વિવિધતાનું જતન. મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ એટલે તો ગામે ગામ બીએમસી ના માધ્યમથી સ્થાનિક વનસ્પતિઓ, જીવો અને પરંપરા સુદ્ધાનું જતન કરવાનો આગ્રહ કરે છે, અપીલ કરે છે.
4: હા મિત્રો, તમારા વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે બીએમસી ની પ્રવૃત્તિઓમાં તમે પણ જોડાઓ. હવે તો વરસાદ પણ સારો થઈ ગયો છે, એટલે આપોઆપ ઉગી નીકળેલી વનસ્પતિઓને ઓળખો, એના ગુણો વિશે જાણો.
3: એથી આગળ આ વનસ્પતિઓ જીવોની એક અલગ યાદી બનાવી બીએમસી ના સભ્યો સાથે, ટીએસજી ના નિષ્ણાતો સાથે ચર્ચા કરો અને તેના જતન સંવર્ધન માટે યોજના તૈયાર કરો.
4: બિલકુલ સાચી વાત. જેમ કે લોહ તત્વ ના ભંડાર રૂપ થોર ના ફળ એટલે કે ફીંડલા માટે હવે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત મિત્રો શેઢાપાળે આથલિયા થોર અને બીજા પાકની સાથે કુદરતી મીઠાશ ધરાવતી સ્ટીવિયા જેવી વનસ્પતિઓની ખેતી કરવા લાગ્યા છે.
3: તમારા ધ્યાનમાં પણ આવી કોઈ વનસ્પતિ કે વિશિષ્ટ જીવજંતુ આવે તો તેનો ફોટો ખેંચી જ લેજો અને અમારા સુધી પહોંચતો કરજો.
4: બિલકુલ,
3: અમે તમારા નામ સાથે બીજા બધા

0: હા મિત્રોને તે જણાવીશું.
1: એ માટે વાત કરવા કે માહિતી આપવા ફોન નંબર તો જાણો છો,
0: 94-276-0-65-96. સાથે કાલે પત્ર લખવા સરનામું પણ નોંધી લો.
1: જૈવિક વિવિધતાનું જતન,
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
0: બી વિંગ,
1: 5મો માળ,
0: સેક્ટર 10, ગાંધીનગર.
1: મિત્રો, આપણા રાજ્યની જૈવ વિવિધતા જેટલી ભરપૂર છે એટલા જ એના ગુણો કે ઉપયોગો પણ અગણિત છે.
0: બસ આપણે બધાએ તેના જતન માટે સક્રિય થવાનું છે અને દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પરથી આ જૈવ વિવિધતા વિશે સાંભળીને તેનો અમલ કરવાનો છે.
1: આવતા રવિવારે પણ આવી જ અગત્યની ચર્ચામાં ફરી જોડાઈશું.
0: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

જૈવિક વિવિધતાનું જતન પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે બરાબર 7 વાગ્યે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: राम राम।
1: श्रोता मित्रो, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-244-39-31, એટલે કે 0281-244-3931.
0: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
6: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
7: સુન સખી, મેરી પ્યારી સખી.
5: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
6: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
5: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
6: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
5: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com.
6: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
8: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું સ્વચ્છ ભારત.
9: થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું.

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જેરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપૂ, બચાવી લીધો. આલે તારી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ. એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સોની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1.25 કરોડ વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ લાગે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક BRTS AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશથી ITC ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટીંગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશના પ્રતિનિધિ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ, એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત શ્રી શાહ દહેગામ APMC ખાતે શાક માર્કેટનું લોકાર્પણ તેમજ અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં આજે યુવા સંવાદ યોજાયો, જેમાં રાષ્ટ્ર નિર્માણ અને યુવા સશક્તિકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર માંડવિયાએ યુવા મંડળના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો અને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિના યોગદાન વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ અંતર્ગત યુવાનોએ દેશની પ્રગતિમાં પોતાની ભૂમિકા અને સ્થાનીય પ્રશ્નો અંગે તેમની સમક્ષ રજૂઆતો કરી હતી, ત્યારે મંત્રીએ પણ યુવાનોના વિચારોને આવકારી આગામી સમયમાં રમતગમત અને યુવા કલ્યાણ ક્ષેત્રે લેવાનારા પગલાંઓની માહિતી આપી હતી. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે રમતગમત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુરમાં પૂર્વ મંત્રી સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. આ પ્રસંગે તેમણે સ્વર્ગીય રાઠવા દ્વારા જાહેર જીવનમાં આપેલી સેવાઓને યાદ કરી હતી. તેમણે શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી અને દુઃખ

0: આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા સર્વેની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં 338 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજુરા વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે. ભાવનગર જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરાવી હજારો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ લોકોને શેરબજારમાં 20% વળતરની લાલચ આપી હતી, જેમાં 1,29,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં ડુંગરી પોલીસે 1,09,000 રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે એક મહિલાની ધરપકડ કરીને NDPS હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગોરગામના અરવાડા મંદિર ફળિયામાં આવેલી આંબાવાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક મહિલા પાસેથી કુલ 2,190 ગ્રામના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા સામે અગાઉ પણ પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે. ખરાબ હવામાન અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज्यादा बने हुए हैं, जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. और अगर कोस्टल की बात करें तो कोस्टल में क्योंकि स्टीप प्रेशर ग्रेडियंट है उसकी वजह से स्ट्रॉन्ग वेव्स हैं, तो हमने कोस्टल में जो डायरेक्शन है साउथ वेस्टर्नली डायरेक्शन रहेंगी, और जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 25 से 30 और वेस्टिंग 35 नॉर्थ, और साउथ में 20 से 25 वेस्टिंग 30 नॉर्थ, मतलब स्ट्रॉन्ग वेव्स हैं.
0: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ નજીક જળાશયમાં નાહવા પડતા બે યુવક ડૂબી ગયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસાના ટીટોઈ ગામના બે યુવકો જળાશયમાં નાહવા ઉતર્યા હતા, જ્યાં પાણીના જોખમી પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે ડૂબી ગયેલા અન્ય યુવકની શોધખોળ ચાલી રહી છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં ઊંડા કરેલા તળાવોમાં નવા નીરની આવક થતાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે નવા નીરના વધામણા કરીને જળસંચયનો સંદેશો પાઠવ્યો. અમરેલી અને કુંકાવાવ વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાડા બાવીશી, સણોસરા, જાડિયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વલસાડના રોલા ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2,700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું

0: કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વલસાડના રોલા ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. દરમિયાન રક્તદાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, એક્ટિવા અને મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ત્રણેય કોલેજમાં
2: ચિંતા ના કર,
1: ફીસ તો જો.
3: શું હાલ છે? શું થયું?
2: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: RBI કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
6: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા.
7: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ બેનના ચોરો. કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ.

0: ગામના ચોરે ભેગા થયેલા સૌ મિત્રોને ઝાઝા કરીને રામ રામ. આજે સાંભળીએ લોકવાર્તા ઘોડી અને અસવાર પૂંજાવાળા પાસેથી.
1: બાબરાની ઉગમણી દેશ ઉપર નાની નાની નાની નાની કુંવારિકાઓ હોય એવી એક સાલેમાલ નામના ડુંગરની ધારમાળા છે, અને એમાં બરોબર જેઠ મહિનાનો વરસાદ, પહેલવાટનો વરસાદ તો દુનિયામાં ક્યાંય નથી, જેને ગળાહંધ કહેવામાં આવે છે. ઉનાળો ઉતરતો હોય અને ચોમાસું બેસતું હોય એને ગળાહંધ કહી છે. પણ ગળાહંધના દિવસોમાં હામળા રંગની વાદળીઓ જેમ આઠ આઠ મહિનાના વિયોગે કુંવારિકાઓ હામ હામી મળી ગઈ હોય ઓછી તાની, પછી બધું ભરી ભરી મળતી હોય ને એવી વાદળીઓ એ હાલેમાલની ડુંગર માળાની માથે માંડ્યું મળવા, અને મેઘે ધારાળા મૂક્યા. એક એ હાલેમાલના ડુંગરની તળેટીમાં નાનું એવું ગામડું, પણ કોઈ નવઠાના ચોટલા માલિપા ઊનના દોરાથી ગૂંથેલું ફૂમકું પાડ્યું હોય એવું રૂડું ગામ હો. અને એ ગામની માલિપા એક યુવાન કાઠી, કાઠીએ આ વરસાદ જોયો અને એનું દિલ હલબેલું. કારણ હતું આઠક મહિનાનો પોતાની પત્નીનો વિયોગ હતો. શ્રીમદનું મુહૂર્ત ખોળો ભરીને બાઈને માવતરે તેડી ગયેલા, અને અહીંયા આપો હૂંથો ધાધલ, આઠ આઠ મહિનાથી પોતાના સ્ત્રીનું મોઢું નથી જોયું. એમાં વર્ષા આવી અને પહેલવાડની વર્ષા, સાંજનો સમય બરોબર જેઠની બીજ, અને જ્યાં બીજ હામું જોયું ને ત્યાં કાઠીને એમ લાગ્યું કે આ તો ચંદ્ર જાણે કે એની પ્રિયતમાના વિયોગમાં દુબળો પડી ગયો છે. અને બરોબર એવે વખતે કાઠિયાની યાદ આવી, હામી માણકી ઘોડી બાંધેલી, ચારે પગ ધોયેલા, મોઢે અંજવાળી, અને માણકી હામી બાંધી બાંધી ખડતાલે કે રાતની રાત વિતાવી નાખને હવારે મારા વાહા ઉપર આવી જા, સવાર થઈ જા, તો બીજા દિવસની સાંજની થાય એ વખતે તો હું તારા સાસરાને ગામ

તને પહોંચાડી દઉં, બે બદલ પહોંચાડી દઉં, કાઠી નહીં લાગ્યું ખવારમાં માણકીને પલાણું. રાતે માંડ માંડ તડફડી તડફડી અને વીતાવી. સામા ઉભય પાત્રોમાં એટલે કે સામા પણ એમના પત્નીને આ જ વાત હશે મનમાં, એને રાત માંડ માંડ કહી છે. આઠ આઠ મહિનાની વાત હતી. સવારના પહોરમાં કોઈ ઘોડો કોઈ પ્રખડો કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા તેનો રતન સંસાર. કોઈ ઘોડો કોઈ પ્રખડો કોઈ સચંગી નાર, સંસારની માલિપા કોઈ ઘોડો કોઈક પ્રખડું એટલે માણસને ઓળખવા વાળો પ્રખડો, માણસની પરખ કરવા વાળી વ્યક્તિ, અને કોઈ સચંગી નાર કોઈ સારી એવી સ્ત્રી. આ તો સંસારમાં સર્જન હારે ત્રણ રતન સર્જ્યા છે. વાર્તાએ બાપા ત્રણેય રતન ભેગા સુંદર મજારા થાય એવી છે હો. સાંભળો, અને આની કોઈ ઘોડી પલાણી પણ જે ઘાસિયો કાઢ્યો ને મખમલનો, માલિપા ઢેલ ને મોર ને કટારી ભરત કરેલું કાઠિયાણીના હાથથી ગોરા બાવડાથી, નાનો એક ભૈલો હુંથા દાદલનો નાનો ભાઈ, સમજી ગયો કે આ જ મોટો ભાઈ નક્કી મારા ભાભીને મળવા જતા હોય અને તેડવા જતા હોય એવું બને ખરું. આ ઘાસિયો નકર નીકળે નહીં. એ ઘાસિયો નીકળ્યો, સામાન નખાણો માણકી ઉપર તંગ તાણ્યો, કાઠી સવાર થયા અને ઉપડ્યા પણ ભો ભીની, ઘોડા ભલા ડાબા ઉપડ્યા, કા મરઘા નેણીને મારવા અને કા ખગ વાવા ખડિયા, ભો ભીની અને ઘોડા ભલા તો ડાબા ઉપડ્યા. ધરતી ભીની થઈ ગયેલી છે, ઘોડા ભલા છે, એમાં ડાબા ઉપડ્યા છે. જોજો મજા દોહાની આપ. અમસ્તો અમસ્તો કોઈ યુવાન નીકળ્યો હોય તો આપણે એમ ન કહી શકીએ કે આ જ કામ માટે જઈ રહ્યો છે, પણ આવા સુંદર ઘોડા હોય એની માથે એની સવારી હોય એની આંખડી દેખાય ત્યાં ખબર પડે. દોહો કહે છે કે ભો ભીની ઘોડા ભલા અને પછી એના ડાબા ઉપડ્યા. તો સવાર શું શું કામ માટે જતો હોય કે કા મરઘા નેણીને માણવા અને કા ખગ વાવા ખડિયા, કા મરઘા નેણીને માણવા જઈ રહ્યો હોય અને કા નક્કી તરવાર કાઢી અને પોતાનો ખડિયો ભરી લેવા જઈ રહ્યો હોય, આ બે જ કાર્ય હોઈ શકે. આમ એ ઘોડી ઉપડી પણ ચટપટ ચટપટ ચટપટ ડાબા માંડ્યા થવા ઘોડીના. હવારનો ઉપડેલો સવાર, કોકો કોક ઠમ ઠમ ઠમ ઠમ વરસાદ આવે, કોકો કોળી ઉઘાડ થઈ જાય અને સાંજનો સમય જ્યાં થયો ન થયો, દિવે વાટું ચડી આરતીના ઝણકારા બોલ્યા ન બોલ્યા, તાં તો આપા હુંથા ધાદલના હાહરાનું ગામ મેકડું દેખાવા માંડ્યું ઘોડીને સવારને. અને અહીંયા બરોબર ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈ અને કામદેવની સ્ત્રી રતી ને જરા ખીજવા હારું કામે એક હારામાં હારું પૂતળું બનાવી દીધું હોય, અને એવી સુંદર સ્ત્રીનું પૂતળું બન્યું હોય કે રતિથી એ સુંદર હોય, ને પછી કામને એવી ઈચ્છા થઈ આવે કે આ જીવંત બની હોય તો, અને બ્રહ્માને વિનંતી કરી હોય કે આને જરા ગંજલી છાંટી જીવતી કરો ને તો મારી રતીએ આની પાસે લાજે, એવી કાઠિયાણી આમ ટેકો દઈ અને કોરે ઉભેલી. બરોબર ઈતરિયા ગામની કોઈ નજર નાખે એના માર્ગ હામું જોવે કે કદાચ નહીં આ વરસાદ પહેલવાડની ઋતુ, નવજળ ભર્યા મગડા સજન ધડુક્યો મેહ, એની રતે આવશે જદ માનુકી નેહ. અરે નવજળ ભર્યા મગડા અને સજન ધડુક્યો મેહ, આ ભીંજી પાગ અને પછી આવશે જદ માનુકી નેહ. તમારી પાકડી ભીની થઈ ગઈ હોય અને નવા દળે માર્ગ ભરાઈ ગયા હોય અને આવી ઋતુમાં તમે આવો તો માનુક તમારો નેહ તમારી પ્રીતિ એ મારી ઉપર હાચી છે. અને એમાં બરોબર રસ્તો ઊંડો, વાડ ઊંચી, વાહેલા ફળિયાની બાય રાહ જોઈ રહી છે પણ ઘોડી ન કળાણી, અસવાર ન દેખાણો, પાઘડીનું છોગું દેખાણું, પણ ઘોડીની જ્યાં રેવાળ હાલ જોવે ને અને પાઘડીના છોગાનું જ્યાં હલવું જોયું ને, તા બાઈ અનુમાન કરી લીધું. ઊંડો કેળો એટલે ઘોડી નહીં, સવાર નહીં, ખાલી લાલ પાઘડી અને એનું છોગું જ જ્યાં હલતું તું એ રેવાળ હાલની માલિપા ઘોડીની. તા બાએ માની લીધું કે ઓહો આ તો મળું આપણી માણકીની રેવાળ હોય અને પોતે જ આવ્યા હોય, નક્કી એમની જ બાંધણીનું છોકલું હલી રહ્યું છે. ત્યાંથી એકદમ વાહો વાળી લીધો અને પોતાના બાપ હારી ગયા. માં આજ રોટલી લાય હું તને કરાવવા લાગુ, પોતે રોટલી કરાવવા બેસી ગયા કાઠિયાણી. અને આની કોરથી ઘોડી પાદર આંટો વાળીને ડેલી આવી, પહાટક વરહનો હાહરો પણ કાઠીમાં તો મામો કહેવાય, મામા માળા ફેરવે, એમાં ઘોડા માથે ચડેલો પોતાનો ભાણેજ, એને જમાઈ ન કે કાઠીમાં ભાણેજ કે, એટલે ભાણેજ જ્યાં જોયો, ઓ હો હો હો મારો બાપલો આવ્યો, મારો ભૈલો આવ્યો, મારો હૈયાનો કટકો આવ્યો,

વાય વાય વાય વાય કરીને ઉભા થઈ ગયા. બધું ભરીને મળ્યા. આ મળવાની જે રીતુ હતી, પ્રેમ દેવાની જે વાત હતી, છાતિયું બિહીન મળવાની વાત, પહેલાની આંખમાં ભાણિયાની આંખમાં દોરા ફૂટી ગયા. મામાનું હેત જોઈને હામો બેહાર્યો, પણ વરસાદ કીએ મારું કામ. ધોરવા ધરા ધસાને એ તો બેલી બને લપટાને, સૂરરાજ ચાપતાને, એક ધારો વરસાદ શરૂ થઈ ગયેલો રાતનો. તે દિવસ તો કઈ બોલાણું નહીં. મેઘાણીભાઈ લખે છે સૌરાષ્ટ્રની રસધારમાં કે એ જમાનામાં અને કંઈક આજે પણ જમાઈ પોતાના હાહરાને અહીંયા પોતાની પત્નીના પગની પાની તો ઠીક, પણ એના હાડલાનો છેડો જોવા પામતો નહોતો. ત્યાં કઈ એ આવીને હામી ઊભી ન રહી જાય કે એમને કડક મીઠી ચા ફાવે છે ને આ હાથમાં આલ્યું આવી બનાવી દઉં છું, એ ન બનતું. એક દિવસ વરસાદે ધાર ન ખેંચી, બીજો દિવસ કઈક વરસાદ ધીમો પડ્યો. ભાણિયાએ વાત માંડી, મામા અમારે વાવણી છે અને વાવણીને ઘી તાવણી, અમે હવે જાય, હું તેડવા આવ્યો છું બધાને. અરે બાપ, ખુશીથી તેડી જા, પણ આ વરસાદ હામે ગાવે જ છેટી શેત્રુંજી, મેકડાથી ગાવ છેટી શેત્રુંજી નદી છે, એમાં પૂર કેટલું હોય ભાઈ, બે દિવસ રોકાઈ જા. ના મામાઓ, બહુમાં બહુ તો આજ નદી રોકાઈશ, નહીતર તમારા ગોળાનું પાણી હરામ કરીશ, અમારે તેડી જ જવા છે. હઠ લીધી. ગામના ખેડૂએ આવીને મનાવ્યા, હુંથા દાદલ એમ હઠ કરોમાં, એમાં રીંગાઈ કરોમાં, અને એક વધારે દિવસ તો કે ના હો, કાલ તો અમારે જવું જ છે. થોડોક વરસાદ મોળો પડ્યો, ગરુડના ઈંડા હોય એવા ચાર ધોળા બળદ જોડી સવારના પોરમાં, પટેલ હાજર થઈ ગયો, ગાડું તૈયાર થયું, બાઈક માથા બોલ નાય ધોઈ અને ધૂપ દીધેલા કપડાં પહેરી અને તૈયાર થઈ, કેવડાનું ફૂલ હોય એવો બાળકો એને તેડી અને ઉમરા સુધી આવ્યા. માએ વલામણા દીધા, માથે હાથ મૂક્યો, બેટા હાંચવજો એમ કીધું અને ગાડામાં બેહવાની તૈયારી બાઈની. આની કોઈથી દરબારને ખબર આપ્યા, બાપુ મળવા આવ્યા, 65 વર્ષની ઉંમર, હાથમાં માળા ફરે, પણ 5-5 પારા એક હારે માંડ્યા ફરવા. પોતાનું ફળિયું પણ આંખમાં આંસુ બાજી ગયેલા, એટલે એ ફળિયામાં પોતાના પગ હરખા થીર પડતા નથી. અને વાત સાચી છે ને, જ્યાં વીહવી વરહ પતિ પતિ વરહની થઈ હોય, એ બેંડડીને બીજા જ સંસારમાં બીજી જ જગ્યાએ મોકલી દેવાની વાત. અને એમાંય પાછું આ આણું તો એવા પ્રકારનું, હવે તો દીકરો થઈ ગયા પછીની વાત. એક બાપ દીકરીને અહીંયા મળવા ગયો ને, તો પોતાના દીકરાને દીકરી તેડી તેડીને રમાડે, અને બાપ બરોબર વાહેલા ભાગે પછી તે આવ્યો તો મારો ભૈલો, મારો બાપ, મારો બેટો, દીકરી બોલે તો બાપને પાછું વળી જવાની ઈચ્છા થઈ કે એને બાપ મળી ગયો છે, એનો ભાઈ મળી ગયો છે, એને દીકરો મળ્યો, એમાં બધું મળી ગયું છે. અને આ એ રીતનું આણું, ગોરી ગા તાજી વીણેલી અને એનું વાસડું પેલા માને હેત કરે ને પછી દોનારીને હેત કરે, પણ નાની હતી ને ત્યારની કાઠિયાની ગોરી ગાને દોવે, હાથના ને પગના એ આંગળા માંડેલું વાસડું ચાંટવા, બાપ હામી નજર કાઠિયાણીની, અને કાઠિયાણી એટલું જેને નજરથી કીધું કે ગા, અને બાપે માથે હાથ મૂકીને કીધું બેટા એ ગાને મોકલી દેશું, જરાક વાસડું મોટું થાય ને એટલે એ ગા તને આપી જોજો મજા. એ પ્રેમ મુકાતો નથી, કારણ કે શકુંતલા તો વનનું વનની કન્યા હતી, કર્ણ જેવો ત્યાગી માણસ હતો, છતાં એ વખતનું જયારે જવાનું થયું દીકરીને પાળેલી પાલક પુત્રીને, ત્યારે એવો ત્યાગી મહાન માણસ એની આંખમાં આંસુ હતા. ઓલા હરણકાના બચ્ચા આડા ફરી ફરીને કહેવા માંડ્યું હતું કે હવે આ તને નહીં જવા દો, અને ઋષિ સમજાવ્યું હતું બેટા તે એને પાડ્યું છે, પોછ્યું છે. એ જ વાત અહીંયા લાગુ પડે. ઓલું વાસણું જેને કે કહેવા માંડ્યું હતું કે હું નહીં જવા દઉં મારી માને દોનારીને, રજા મળી. ફક્ત એક શબ્દ, એક વાક્ય, બેટા હાંચવજો એની એ વાત. હાંચવવામાં તો ઘણું કહેવાય જાય ભાઈ, હાંચવજો કેવું એટલે જિંદગી આખીને ચાલવજો. આ આવો અકોણો માણસ છે જમાય, આને હાંચવી લેજે એ વાત આવે ને. ગાડા ખેડો એક ડસકારો કર્યો, ઢાઢા ઉપડ્યા, હાલતું થયું ગાડું. કોક વાર વરસાદ આવે ઠમ ઠમ ઠમ, કોક વાર રહી જાય, થાતા થાતા થાતા થાતા ગાડું બરોબર એ શેત્રુંજીના કાંઠાને નજીક આવવાની તૈયારી થઈ, પણ કાળી ઘટા ધર જાત ઢરી ઢરી ફેર મુરાર ભરી ભરી આવે, બીજ પરી પરી સીવી ચઢે જો ડરી ડરી દોર કહા લપટાવે, નાચત કુંજ ગરી ગરી મોર ઘરી ઘરી ચાતક બોલ સુનાવે, હાય હરી બિન ભૂમિ હરી હરી અને હેરી કે આંખ ધરી ધરી જાવે. આમ વરસાદ કોકવાર ધારેથી વરહી જાય અને કોકવાર

એમાં પડી જાય પણ બંધ નહીં રહેલો. ઘોડી ઉપર હું તો દાદલ ભીંજાઈ ગયા થોડા થોડા, અને બાઈ એને બાળકને તેડી અને માથે માફો કરેલો હોય પણ માફો ચૂવવા માંડી ગયેલો, લાલ રંગનો માફો જરા જરા પાણીથી ટપક ટપક ચૂવે. મને તો લાગે છે કે ઘોડી માથે બેઠેલો અહવાર તો એમ માને કે માલિપા બેઠેલીનું હૃદય પ્રેમથી ચૂવે છે, માફો નથી ચૂતો. અને એમ રેમ શેત્રુંજીના કાંઠે 150 માણસ, શેત્રુંજીના કાંઠે આ બાજુ 150 માણસ, શેત્રુંજીને કાંઠે ઓલી બાજુ, બે કાંઠામાં કોગળા છટ નદી હાલી જાય, ભરપૂર પાણી. કણબીએ કીધું, લ્યો આપા હવે આ શેતલ ઉતરાય, હવે પાછા વળો અને બે એક દિવસ રોકાઈ જાઓ, બીજો કોઈ ઉપાય નથી. આપા હુંથા થતર વિચારે ચડી ગયા. ત્રાપા વાળા બેઠેલા, એક દળવાની ખાટલી ચાર પાયાની અને ચાર એને તુંબડા લગાવે, બે નાડા બાંધે, એક એક જણો, એક બે જણા થાય એમાં એક નાડું એકને કાંધે, બીજાને બીજે કાંધે, એમ બે કાંધે નાડા, એ તરતા જાય આગળ ને વાહે ખાટલી તરતી જાય. એ રીતે ત્રાપો કહેવામાં આવે, એ ત્રાપાથી માણસોની આવન જાવન થાય, પણ કાંઈક પાણી સ્થિર થયા હોય તોય આટલા જોરથી પૂરમાં નહીં. એટલે ત્રાપા વાળા બેઠા બેઠા ઉભડી ચલીમું પીવે અને આની પરથી ઘોડી માણકી હાચો સાફો, બે કાંડાની માલિપા હોનાની પહોંચ્યું, શટ હોનાની પહેરેલી લીલા રંગની એ બંડી મખમલની માલિપા ડોક્યા કરે લોનની બંડીની અંદરથી, અને હોનાનો ત્રોડો પગમાં સુરવાલ, ચમચમતી મોજડી અને એ મૂછડીઓ જુવાનની. ત્રાપા વાળા ઓલી ઉભડી ચલીમું પીતા પીતા જોઈ રહેલા કે માળું આ કળ પૈસા વાળું છે. અને આની પરથી ત્રાપા વાળા સામી નજર આપા હું થા દાદલ ને, ભાઈઓ એક કામ કરશો, બોલો ભાઈ શું વાત છે, કે એક જ બાઈ અને એક જ બાળક આ તમારા ત્રાપામાં બેસી જાય, ગોઠવાઈ જાય, અને જો બને તો સામે કાંઠે પહોંચાડી દો, તમને તમે કયો એટલા પૈસા આપવા તૈયાર છો? ત્રાપા વાળા કે આપા થોડુંક પૂર ઉતરવા દો. 150 માણા અનિકોર હતા, એને કીધું, આપા આમ ન હોય સાહસ થાય છે અને આમાં કારણ વિનાનું થઈ જાય છે આ બધું, કે ભાઈ હું તમારે કોઈને 150 પણ કઈ ડોળવાનું નહીં અમારી વાતમાં. બોલો ત્રાપા વાળા ને કે લેવા જ પૈસા, માંગી લ્યો. ત્રાપા વાળાને થયું, બનતા સુધી એક જ બાઈ છે, વધુ ભાર નથી, વળી ધાર્યો આપણને ભાડું મળે છે, લાવન કઈ જોઈ, 16 રૂપિયા. 16 રૂપિયા વાહળી છોડી કડેથી અને ખડીંગ ખડીંગ ખડીંગ ન્યા ન્યા ગણી દીધા અપાયે. પણ જાણે કે ઈતરિયાના ઓરડાની માલિપાના ઘડિયાળના ટકોરા વાગતા હોય એમ બે માણસને લાગ્યું 16 રૂપિયા ગણાતા તઈ હો. અને આ કીધું કે ગાડેથી હેઠા ઉતરો તો જરાક ત્રાપા ગોઠવાવ. બાએ એમ ન કીધું, શું કામ આ પૂરની માલિપા સાહસ શા માટે, અને ઘડીક ખમી જાય બે દી પછી તો વાંધો, હું એક શબ્દ મોઢામાંથી બોલીની કાઠિયાણી. 150 માણસ આ કાંઠાનું હતું, એની 300 આંખ્યું કાઠિયાણી ઉપર લાગી ગઈ. પણ સુંદર સુરંગ નયન ગોપત અનંગ રંગ અંગ અંગ ફેલત તરંગ પરિમલકે બારન કે ભાર સુકુમારી કી લચત લંક રાજે પર જંક પર ભીતર મહલ કે કહે પદમાતર બિલોકી જન રીજે જાહી અંબર ગમલ કે સકલ જલ થલ કે કોમલ કમલ કે ગુલાબન કે દલ કે સુજાત ગાડી પાયલ બિછોના મખમલ કે. શું એનું સુંદર રૂપ હતું, હાલેતા કંકુન ઢગલિયું પડતી જાતી હતી. કોઈએ કીધું કે કંકુની ઢગલિયું હાલેતા ન પડે, અરે ભાઈ ઉપમાની વાત છે, ગુલાબી પાણી એવા પ્રકારની હતી જ્યાં પાણી ઉપડે ત્યાં કંકુન ઢગલિયું પડતી જાતી હોય એવો દેખાવ થાય. સુંદર સુરંગ નયન ગોપત અનંગ રંગ અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે પુષ્પની સુગંધ અંગે અંગની માલિપાથી ફેલાતી હતી. અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે બારન કે ભાર સુકુમારી કી લચત લંક વાળના ભારથી એ સુકુમારીની કળ જરાક લચકાતી હતી. બારન કે ભાર સુકુમારી કી લચત લંક રાજે પર જંક પર ભીતર મહલ કે. આવી સ્ત્રી પદ્માકર કવિ ચિત્ર દોરે છે કે પરજંક એટલે પલંગ ઉપર એક મહેલના ભીતરની માલિપા શોભતી હતી. રાજે પરજંક પર ભીતર મહલ કે કહે પદ્માકર બિલોકી જન રીજે જાહી અંબર ગમલ કે સકલ જલ થલ કે કોમલ કમલ કે. આઈના તો નહીં અંબર નામ આકાશના અને પાતાળના માણસોને આ સ્ત્રીને જોઈને રીઝાઈ જવું પડે એવી એ સુંદર હતી. અને પછી એની કોમળતા કહે છે કે કોમલ કમલ કે ગુલાબન કે દલ કે પાયલ સુજાતી ગાયલ
અરે ગુલાબની પત્તી જેવા પગની માલી પા પહેરેલી સોનાની ચાંજરી અને પાથરેલું બિછાનું જે મખમલ નું હતું એની ગઢ પડી જતી હતી એવા તો

ના પગ હતા કોમળ, આવી એ કાઠિયાણી બાળકાને દબાવી ઘઉંનો બાંધેલો પિંડલો હોય એવો ધોળ મજાનો બાળક્યો, ચાર પાંચ મહિનાનો થઈ ગયેલો, ઘૂઘવાટા કરે માના દબાવેલા બે ગોરા હાથની વચ્ચે લાલ છાતી હમાણી ખેંચી અને ધીમે ધીમે પગલે ત્રાપામ ગોઠવાણી. ત્રાપાવાળાએ ત્રાપો ઉપાડ્યો, બે ત્રાપાવાળા આગળ નાડા લીધા ખંભે અને ત્રાપો માંડ્યો ધીમે ધીમે ધીમે ધીમે થતો પાણીમાં ઉપડવા. આયા માણકી નાચ માંડી કરવા, નાતારામ શરૂ કર્યો માણકે, મને મૂકી દે મને મૂકી દે, મને પાણીમાં નાખ મને પાણીમાં નાખ, હમણાં હું મોર હમણાં ત્રાપાની આગળ. પણ કાઠી લગામ ખેંચી રાખેલી, બરોબર અધ વચ્ચે ત્રાપો આવ્યો. ત્રાપો અધ વચ્ચે આવતા કોણ જાણે ક્યાંથી થાવા કાળે અકળાઈને એક નાગ એ બરોબર ત્રાપા ઉપર, પણ ત્રાપા ઉપર નાગ આવતા ફેણ ચડાવીને બાય માથે પેલા મંડાણો અને પછી હંકેલાઈને નાડે ચડ્યો. એ નાડે ચડતા આની કોઈના નોની કોઈના દોઢસો દોઢસો ત્રણસો માણસના મોઢામાંથી અવાજ છૂટી ગયો, કીક ક્યારે છૂટી ગઈ, ભારે કરી આ હા હા ગજબ કર્યો, ભૂંડી કરી. ઓલા ત્રાપા વાળાને એમ થયું હું ભૂંડું થયું આમાં, વાહે જા પાછું વાળીને જોવે છે તા નાગના મોઢાને પોતાના ખંભાને ચાર આંગળનું છેટું, ઓય બાપલિયા કરીને નાડાનો ઘા કરી દીધો. ત્રાપો છૂટો થઈ ગયો, ઢબ ઢબ ઢબાંગ ઢબાંગ ઢબાંગ કરતા ઓલા તરીને સામે કાંઠે આયા ત્રાપો કરાર કરાર કરાર પાણીની માલિપા સકરી લીધી. આપા આપા ગજબ પીરો માણસો કે ગઈ કાઠિયાણી. અને એક ક્ષણને માટે માણકીની માથે બેઠો બેઠો અસવાર, ડુંગર ઉપર દવ બળે ખન ખન જલે ગંગાર, ઝાકી હેડી હલ ગઈ તાકા વાંકા બુરા અહવાલ, પત્ની વિનાનો સંસાર કલ્પે છે. ડુંગર ઉપર દવ જળે અને ખન ખન જલે ગંગાર, ડુંગર ઉપર દવ જળી રહ્યો છે, અંગારા જાણે બળી રહ્યા છે. ઝાંકી હેડી હલ ગઈ તાકા વાંકા બુરા અહવાલ, જેની હેડી હાલી જાય એના અહેવાલ એ ખરાબ થઈ જાય છે. અરે કંથા પેલા કામની સાયા મ માર, રાવણ સીતાને લે ગયો વેદિન તો સંભાર. કંથા પેલા કામની અને સાયા મ માર, હે સાયા તું સ્ત્રીને પુરુષ પેલા મારતો નહીં, કારણ કે રાવણ સીતા લે ગયો વેદિન તો સંભાર, જેથી સીતાનું હરણ થયું તું હે સાયા, હે રામ એ દિવસો તું યાદ કર તારો વિયોગ કેવો હતો. આપણે એક બે ક્ષણ માટે આંખું વીંચી લીધી, પણ માણકી એક આધાર હતો. માણકીની ડોકે હાથ ગયો હુંથા દાદલનો, બેટા માણકી બાપ માણકી તાર જે હો હવે તારા હાથમાં છે. વાત એક હતી કે ત્રાપો પૂરમાં તણાને જતો હતો અને આની કોઈ નદીના કાંઠે જો માણકી દોડી અને તરાતા જતા તાપામાં તણાતા જતા ત્રાપાની મોર વહી જાય અને પછી પાણીમાં આડી ફરી જાય તો ઓલો નાગ હતો ને એ તો દોઢ હારે ચોટ્યો હતો. માણકી રવાના થઈ પણ કરહી કરહી જબ તીર છૂટ્યો, હરિયન પરજો નાવિક કો સાથ પાથ કો ચલો અંક નરજો વિષ્ણુ કો ચકર વજર સુર પતિક કો કહી છે દિગ્ધ નાલી ગગન ઉડગન કહી છે કર કોપ ગતુલ ભુજબલ કૃષો બેગ ઝપટ જો બાજ કો સુલતાન પ્રાણ નિક્ષા સમય હતો કાળ તીર પ્રભુરાજ કો. એક એક મણના ગાળાના પીંડા માંડ્યા ઉડવા, જાણે કે ચંચલ નારીના નયનનો જડાફો થઈ જાય, જાણે કે ગલાલની મુઠ્ઠી છૂટી ગઈ હોય, જાણે કે વીજળીની વાહેનો કડાકો થઈ ગયો એમ માણકી ઉપડ્યો. પણ લાંબી નાળીમાંથી ગોળો હમમ છૂટે, આકાશમાંથી તારો છૂટ્યો હોય, માણકી ગઈ જેમ સાબુદીન ઘોરીને મારવા હારું પૃથ્વીરાજ ચૌહાણનું બાણ છરા નાના નાના કરતું છૂટ્યો એમ ગઈ માણકી. લોકો જોઈ રહ્યા કે આ હા હા આજની ઘોડીનું દોડવું કંઈક બીજી પ્રકારનું છે. આંબી ગઈ ત્રાપાને, પણ તાપો નદીમાં હતો, માણકી કાંઠે દોડતી હતી, જરા લગામને મળી અને માણકી પાણીની માલિપા હેલારો મારી ગઈ આડી ફરી ગઈ. પણ એ દરમિયાન તો સાપ પાણીમાંથી મૂંઝાય અને બાઈના હામો મંડાઈ ગયેલો, ફેણ એ સાપે ચડાવેલી બાઈના હામો મંડાયેલો. બાપા બાઈએ જો લાજ ન કાઢી હોત ને તો નાકે બટકું ભરી લેત એને હેરું, પણ લાજ કાઢે એને હેરું નાકે બટકું નથી ભરતા હોતા. આપાએ પોતાની તરવાઈની પીછીથી આસ્તેક લઈ અને નાગને પાણીમાં નાખી દીધો. ધાધલ કોઈ દિવસ ધાધલ શાકના કાઠી કોઈ દિવસ નાગને મારતા નથી, એટલે નાગની આમન્યા જાળવવા હારું એને પાણીમાં નાખી દીધો. ઓલા જે નાડા લબડતા હતા એ કાંઠે બાંધી દીધા, માણકીના સામાનને કાંઠું કહેવામાં આવે છે, કાંઠાની દોરીએ બાંધી દીધા. ત્રાપાવાળાનું કામ માણકીએ શરૂ કર્યું, તરતી તરતી તરતી તરતી બરોબર એક ભેખડે આવી ગઈ. માણકી ઉભી રહી ને એટલી જગ્યા મળી,

0: તો બીજા ઊંચા ભેખડા હતા, હામે જો એક માથોડું માણકી કૂદી જાય તો ત્રાપો પાણીમાં હતો એ હાથી જમીનમાં આવી જાય, બાય બચી જાય, બાળક બચી જાય અને આપા પણ બચી જાય, પણ જો માણકી ન કૂદી હકે તો ફેલ ખલાસ હતો. માણકીને લગામનો ઈશારો થયો, જરા ઈશારો બસ હતો, કૂદી બાગત જમ, પણ અફસોસ પલ્લેલો હતો તે કાંઠો, એક ગાડાવા ધૂળ સાથે માણકી પાછી ફસડાણી. બાળકો અને બાય પાણીમાં જરાક, પાણીમાં અંદર જરાક વધુ ત્રાપો આમ ખેંચાણો. બીજી વખત એની એ ક્રિયા માણકી બચાવજે કરીને માણકી કૂદી, પણ પાછી માણકી પડી તે રૂપાની ઘંટડી હોય એવા અવાજે બાએ કીધું, કાઠી હવે દોરડું છોડી નાખો ને એવડું નાડું છોડી નાખો, અમને તમે પાણી તરતા મૂકી દો તો કદાચ તમે બચી જાઓ, અમારા હોતી માણકી તમને બહાર નહીં લઈ જઈ શકે. હવે બોલમાં બોલમાં ગાળ દેમાં, આજ તો એક ગાંઠું બાંધ્યા પછી છૂટતી હોય છે ભલા, આજ તો કાંઈ ઈતરિયાના વોરડે હશું અને કાં શેત્રુંજીના પાતાળની માલી પાસે, બીજું બોલતી નહીં હવેથી કાંઈ. અને ત્યાં બીજી વારનો પછડાટ ખાધો ને ત્યાં પાંચક મહિનાનો બાળક હતો, એનો હાવજના બચ્ચાના પંજા જેવો હાથી ઘૂંઘતા બહાર નીકળી ગયેલો, અને એ હાથ જાણે કે બાળકાનો કહેતો હતો, ભાઈડો મોટો નહીં નકર માણકી આમ ન રહીએ, ઓ બાપુ માણકી નીકળી ગઈ હોય. અને ત્રીજી વખત માણકીને કીધું બેટા, પણ બેટા કહેતા માણકી સમજી ગઈ બ્રહ્માની કલમ હોય એવી કાનહોરી બે, ઠરડી ગઈ, ઠરડાઈ ગઈ, પોતાને રોજ રોજ ઘીરવાળી રોટલીઓ ખવડાવનારી કાઠિયાણી અને કાઠીને જો બચાવી જતો હોય તો પોતાના પ્રાણને અર્પણ કરવા હારું પશુ સૌરાષ્ટ્રનું તૈયાર થયું. અને ત્રીજી ઠેક માણકીની એવા પ્રકારની હતી કે ત્રાપન બહાર કાઢી નાખ્યો, પોતા ચિત્ત થઈ ગઈ, પડી ગઈ, ઘોડેસવાર કૂદકો મારીને ઉતરી ગયો. માણકી સામે જ આ નજર કરે તા છેલ્લા માણકીના શ્વાસ ચાલતા હતા. પોતાનો 150 રૂપિયાનો એ વખત માથેનો રેંટો જે બાંધેલો ગુલખારનો લાલ રંગનો એ ઉતાર્યો, ઉતારી અને માણકીના પૂછેથી લઈ અને ઠેઠ કાનસોરી સુધી ઓઢાડી દીધો. સંતોષ ફરી છેલ્લી નજર માણકીની હતી આપા તરફ કે કાર્ય સિદ્ધ થયું છે, મારા પ્રાણની કોઈ મને જાણે કે ખેવના નથી. આપાએ એ જ શેતરજીનું પાણી હાથમાં લીધું, પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા મૂકી કે આજથી કોઈ દિવસ હું જિંદગી પર ઘોડે નહીં ચડું. બાય ની આંખના આંસુ જે 150 માણસ જોતા હતા એને એમ લાગ્યું કે જેણે એક દીકરો ખોળાની માલિપા ખેલી રહ્યો છે એ, અને બીજી દીકરી જે હશે દીકરીના પાડની હશે એ માણકી, નકર આવું આ કાઠિયાણીનું રૂંગું હોય શકે નહીં એમ એ બાય રોતી હતી. કહે છે કે પોતાના મામાને અહીંયા 70-70 ઘોડા બાંધ્યા હતા, આપો 65-70 વર્ષની ઉંમરની કોરે મોરે ગયા હતા, પણ ક્યારેય કોઈ દિવસ ત્યાર પછી ઘોડે ચડ્યા નહોતા. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા, ઓ તો તેનું રતન સંસાર.
1: મિત્રો, આપણે સૌ સાથે મળીને સાંભળી રહ્યા હતા ઘોડી અને અસવારી લોકવાર્તા પૂંજાવાળા પાસેથી. નાવે ચોરાનો સમય પૂરો થયો છે તો સૌને જાજા કરીને રામ રામ, રામ રામ.

0: રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
0: થોડી જ વારમાં ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું.

0: ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 349 રને 9 વિકેટ ગુમાવી. ભારતે આજે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક વાણિજ્યિક જહાજ પર હુમલો કર્યા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં આશરે 140 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બદલામાં ઈરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો આદેશ આપતા ચેતવણી આપી હતી કે જો અમેરિકન હુમલા ચાલુ રહેશે તો બદલો લેવા માટે ઈરાન તૈયાર છે. આજે દેશભરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વિશાળ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે 35 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં વૃક્ષમિત્ર અને પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન અંગે ચિંતિત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1.25 કરોડ વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે. મિત્રો,
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું.

0: કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું, કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ લાગે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે ભારત હિન્દ મહાસાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એક મજબૂત અને વિશ્વસનીય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તાજેતરની મુલાકાતોએ ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
2: इंडियन नेवी और न्यूजीलैंड के डिफेंस फोर्स एक साथ मिलकर काम करेंगे. जो समुद्र है उसमें हम सब मिलकर कैसे कोऑपरेट करें, ये मैरिटाइम कोऑपरेशन का अरेंजमेंट एक मेमोरेंडम के रूप साइन हुआ है इंडिया और न्यूजीलैंड के बीच में. ठीक उसी प्रकार मैरिटाइम सिक्योरिटी डायलॉग यह भी आरंभ हुआ है.
0: વર્ષ 2016ના મધ્યસ્થી ચુકાદાના આધારે અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ આજે દક્ષિણ ચીન સમુદ્રના ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. આ 14 દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિવાદિત પાણીમાં પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકતી અસ્થિર ક્રિયાઓને નકારે છે. દરમિયાન 27 દેશોના યુરોપિયન સંઘે એક અલગ નિવેદન જાહેર કરીને આ નિર્ણયને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એસ જાનકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે દેશે એક મહાન ગાયિકા ગુમાવી છે. જાનકી અમ્માની ગાયકીએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જાનકી અમ્માની 6 દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3 ઘાયલ થયા છે. રશિયાના સમારા ક્ષેત્રના ગવર્નર ફેડોર રિશેવે જણાવ્યું હતું કે હુમલામાં ઇમારતો તેમજ એક અજાણ્યા ઔદ્યોગિક સંકુલને નુકસાન થયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું હતું કે તેણે ઓડેસા અને ચોર્નોમોસ્કના યુક્રેનિયન બંદરો પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી આ દાવાઓ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. લંડનના લોર્ડ્સ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ત્રીજા દિવસે છેલ્લા મળેલા અહેવાલ મુજબ તેમના બીજા દાવમાં 347 રનને 7 વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પાછલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 44 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરથી આશરે 2,67,000 પરિવારો પ્રભાવિત થયા છે. રાતોરાત ભારે વરસાદથી રાજધાની ઢાકાના કેટલાક ભાગો ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સેના, નૌકાદળ અને વાયુસેના સ્થાનિક એજન્સીઓ સાથે મળીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે કહ્યું કે દેશના સમાજ સુધારકોના મહાન વારસાનું સન્માન કરવું અને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીના

0: દ્વારકામાં મન્નમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નાથ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રની પ્રસારણ સેવા. સ્ટુડિયો કોકમાં સમય છે સાંજના 8 વાગ્યાનો. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. પ્રાયોજક ધગીર ફાઉન્ડેશન, ગાંધીનગર.

0: મેઘરાજાની મહેર થતા જ સરકારી નર્સરીઓમાંથી વિવિધ રોપા વાવવાના કામમાં લાગી ગયેલા સૌ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મિત્રો, ચોમાસાની ઋતુ એટલે જેમ વનસ્પતિઓ ઉગી નીકળે છે તેમ જમીનમાં મહિનાઓથી સુષુપ્ત પડેલા દેડકા અને સાપ જેવા જીવો પણ જાગીને બહાર આવે છે.
0: આ જીવોનું પણ એટલું જ મહત્વ છે. ગીર ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભાવેશભાઈ ત્રિવેદી તો ગામે ગામ શાળાની ઇકો ક્લબોમાં જઈને એ જ સમજાવે છે કે જો સાપ નહીં હોય તો ઉંદરો આપણું લાખો ટન અનાજ ખાઈ જશે.
1: એથી આગળ પૃથ્વી પર પગ મૂકવાની જગ્યા નહીં રહે એટલા ઉંદર થઈ જશે.
0: આપણને આ બાબતોથી સાવચેત કરવા જ આજે માણસના મિત્ર એવા સાપ વિશે જાણકારી આપી છે. નમસ્કાર ભાવેશભાઈ.
2: નમસ્કાર.
1: નમસ્કાર ભાવેશભાઈ.
2: નમસ્કાર. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આમ તો એના ઘણા બધા મિત્રોને અવાજ પણ પરિચિત હશે.
0: જી જી જી.
1: કારણ કે આપણે કેટલીય વખત ભાવેશભાઈને આપણા હરિયાળો ગુજરાત કાર્યક્રમમાં બોલાવી ચૂક્યા છીએ.
0: બરાબર.
1: અને અત્યારે ફરી આપને યાદ કરાવો મિત્રો કે ગીર ફાઉન્ડેશનમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે છે, એટલે મદદનીશ કાર્યક્રમ સંયોજક.
0: બરાબર.
1: જો ગુજરાતી કરી હતો અને સૌરાષ્ટ્રની છ જિલ્લાની ઇકો ક્લબોનું સંયોજનનું કામ અત્યારે ભાવેશભાઈ સંભાળે છે.
0: ભાવેશભાઈ, હું અને તરુભાઈ બંને અત્યારે આવ્યા. સવારનો સમય હતો, પછી એમ થયું કે થોડુંક આંટો મારતા આવીએ. એ પહેલા જ ઇન્દ્રોડામાં જેવી એન્ટ્રી કરીને ત્યાં અમારી ગાડીની આગળ જ એટલો મોટો સાપ નીકળ્યો અને મેં જે ચીસ પાડી છે. અને પાછું તરુભાઈ મને રસ્તામાં કહ્યું ખરું કે 16 તારીખે તો વિશ્વ સાપ દિવસ આવે પણ છે, તો અને તમને જોયા.
1: અને ચોમાસામાં પાછું વધારે નીકળવાના છે એ તો નક્કી છે, કારણ કે એના નીચે જમીનમાં બફારો થાય, પાણી ભરાય એના દરમાં.
0: તો મેં કીધું ભાવેશભાઈ જોડે થોડીક ચર્ચા આની કરીએ આજે સાપ ઉપર જ. આ 16 તારીખે આપણે વિશ્વ સાપ દિવસ ઉજવીશું, પણ આ સાપ ચોમાસામાં જ કેમ બહાર આવે છે?
2: સાપ છે એ શિયાળામાં હાઇબરનેશનમાં હોય છે, સુસુપ્તાવસ્થામાં.
1: બરાબર.
2: એ 3-4 મહિના બહુ ઓછો બહાર નીકળતો જ નથી, ન છૂટકે ત્યાં કોઈ ખોદકામ થાય એને ડિસ્ટર્બ થાય તો નીકળે, બાકી તે હાઇબરનેશનમાં હોય છે. અને ઉનાળામાં ગરમીને લીધે નીકળે છે, અને ચોમાસામાં જે અંદર દરમાં રહેતા હોય તો એમાં પાણી ભરાય એના માટે થઈને એ બહાર આવતા હોય છે.
1: હાઇબરનેશન એટલે ખાધા પીધા વિના બિલકુલ સુઈ જાય.
2: હા. અને ચોમાસામાં સારી રીતે એને ખોરાક લઈ લીધો હોય પછી શિયાળો આવે એટલે પોતે, જેમ આપણે ડેટકા વિશે સાંભળ્યું હશે કે ડેટકા છે એ પાતાળમાં આવ્યા જાય સુસુપ્તાવસ્થામાં, એવી જ રીતે સાપમાં પણ એવું છે, હાઇબરનેશનમાં આવ્યા જાય છે.
1: તો આ સરીસૃપ એટલે શું? મૂળ સરીસૃપના વર્ગમાં ગણવામાં આવે છે સાપને, તો સરીસૃપ એટલે શું એમ?
2: હાજી, સરીસૃપ એટલે સામાન્ય વ્યાખ્યામાં કહીએ તો પેટે સરકીને ચાલતા જીવ છે એ સરીસૃપ.

0: બરાબર.
1: સરિસૃપ આપણે દુનિયામાં 5 જાતના છે, એમાંથી એક છે ટુઆટારા, જે ભારતમાં નથી.
0: અચ્છા, બીજા,
1: હા, એટલે એના સિવાયના બીજા 4 છે એ ભારતમાં છે. એની વાત કરી તો આપણે મગર છે તો એ પણ સરિસૃપમાં આવે છે. આપણે 3 જાતની મગર ભારતની અંદર જોવા મળે છે, મીઠા પાણીની મગર, ખારા પાણીની મગર અને ઘડિયાળ. ખારા પાણીની મગર છે એ પાછી મધદરિય ન હોય, એ જ્યાં મીઠું પાણી દરિયામાં ભેગું થતું હોય એવો વચલો એ જે ભાગ હોય એવા વિસ્તારમાં વધારે જોવા. અને ઘડિયાળ તમે ગંગા નદીનો એક ભાગ છે, ચંબલ નદી, અહીંયા બધે જોવા મળે છે. અને ઝૂમાં બધી જગ્યા મળે, ચાંચ લાંબી હોય, આગળ સેજ ઘડા જેવું હોય એટલે ઘડિયાળ કહેતા હોય. એનો મુખ્ય ખોરાક માછલી હોય છે. પછી બીજી વાત કરી તો કાચબા, કાચબા પણ વિવિધ જાતના, કદાચ 26 થી પણ વધારે જાતના કાચબા આપણે ભારતમાં જોવા મળે છે.
0: 26 થી
1: હા વધી જાય.
0: એટલે આપણે તો સામાન્ય રીતે સુરજ કાચબો, તો લીલી ઢાલના કાચબો જોઈએ છે.
1: એટલે કાચબામાં પણ બહુ અંધશ્રદ્ધા જુદી જુદી છે કે ભાઈ રોડ ઉપર જતો હોય ને એની ઉપરથી વાહન ચાલે તો કાચબાને કાંઈ ન થાય. પાણીનો કાચબો હોય તો એને થાય જ, એ મરી જાય, બચી ન શકે. જમીનનો કાચબો હોય તો એટલો મજબૂત હોય પણ અંદર એને ઈજા તો થતી જ હોય. લોકો એવું માનતા હોય કે ભાઈ કાચબો રસ્તા ઉપર મળ્યો તો આપણે લઈ આવી ઘરે એને બચાવવા માટે. લઈને શું કરી તો કે ટાંકામાં નાખી દે. હવે ખરેખર જમીનનો કાચબો છે.
0: અચ્છા,
1: તો ટાંકામાં 2-3 દિવસમાં એ મરી જશે. ત્યાંથી લઈ આવવા કરતા એ રોડથી થોડુંક અંદરની બાજુ એને મૂકી દેવાય એના જ વિસ્તારમાં.
0: સાચું,
1: એવું કરી છે. ઘરે લઈ આવવું હિતાવર નથી, એ ઘરે રાખવો કાયદેસર ગુનો બને છે. લોકો એવું માને છે કે ભાઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કાચબો રાખો તો પૈસા આવે, મહેનત કરો તો પૈસા આવે, કાચબો રાખો તો પૈસા નો આવે.
0: પૈસા થોડા આવવાના. સાચી વાત.
1: એટલે કાચબો ન રાખવો સારું. મીઠા પાણીના જે કાચબા છે એ પાણીની અંદર રહેતા હોય છે. દરિયાના કાચબા છે તો એ દરિયામાં રહેતા હોય છે અને દરિયાની બહાર કિનારા ઉપર ઈંડા મૂકવા આવે છે. એની પણ વિશિષ્ટતા છે. ઈંડા મૂકવા આવે છે, ઈંડામાં પણ મેલ ફિમેલ છે એ ટેમ્પરેચર પ્રમાણે ખ્યાલ આવે છે. ઈંડા એને મૂક્યા હોય 40-50-60 થી લઈને 100 થી વધારે ઈંડા મૂકે, એમાંથી જે બચ્ચા બહાર નીકળી તરત જ પાણી બાજુ જાય. પણ એ ખાડો કરે, એક નહીં એક થી વધારે ખાડા કરે, એમાંથી એક ખાડામાં ઈંડા મૂકે. હજી શિયાળ છે, કૂતરું છે, માણસો પણ એમાંથી ઘણી વાર ઈંડા લઈ જતા હોય છે. બચ્ચા બહાર નીકળે તો પાણી તરફ જતા હોય ત્યારે પેલા શિયાળ છે, પક્ષી છે, કાગડા છે, એ પણ એને મારી નાખે. પાણીની અંદર જાય તો પણ મોટા જીવ છે એને ખાઈ જાય, એટલે બચે બહુ ઓછા એમાંથી. એટલે સરકારે સરસ આયોજન કર્યું છે. અહીંયા કાચબા ઉછેર કેન્દ્ર આપણે અલગ અલગ જગ્યાએ બનાવ્યું છે. દ્વારકા પાસે ઓખામઢી છે ત્યાં છે, પોરબંદર પાસે થી આગળ માધવપુર ઘેડ જાય ત્યાં છે, પછી હાથબ પેલા હતું ત્યાં છે. એવી એવી ગુજરાતમાં 5 જગ્યાએ કાચબા ઉછેર,
0: કાચબા ઉછેર કેન્દ્ર,
1: હા, ત્યાં જ્યાં પણ નેસ્ટ જોવામાં મળે એને જોવામાં આવે એના સ્ટાફને, એટલે અહીંયાથી એને ઈંડા વ્યવસ્થિત રીતે લઈ આવી અને અહીંયા હેચરી બનાવેલી છે ત્યાં એને અંદર દાટવાની પણ સિસ્ટમ છે. એક સરખા બધી જગ્યાએ ન દાટી દે, 60-40 રેશિયામાં અમુક ઓછા ઊંડા દાટે, અમુક વધારે ઊંડા અંદર દાટી દે રેતીની, જે દરિયાની રેતી છે એમાં. એટલે એમાં ટેમ્પરેચર પ્રમાણે મેલ ફિમેલ થતા હોય છે.
0: અચ્છા, પછી બીજા
1: બીજા એના પછી એક આવે ગરોળી. તો ગરોળી કુળના બધા જીવ છે એની અંદર ઘણા બધા આવે. ગરોળી આવે, ચંદનગો આવે, પછી સાપની માસી કહેતા હોય છે, સ્કિંક
0: ખૂબ લીસી હોય, ચમક,
1: હા, એ બધી છે. એ બધા એમાં, હા, એ બધા છે એ ગરોળી કુળમાં આવે. ગરોળી પણ એવું જ છે, ગરોળી ઘરમાં હોય તો આપણે એમ માનતા હોય છે કે એની ચિત્રી ચડે ને ઓલું થાય ને, પણ ખરેખર સારી નાના જીવને ખાઈ જાય.
0: અચ્છા,
1: ગરોળી આપણને કોઈ નુકસાન નથી પહોંચાડતી, એ કોઈ પણ જીવડા છે એને એ ખાઈ જતી હોય છે.
0: એટલે આ સામાન્ય લોકો એમ કે કંઈક રસોઈ કરતા અંદર પડી
1: જાય, ગરોળીની બદલે કોઈ પણ જીવ પડે ને 2 દિવસ પડ્યું રહીએ તો ફૂડ પોઈઝનિંગ થાય. બાકી ગરોળી કરડવાથી, એનો બાઇટ કરવાથી કઈ થાય એવું ક્યારેય નથી બન્યું કે એનાથી કોઈ માણસનું મૃત્યુ થયું હોય.
0: એટલે એમાં તો ગરોળીમાં તો છે કે આપણે માનો કે થાઈલેન્ડ ને જે કેટલાક બીજા દેશોમાં છે એવી મોટા
1: માનવાના અને એવી બધી જે થતી હોય છે એ પણ એમાં જ આવે.
0: એટલે ગરોળી વર્ગના જ કહેવાય પ્રાણી, કે મોટા ભેંસ કે એવા પ્રાણીઓને કરડે તો પણ એ મરી જાય ને. એ
1: આપણે અહીંયા ભારતમાં એવા કઈ નથી થતા, એની લાળ એવી હોય છે. આ કોમોડો ડ્રેગન ને એ બધા આવે છે એ બધા, પણ એની લાળ એ પણ ભારતમાં નથી થતા.
0: એટલે કોમોડો ડ્રેગન ને એ તો અહીં તો
1: છે જ નહીં. અને ચોથું એક જે સરિસૃપ છે જેની આપણે વાત કરવાની છે, સાપ.
0: અચ્છા,
1: તો સાપ એક દુનિયામાં 3000 થી વધારે જાતના સાપ છે. ભારતની અંદર 350 થી વધારે જાત,
0: 3000
1: ગુજરાતની અંદર પણ 62 થી વધારે સાપ નોંધાણા જોવા મળેલા છે.
0: એટલે 62 થી વધુ જાતના સાપ છે. તું જે કે ને ક્યાં ઝેરી હશે, હવે એમાં ઝેરી ને બિનઝેરી કેટલા ભાવ છે?
1: આપણે ઝેરી જે દરિયાની અંદર જેટલા સાપ છે ને એ બધા ઝેરી છે.
0: અચ્છા,
1: પછી જમીન ઉપર જોવા મળતા અને આપણા માણસોના સંપર્કમાં આવતા એવા ઝેરી સાપમાં મુખ્ય 4 ઝેરી છે. એમાં સૌથી

0: અત્યારે બધા જે પરિચિત છે કોબરા, જેને જરાય ડિસ્ટર્બ થાય એટલે ફેણ ચડાવે
1: રાજના.
0: હા, એકદમ ફેણ ચડાવી શકે ખાલી કોબરા જ. કોબરા, કિંગ કોબરા એ બધા સાપ ફેણ ચડાવી શકે. તો એ કોબરા છે, એ નાનું બચ્ચું હોય ત્યારથી મોટો થાય ત્યાં સુધીમાં 6 ફૂટ 6.5 ફૂટ સુધીના જોવા મળે છે. હા, અને એની ઓળખ જ કે એને જરાય છંછેડો કઈ ડિસ્ટર્બ કરવામાં આવે, એને કઈ ખલેલ પહોંચે તો એ ફેણ ચડાવીને પોતે ચેતવણી આપે છે કે ભાઈ હું અહીંયા છું એમ. હુફાડોમાં હુફાડો મારીને બટકું ભરતો નથી, બટકું ભરવા માટે નથી કરતો, પોતે પોતાની હાજરી બતાવવા માટે.
1: અને એ ફેણની નીચે જે આંકડા જેવો યુ જેવું દેખાય,
0: એની પાછળની બાજુ ઘણી વાર સ્પેક્ટેકલ કોબરા છે એમાં યુ આકાર હોય. લોકો એવું કહે કે ત્રિશુલ છે, એટલે અમે એમ કહીએ હા ત્રિશુલ છે, શંકર ભગવાનનો સાપ મારે નહીં. પણ ખરેખર એને બધા સાપને અલગ અલગ પેટર્ન હોય એમ, અને પાછળ આમ યુ આકાર હોય છે. પછી બીજો એક આવે કોમન ક્રેટ, જે એશિયાનો ઝેરીમાં ઝેરી સાપ છે, કાળોત્રો. ગુજરાતીમાં એને કોબરા છે, એનું નામ ઇંગ્લિશ કોબરા, ગુજરાતીમાં એને નાગ કહે છે. જયારે આ બીજો છે એ ગુજરાતીમાં કાળોત્રો, ઇંગ્લિશમાં એને કોમન ક્રેટ, એશિયાનો ઝેરીમાં ઝેરી સાપ. પણ એ કુદરતે એવી ગોઠવણ કરી, નિશાચર છે. નિશાચર રાતે પોતાનો ખોરાક, મોડી રાતે નીકળે, વહેલી સવારે પોતાના દરમાં આવ્યો જાય, એટલે માણસના સંપર્કમાં ઓછો આવે. એનો પણ મુખ્ય ખોરાક બીજા સાપ છે, એટલે સાપની સંખ્યામાં એ કંટ્રોલ કરવા માટે કુદરતે એવી ગોઠવણ કરી.
1: કાળોત્રો
0: છે તો એ બીજા સાપને જ વધારે ખાય,
1: એટલે નાના જેટલા બીજા સાપ છે, બિનઝેરી
0: સાપ હોય, ઘણા બિનઝેરી ઝેરી પણ બીજા નાના એનાથી નાના હોય એવા સાપનો એ ખોરાક.
2: એના જ કોડના પ્રાણીને ખાઈ લેવું.
0: કાળોત્રો કાળોત્રાને ખાય એવું ઓછું બને, પણ બીજા બધા એ નાનું કોબરાનું બચ્ચું હોય તો એને પણ ખાઈ જાય. પણ વધારે રાતના જે નીકળતા હોય ને, વુલ્ફ સ્નેક છે, એનો ખોરાક એ વધારે કરતા હોય છે. પછી એક આવે રસલ સ્વાઈપર, ખડચિતડો. સુકાઈ ગયેલા ઘાસમાં હોય તો એ ખડ એના જેવો જ લાગે, ખ્યાલ ન હોય, ઉપર છે ને સાકળ જેવી ડિઝાઇન હોય. અને ચેન વાઇપર પણ કહેતા હોય છે, રસલ સ્વાઇપર. એના જે દાંત છે એ ભારતની અંદર જેટલા ઝેરી સાપ છે, કદાચ દુનિયામાં જેટલા ઝેરી સાપ છે, એમાં સૌથી મોટા ફેંગ્સ, એટલે ઝેરી દાંત વાળો સાપ. એટલે બીજા સાપ ભલે ક્રેટ વધારે ઝેરી છે, કોમન ક્રેટ, એના કરતા આ રસલ સ્વાઈપર બાઇટ કરે, બટકું ભરે, તો એનું શરીરમાં ઝેર વધારે ઠલવી શકે.
1: અચ્છા,
0: એટલે એનાથી માણસના મૃત્યુ થતા એવા કિસ્સા ભારતની અંદર વધારે જોવામાં આવે છે. અને એ પોતે એને પણ કઈ છંછેડવામાં આવે, એને ડિસ્ટર્બ થાય તો એ કુકરની સીટી વાગતી એવો હિસકારો અવાજ કરે છે, એટલે એનો બહુ મોટો અવાજ કરતો હોય.
1: અને એક જે એની પૂંછડીનો અવાજ થાય ને ખખરે,
0: એના જેવો જ એક, પણ આપણે ભારતમાં નથી, એ એક રેટલ સ્નેક આવે છે, પણ એ આપણે અહીંયા નથી જોવા મળતો. એ પાછળ પૂંછડીની અંદર એક રેટલ જેવું હોય, ઘૂઘરી જેવું હોય. પણ આના ત્રણ સાપની વાત કરીએ ને, પછી જે ચોથો સાપ છે એ સોસ્કેલ વાઇપર. સોસ્કેલ વાઇપર એટલે સાવ એ મોટામાં મોટો હોય ને 1.5-2 ફૂટનો, અને પોતાનું શરીર ઘસીને અવાજ કરે. પોતાના એના ભીંગડા છે એ કેરોટીન નામના દ્રવ્યના બનેલા હોય છે, કે આપણા નખ બનેલા હોય છે.
1: એ
0: પોતાના શરીરને ઘસી, એટલે સૂકા લાકડા ઉપર કરવત ઘસતા હોય ને એવો અવાજ આવે. એવી રીતે એ પોતે આખું ફીંડલું વળીને એવા અવાજ કરતું હોય છે. પણ એના પૂંછડીમાં ઘૂઘરી જેવું હોય એવું નથી હોતું. કચ્છ છે, પાછી આપણા સૌરાષ્ટ્રની જે વીડી પ્રકારના જે વિસ્તાર છે, કાંટાળું જંગલ છે, એમાં એ વધારે જોવા મળે છે. ગીચ ફોરેસ્ટ હોય, જે ગીચ જંગલ હોય, એના કરતા આ સૂકા વિસ્તારમાં એ સોસ્કેલ વાઇપર, એટલે ગુજરાતીમાં પડકું અથવા ફુરસો કહેતા હોય,
1: ફુરસો
0: એ વધારે જોવા મળે. પછી એના સિવાય બિનઝેરી સાપની વાત કરી તો અજગર છે, એ પણ બિનઝેરી સાપ છે. એક રેટ સ્નેક એટલે ધામણ, ધામણ છે, એ બહુ મોટો હોય. રેટ એટલે ઉંદર, ઉંદર જેનો પ્રિય ખોરાક છે, તો એ પણ બિનઝેરી છે. ટ્રિંકેટ સાપ આવે, રૂપસુંદરી ગુજરાતીમાં કહેતા, પણ બિનઝેરી છે.
1: રૂપસુંદરી તો બહુ નાનો હોય, સરસ મજાનો,
0: એને અડધે સુધી ડિઝાઇન હોય, પછી લાઇનિંગ હોય, પણ ફૂલ સાઇઝ એની તો 3-4 ફૂટ સુધી જોવા મળે.
1: હિંગોળગઢ આપણું જે ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અભયારણ્યમાં અમે રૂપસુંદરી
0: ત્યાં હોય છે, ત્યાં બાળકો પેલા
2: શિબિરમાં.
0: પછી બીજા પાણીની અંદર જે જોવા મળે, ચકડ કિલબેક, ગુજરાતીમાં એને ડેન્ડુ કહે છે, તો
1: ડેન્ડા
0: એ પણ બિનઝેરી છે. એ પણ આપણા વિસ્તારમાં જોવા મળતા હોય છે. રાતના નીકળતા હોય એવા વુલ્ફ, વરુદંતી છે, વુલ્ફ ને કોમન કુકરી છે, તો એવા પણ સાપ નીકળતા હોય. લીલા કલરના જે જંગલમાં જોવા મળતા હોય, ગ્રીન વાઇન સ્નેક, તો ઈ પણ આપણા ગુજરાતમાં જોવા મળે છે. તો આ બધા ઝેરી બીંજે. પછી આંધળી ચાકળ, જે આપણા વિસ્તારમાં બહુ અંધશ્રદ્ધામાં ફેલાય છે,
1: છ મહિના આમ ચાલે
0: એવું આપણને સરસ વધારી લોકો સમજાવતા હોય છે. પણ ખરેખર એની પાસે કોઈ કેલેન્ડર હોતું નથી કે ભાઈ ડિસેમ્બર પૂરો થયો, હવે જાન્યુઆરી શરૂ થયું, તો અમારે આમ
1: ચાલવાનું છે.
0: પણ એને સરખી રીતે જુઓ તો એની મોઢું ને પૂંછડી બે સરખા લાગતા હોય.
1: અચ્છા,
0: પણ ખરેખર એક જ બાજુ ચાલતું હોય છે અને એક જ મોઢું એનું હોય છે. એના જ જેવો બીજો એક અજગર ના બચ્ચા જેવો લાગે તો કોમન સેન્ડ બોવા, અને ગુજરાતીમાં ખેતલા આપા કહેતા હોય છે, એ પણ આપણા વિસ્તારમાં જોવા મળે છે. અમુક સાપ છે ઈંડા મૂકે.

0: અમુક બચ્ચાને જન્મ દે છે.
1: અચ્છા,
0: લોકો એવું માને કે ભાઈ એક કહેવત છે ને, જેને મીંડા તેને ઈંડા, એટલે એવું આ સરિસૃપમાં એ જુદું પડે છે. અમુક સાપ છે તો ઈંડા મૂકે છે, અમુક સીધા બચ્ચાને જન્મ આપે છે. અજગર છે, અજગર છે તો ઈ ઈંડા મૂકે છે, જયારે આ કોમન સેન્ડ બોવા કેટલા આપા છે તો ઈ સીધા બચ્ચાને જન્મ આપે છે.
1: અચ્છા,
0: એટલે બધા એમાં પણ અલગ અલગ છે.
2: તો ભાવેશભાઈ, અત્યારે અમે જે અંદરોડામાં આવ્યા ને ત્યારે ખાસો મોટો સાપ આમ ક્રોસ કર્યો, મારી નજર સામે જ, આમ એક જ ફૂટ દૂર હોય.
0: બહુ જ મોટો હોય તો વધારે શક્યતા રેટ સ્નેક ની હોય. ધામણ ધામણ હોય ને, એ ઘણી વાર 6 ફૂટ થી લઈ 6, 7, 8, 9, 10 ફૂટ સુધીના પણ હોય છે. અને એ રોડ ક્રોસ કરતા હોય તો આખા રોડ જેવડા લાગે. અને એના જેવું જો આમ ચાલીને જતો હોય તો, એમને ચાલ્યો જતો હોય તો કોબરા પણ એના જેવો લાગતો હોય. પણ આ રેડ સ્નેક માં અલગ અલગ 3 કલર આવતા હોય છે. એક પીળાશ પડતો આવે, એક ગ્રેઇશ જેવો લાગે, એક બ્લેક જેવો. પણ એ કલર ચેન્જ ન કરી શકે, પણ એના પહેલેથી આવે. અને મોઢાની નીચે જોવો તો લાઇનિંગ દેખાતી હોય. આ એમને જોતા વેત ઓળખવા માટેની વાત છે. બાકી એના સ્કેલ કાઉન્ટ થી એના કઈ પ્રજાતિ છે એ વધારે સાયન્ટિફિક રીતે ઓળખી શકાય.
2: અને ઇન્દ્રોડામાં અત્યારે આપણે એટલા કઈ ટાઈપના,
0: આપણે ઇન્દ્રોડા પાર્કમાં કોબરા પણ જોવા મળે છે, રસલ્સ વાઇપર પણ છે, અને ક્રેક પણ છે. સોસ્કેલ વાઇપર ઓછા જોવા મળે છે, પણ આ ત્રણેય જાતના, ચારેય જાતના ઝેરી સાપની નોંધ થયેલ છે. એના સિવાય બિનઝેરી રસલ્સ વાઇપર પણ છે. બિનઝેરી સાપમાં વાત કરી તો રેડ સ્નેક છે, વુલ્ફ સ્નેક છે, ટ્રિંકેટ પણ જોવા મળી છે, કોમન કુકરી પણ જોવા મળી છે. એવા ઘણા બધા બિનઝેરી સાપે અહીંયા જોવા મળે છે. આખું ભેજવાળું જંગલવાળો અમુક ભાગ છે તો અહીંયા પણ હોય.
2: તો ભાવેશભાઈ, એવું બને ખરું કે સાપ જ્યાં વધારે હોય ત્યાં માણસને કરડવાના ચાન્સીસ વધી જાય?
0: એવી જગ્યાએ એને એને કેવું છે, સાપ આવીને કરડી જાય એવું ઓછું બને.
2: પણ એને
0: એને ભૂલથી આપણે એની પર પગ દેવાઈ ગયો તો એ આપણને કરડી શકે.
2: બાકી
0: એમને આપણે બેઠા છીએ ને એટલે સાપ આવીને આપણને કરડી જાય એવું ક્યારે
2: સાઈડમાંથી પસાર થઈને જશે.
0: હા, એ આપણાથી દૂર રહેવાનું વધારે પસંદ કરે. પણ ના છૂટકે એની ઉપર જો પગ આવ્યો હોય તો એને બચાવ માટે પોતે એટેક કરતા હોય છે.
1: હવે અત્યારે તો ચોમાસું છે સાહેબ, અને ખેતરોમાં ખેડૂત મિત્રો તો આપણા શ્રોતા મિત્રો ઘણા બધા હજારો એ જ છે. તો એ શ્રોતા મિત્રોને કામ કરવું હોય, એટલે પાથરા, ખાસ કરીને પાથરેલા, હજી સમય, હજી તો બહુ મોટા પાક ના ઉગ્યા હોય, પણ પાક લઈ લીધા પછી, ખાસ કરીને મગફળી છે, જુવાર છે, બાજરી છે, એને વાટેલી હોય, તો એની નીચેથી જયારે લેતી વખતે સાપ કરડવાના એવા બને છે, તો આ સાપ કરડે ત્યારે શું કરવું? એમ
0: બહુ જરૂરી ઉપયોગી તમારો પ્રશ્ન છે કે સાપ કરડે તો શું કરવું. સાપ કરડે એટલે પહેલી વાત આપણે કરી, લોકો શું કરતા હોય છે?
1: સાચી વાત.
0: લોકો શું કરે? સૌથી પહેલા તો સાપ કરડે ને એટલે પેલા એ પોતાની રીતે અખતરા કરે. એને જ્યાં સાપ કરડ્યો ત્યાંથી એને કાપો મૂકવાની ટ્રાય કરે.
1: સાચી વાત.
0: તો ખેતરમાં ઘાસ કાપતા હોય તો ઘાસ તો દાંતેડાથી જ કાપતા હોય. સાપ કરડે તો એ જ્યાં સાપ કરડ્યો ત્યાં કાપો મૂકવાનો હોય, સેનાથી મૂકે? દાંતેડાથી મૂકે.
1: દાંતેડા,
0: દાંતેડું વર્ષો જૂનું કાટવાળું હોય તો ધનુર થઈને માણસ મૃત્યુ થઈ જાય. અને જેમ આપણે ઝેરી સાપની વાત કરીને, રસલ સ્વાઈપર અને સોસ્કેલ વાઈપર, એનું ઝેર હિમોટોક્સિક હોય, જયારે કોબરા અને ક્રેટનું ઝેર છે એ ન્યુરોટોક્સિક હોય. તો ન્યુરોટોક્સિક છે એ ચેતાતંત્ર ઉપર અસર કરે. જયારે સોસ્કેલ વાઇપર કે રસલ વાઇપર નો બાઇટ થયું હોય તો એનું ઝેર હિમોટોક્સિક છે, તો એ લોહી ગંઠાવાની ક્રિયાનો નાશ કરે. તો એ સાપ કરડો હોય અને જો તમે ચીરો પાડો તો લોહી વહી જવાથી માણસનું મૃત્યુ થાય. એટલે ક્યારેય એવું કરવું નહીં, ક્યારેય એને કાપો મૂકવો નહીં,
1: ક્યારેય
0: નહીં. કોઈ એના કરતા એ જે પાણીનો ભાગ, જે કોઈ પણ જે જગ્યાએ કરડો હોય, સાપ મોટે ભાગે કરડે ક્યાં? કા પગમાં, કા હાથમાં.
1: બરાબર.
0: બહુ ઓછા બનાવ બીજી જગ્યાએ કરડ્યા, મોટે ભાગે પગમાં કરડતા હોય છે કે હાથમાં. તો એ જગ્યાએ પાણી નળ ફૂલ ફાસ રાખી એની નીચે રાખો. એને ઘસવાની જરૂર નહીં, ખાલી એની નીચે રાખો તો એટલો ભાગમાંથી બેક્ટેરિયા ઓછા થઈ જાય. પણ કામ તો એ જ કરવાનું, પેલા હોસ્પિટલે જવાનું. બીજું, લોકો શું કરતા આવે છે કે કોઈને સાપ કરડે તો ચૂસે, એ પણ ક્યારેય નહીં કરવાનું. કારણ કે ચૂસવાથી સાપનું ઝેર છે એ કેવું છે કે લોહી સાથે ભળે તો અસર કરે. તો અત્યારે 100 માંથી 95 લોકોના પેટમાં તકલીફ હોય, પેટમાં અલ્સર હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય, પેઢામાંથી લોહી નીકળતા હોય. કારણ કે આપણો ખોરાક તીખું, તળેલું, પાન, તમાકા એવું થઈ ગયું, એટલે ક્યારેય ચૂસવું નહીં. અંદર ચૂસવા વાળાને પણ હોસ્પિટલ લઈ જવા પડે.
1: ઓહો, એટલે ભ્રામક માન્યતાઓ કાઢી નાખવાની જરૂર છે.
0: બીજું હજી એક, એની અંદર લોકો દોરીથી બાંધે, જ્યાં સાપ કરડ્યો એ જગ્યા એના હાથ ઉપર સાપ કરડ્યો હોય તો આગળની બાજુ દોરી બાંધે. તો એવી ટાઈટ દોરી ક્યારેય નહીં બાંધવાની.
2: અચ્છા,
0: ટાઈટ બાંધો તો સાપનું જે ઝેર છે એનું સર્ક્યુલેશન બંધ નથી કરવાનું, ધીમું પાડવાનું છે. તો દોરીને ટાઈટ બાંધવાની બદલે દોરીને આખા હાથમાં, જો હાથમાં સાપ કર્યો તો આખા હાથમાં એક પટ્ટો બાંધ

0: બાંધી શકાય, પાટો કે ઓઢણી આખી વચ્ચે એક લાકડી રાખીને, બોલપેન કે લાકડી રાખીને, જેથી કરીને લોહીનું સર્ક્યુલેશન ધીમું પડે, ઓછું ન થાય, સાવ બંધ ન થઈ જાય. એટલે એવી ટાઈટ દોરી ક્યારેય ન બાંધે,
1: કારણ કે બંધ થઈ જાય તો
0: એટલા જ ભાગમાં ઝેર ફરે ને ગેંગ્રીન થઈ જાય, સડો થઈ જાય, હાથ કપાવવો પડે, એવું પણ થઈ શકે. અને એનાથી પછી એક બધા વધારે વધારે કરતા હોય છે, એને ઉતારવા વાળા પાસે લઈ જાય. એ જિંદગીમાં ક્યારેય નહીં લઈ જવાના. ઉતારવા વાળા પાસે લઈ જવામાં જેમ સાપ કરડે, તમે જેટલા વહેલા હોસ્પિટલે પહોંચો એટલું આપણા શરીરમાં ઓછું ડેમેજ થાય. એવું એવું નથી, ઘણા પૂછતા હોય કે સાપ કેડો ને કેટલી વારમાં હોસ્પિટલ પહોંચવાનું. તમે કલાકની બદલે અડધી કલાકમાં પહોંચતા હોય તો વધારે સારું, જેમ ટાઈમ જાય એમ શરીરના ભાગ બધા ડેમેજ થતા જાય, આખા શરીરમાં
1: જેમ હૃદયરોગના હુમલામાં પહેલો કલાક મહત્વનો છે, જેટલા તમે વહેલા પહોંચો
0: એટલે ઉતારવા વાળા પાસે જાવ તો એ તો અખતરા જ કરશે.
1: સાચી વાત.
0: એમાં પણ એ લોકો ફાવી જતા હોય, ઘણી વાર 10 જણા ત્યાં ગયા એમાંથી 9 બચી જાય, 1 મરી જાય. એટલે લોકોને એમ થાય કે વાહ, અમને 9 જણાને બચાવ્યા, પણ ખરેખર 9 જણાને બિનજેરી સાપ કરડ્યા હોય.
1: એટલે મૂળ મુદ્દો એ છે, બિનજેરી છે તો બિનજેરી સાપ કરડે ત્યારે સામાન્ય રીતે

0: વાળા પાસે લઈ જાય, એ જિંદગીમાં ક્યારેય નહીં લઈ જવાના. ઉતારવા વાળા પાસે લઈ જવામાં જેમ સાપ કરડે, તમે જેટલા વહેલા હોસ્પિટલે પહોંચો એટલું આપણા શરીરમાં ઓછું ડેમેજ થાય. એવું નથી, ઘણા પૂછતા હોય કે સાપ કેડો ને કેટલી વારમાં હોસ્પિટલ પહોંચવાનું, તમે કલાકની બદલે અડધી કલાકમાં પહોંચતા હો તો વધારે સારું. જેમ ટાઈમ જાય એમ શરીરના ભાગ બધા ડેમેજ થતા જાય, આખા શરીરમાં
1: જેમ હૃદય રોગના હુમલામાં પહેલો કલાક મહત્વનો છે, જેટલા તમે
0: વહેલા પહોંચો એટલે ઉતારવા વાળા પાસે જાવ તો એ તો અખતરા જ કરશે.
1: સાચી વાત.
0: એમાં પણ એ લોકો ફાવી જતા હોય, ઘણી વાર 10 જણા ત્યાં ગયા એમાંથી 9 બચી જાય, 1 મરી જાય, એટલે લોકોને એમ થાય કે વાહ અમને 9 જણાને બચાવ્યા, પણ ખરેખર 9 જણાને બિનજેરી સાપ કરડ્યા હોય.
1: એટલે મૂળ મુદ્દો એ છે, બિનજેરી છે તો બિનજેરી સાપ કરડે ત્યારે સામાન્ય રીતે શું થાય?
0: સામાન્ય રીતે એક તો જો બિનજેરી કરડે ને એટલે એ ઝેરી કે બિનજેરી કરડ્યો હોય ને તો નાનકડો સોય લગાવેલી હોય એવું લાગે, પણ એના કરતા ધ્રાસકો પડે, જેમ હિનાબેને કીધું ને કે આવતા હવે તેને સાપ જેવું ચીસ પડી, તો બિનજેરી સાપ કરડે ને મૃત્યુ થાય એવા પણ ઘણા દાખલા છે. હવે રેડ સ્નેક છે એ 6-7-8 ફૂટ નો હોય, એ બાઇટ કરીને જતો હોય, બટકું ભરીને જાય તો એમને હૃદય બેસી જાય. એટલે હૃદય બેસી જવાથી મૃત્યુ થાય બીકને લીધે,
1: એટલે બીકને લીધે હૃદય બેસી જાય.
0: આપણે નાનપણથી એવું જ શીખાજી, સાપ એટલે ખતરનાક, એમ સાપનું નામ પડે ગરોડી એટલે વાંદો અને ગરોડીની ચિત્રી ચડે આપણને, એ રીતે સાપ વિશે વાત એવી છે. એટલે બિનજેરી કરડા હોય તો પણ આવું થતું હોય છે.
1: બરાબર. એટલે બીજી અસરોમાં સામાન્ય સોજો ચડે,
0: એટલે એમાં બે માં અલગ અલગ છે. રોસલ સ્વાઈપર ને સોસ્કેલ વાઇપર જો કરડે તો હાથમાં કે પગમાં કરડ્યો હોય તો 3 ગણો હાથ થઈ જાય, સોજો આવી જાય અને લોહી ગંઠાવાની ક્રિયાનો નાશ થાય. આપણે કેમ ક્યાંય છોલાણું હોય તો બીજે દિવસે અહીંયા પોપડી જામી જાય તો એનું એ નથી થતું એમાંથી. પછી કોબરા કે ક્રેટ કર્યો હોય તો ચેતાતંત્ર ઉપર અસર કરે, ડોકી ટટ્ટાર નો રે, ઘેન ચડે, જીભમાં લથડિયા વળવા માંડે, સ્વાદ નો આવે, એવું બધું થવા માંડે. આવો સાપ કર્યો હોય તો એને સુવા નહીં દેવાના, એને તરત જ હોસ્પિટલે લઈ જવાના. હોસ્પિટલ લઈ જવામાં દોડીને નહીં લઈ જવાના, એને તેડીને સ્ટ્રેચર ઉપર અથવા ખુરશીમાં બેસાડીને, ખુરશી ઉપાડીને એને વધારે હલનચલન નહીં કરવા. જેવું વધારે હલનચલન કરશે તો એમાં એને લોહીનું સર્ક્યુલેશન વધશે,
1: એટલે લોહીનું પરિભ્રમણ વધે, એટલે ઝેર ઝડપથી આખા શરીરમાં ફેલાય.
0: એને સ્વાદ ગ્રંથિ વહી જાય. એમાં ઉતારવા વાળા ઘણી વાર ફાવી જાય, ઘણી વાર ઉતારવા વાળા પાસે જાય ને એટલે એ લીમડો ખવડાવે, તો એના હાવભાવ ઉપરથી એને ખ્યાલ આવી જાય કે ભાઈ લીમડો ખાય છે તો મોઢામાં એનો હાવભાવ ફરે છે, તો એમ કે સ્વાદ ગ્રંથિ ગઈ નથી, તો એ દાણા નાખે ને ખતરા કરે, એટલે ખરેખર બિનજેરી કર્યું હોય. પણ કડવો લાગતો ન હોય, મોઢામાં કઈ ફેર ન પડતા હોય તો ખ્યાલ આવે કે આની સ્વાદ ગ્રંથિ વહી ગઈ છે, તો એ સારા ઓલા હોય તો એમ કહી શકે ભાઈ અહીંયાથી કઈ નહીં થાય, હોસ્પિટલ લઈ જાવ. પણ આવું કઈ કરવા કરતા 108 હવે સારામાં સારી છે,
1: એને
0: જાણ કરીને ત્યાં જ પૂછવું જોઈએ.
1: એટલે એવી જ એક ભ્રામક માન્યતા એ પણ છે કે ખાસ કરીને ડેન્ડુ કે સાપ કરડ્યા એને એમ કે વાદળ ચડે એટલે માથું ચડવા મળે દર વર્ષે.
0: હા, એવું સોસ્કેલ વાઇપરમાં પણ કહેતા હોય છે ને ડેન્ડામાં પણ કહેતા. ડેન્ડુ ખરેખર બિંજેરી સાપ છે, પણ એ કરડે ને એટલે એના દાંત એકદમ નબળા હોય, દાંત આપણા શરીરમાં રહી જાય.
1: અચ્છા,
0: એ રહી જાય એટલે સડો થાય. ડેન્ડામાં એવી માન્યતા કે સડો થઈને માણસ મળે, તો એમાં ડોક્ટર પાસે જાવ તો એ પાટો બાંધીએ ડ્રેસિંગ કરીને, પણ અંદર જે દાંત રહી ગયો હોય એને કાઢી નાખો, પછી ડ્રેસિંગ કરે તો વાંધો ન આવે.
1: અચ્છા,
2: બરાબર છે. તો એનો દાંત આવી ગયા હોય તો પછી એ દાંત વગરનું થઈ જાય કે
0: એને પાછા આવી જાય? હા,
2: ફરી આવી જાય.
0: ફરી આવી જાય. એના દાંત એવા જ હોય, બટકું ભરે એટલે દાંત એના નીકળી જતા હોય, એવું થતું હોય ઘણી વખત.
1: કારણ કે અમે સુરેન્દ્રનગર જે સંસ્થામાં ભણતા ને એ ભવિષ્યભાઈ બિલકુલ ડેમ ને કાંઠે હવે નાવા જઈએ ને તો ઘણા વિદ્યાર્થીઓને ડેંડા કરડેલા.
0: એવું છે કે તરત જ એને પકડવાની ટ્રાય કરો, પૂંછડીથી લોકો પકડતા હોય જે સ્નેક કેચર છે, તો પૂંછડીથી પકડવા જાય તો પૂંછડી તૂટી જાય.
1: અચ્છા,
0: વચ્ચેથી પકડો તો 1-2-3 બટકા ભરલીએ એવી થાય, એના શરીરમાંથી એવી વાસ થોડીક છોડતા હોય. એ તો જો કે ઘણા બધા સાપ એવું કરતા હોય, એક પ્રકારનો વાસ એવી છોડે જેથી કરીને આપણને એમ થાય કે આને મૂકી દે. સાબુથી 2-3 વાર હાથ ધોય તો પણ એનો વાસ ન જાય એવી વાસ ઓલી કરતા હોય.
1: એટલે અને ઘણા કેટલીક દસ્તાવેજી ફિલ્મોમાં પણ બતાવે છે કે ઝેરની પિચકારી મારે ને આંખમાં આમ તો
0: પડે છે ને, એ સ્પેક્ટેકલ કોબરા આવે છે, એ પણ આપણે ભારતમાં નથી જોવા મળતો.
1: અચ્છા,
0: એ 3-4 ફૂટ સુધી એની વધારે પણ ઘણી વખત
1: પિચકારી
0: ઓલી કરતો હોય છે. એ આંખમાં જાય તો આંખને પણ નુકસાન થઈ શકે, હાથમાં તમને ક્યાંય લાગ્યું હોય, ગુમડું થયું હોય, છોલાણું હોય, એમાં એની પિચકારી એને ઉડે તો પણ એ મૂળ એનું કારણ એ છે. ઉંદર હોય દૂર તો ઉંદરની ઉપર એ સ્પ્રે કરે એટલે એની આંખમાં જાય એટલે ઉંદર ભાગી ન શકે, પછી એને પકડી લે. એ એના ખોરાકની એક ટ્રેપ પદ્ધતિ છે આખી. પણ એ આપણે ભારતમાં સ્પિટિંગ કોબરા નથી જોવા મળતા.
1: હવે એવી રીતે સાપને જયારે કરડે છે ત્યારે એટલે ચાવવાના કે એવા તો દાંત તો હોતા નથી, તો એ પોતાના ખોરાકને પચાવવા ઘણી વખત એમાં આવું બધું ફિલ્મોમાં લોકો માન્યતાઓ બતાવે

0: ઝાડ પર તો વીંટડાઈને કરે ને આવું, તો એ સાચી વાત?
1: એની બેસવાની રીત છે. કોઈ પણ જગ્યાએ સાપ કરડે, સાપ જયારે કોઈ ખોરાક લે છે એટલે એને પચાવવા માટે એને સમય લાગે છે. એટલે એને મોટો ખોરાક લીધો હોય તો એ ઘણી વાર એક ને એક જગ્યાએ વધારે રહે છે. કઈ પણ વસ્તુ એને વીંટડાવવાની એને ટેવ, પણ વીંટડાઈને એને મારવું એવું નથી. એને એને અંદર ને પકડો તો અંદર ને પેલા માર નાખશે, પછી ખાવાનું શરૂ કરશે. અજગર છે તો એના ખોરાકને પકડીને આખો ભરડો લેશે, ભરડો એને માર નાખશે, પછી એને ખોરાક લેવાનું શરૂ કરશે. પછી અંદર પચાવવા માટે એક ને એક જગ્યાએ વધારે સમય સુધી બેઠો રહે છે.
2: તો ભાવેશભાઈ, હવે આટલી તો સરસ વાત કરી, કરડે તો આપણે શું શું ધ્યાન રાખવાનું, પણ સાપ કરડે જ નહીં એ
0: સૌથી સૌથી સારી,
2: એના માટે શું કરવું?
1: એના માટે જો સૌથી, મેં પેલા વાત કરી ને કે સૌથી વધારે સાપ કરડે ક્યાં, અમે વચમાં એક વર્ષ બધા ડોક્ટરો પાસે ગયા કે ભાઈ સાપ કરડો હોય એવા કિસ્સા, તો 80% પગમાં સાપ કરડે. તો તમે બૂટ પહેરેલા હોય તો સાપથી તમે બચી શકો. એટલે પગમાં, કોઈ પણ ખેડૂત લોકોને પણ મારે એ જ કેવું છે કે તમે ખેતરમાં કામ કરતા હો, એ લોકોનું એમ જ કેવું હોય કે અમારા અહીંયા તો ખૂબ સાપ છે, કોઈ દેખાય ન કરે, ન જ કરે, પણ છતાં પણ ક્યારેક ભૂલથી એની ઉપર પગ આવી જાય તો એ બટકું ભરી શકે. તો એના કરતા બૂટ પહેરવા હિતાવર છે. કોઈ પણ અવાવરૂ જગ્યાએથી ઘાસ કાપતા હોય, છાણા વીણતા હોય, લાકડા વીણતા હોય, રેતી ઓલું કરતા હોય, એમાં સીધો હાથ નાખવાની બદલે ચેક કરવું જરાક સાપ નથી. રાતના ટાઈમે ક્યાંય પણ નીકળો તો ટોર્ચ અજવાળું કરી, બત્તીથી અજવાળું કરીને જ જવું. પછી જેવો સૂકા પાંદડાના ઢગલા વાળો વિસ્તાર છે એવામાંથી હલવાનું ટાળવું રાતના
0: ટાઈમે.
1: એની એની નીચેથી એને ચાલવાની ટેવ હોય. અને સૌથી અગત્યનું, ખેડૂત લોકો આખો દિવસ કામ કરીને પછી રાતે સૂવે, એનું જે રહેવાનું હોય અહીંયા જમીન ઉપર પાથરીને સૂતા હોય છે, એ જમીન ઉપર સુવાનું બને ત્યાં સુધી ટાળવું. એના કરતા ખાટલા ઉપર સૂવું. સાપ છે એ ઝાડ ઉપર ચડી શકે તો ખાટલા ઉપર ચડી જ શકે, પણ એનો સ્વભાવ એવો નથી ખાટલા ઉપર ચડીને કોઈને કડવા આવે.
0: એટલે
1: જમીન ઉપર સૂતા હોય ત્યારે જ આપણે વાત કરીને, નિશાચર સાપ છે, ક્રેટ છે, કાળો ધ્રોત, એ ત્યારે જ બરોબર નીકળે. અને આપણા શરીરમાં થોડીક ઊંફ હોય તો આપણી પાસે થોડીક વાર રોકાય ખરા, અને ત્યારે જ જો આપણે પડખું ફરીને દબાય તો એ બાઈટ કરી શકે, એ બટકું ભરે કરડી જાય. તો એનાથી આપણે વાત થઈ, ન્યુરોટોક્સિક છે તો ઘેન પણ ચડે. એટલે સવારે ઘણી વાર ઉઠે જ નહીં વ્યક્તિ, એવું પણ. એટલે જમીન ઉપર સુવાનું ટાળવું
0: જોઈએ. ટૂંકમાં માણસે સાપનો ખોરાક નથી
1: નથી
0: એટલે એ કઈ સામેથી આવીને કરડીને મારી નાખવાનો નથી.
2: બસ સરસ ચર્ચા રહી. અમારા શ્રોતા મિત્રોને આપ સંદેશ રૂપે શું કહેશો?
1: ખાસ તો સાપ છે, સરિસૃપ છે, એ ખેડૂતનો મિત્ર છે. દુનિયાનું 23-26% અનાજનું નુકસાન છે ઉંદર કરે છે. તો હજી સુધી એક યંત્ર એવું બન્યું નથી કે દર ની અંદર જઈને એને પકડી આવે, સિવાય કે સાપ. તો સાપ છે એને બચાવવો જોઈએ. સાપ ન હોય તો ઉંદરની સંખ્યા એટલી બધી વધતી હોય છે કે જ્યાં પગ મૂકો ને ત્યાં ઉંદર જ હોય. જો ઘુવડ ન હોય, નોળિયા ન હોય, જંગલી બિલાડી ન હોય, સાપ ન હોય, તો ઉંદરની સંખ્યા એટલી બધી વધે કે આપણે કલ્પના જ ન કરી
0: શકીએ.
1: સાપને બચાવવો ખૂબ જરૂરી છે. આપણે સાવચેત રહેવું, અને હવે તો બધી જગ્યાએ ગામોગામ સ્નેક રેસ્ક્યુના ઘણા બધા લોકો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ તમે જાણ કરી શકો કે તમે એને ક્યાંય તમારે સાપ નીકળ્યો તો એને કંઈ અડવા કરતા તમે એનું ધ્યાન રાખો, ક્યાં જાય છે, શું કરે છે, એની ઉપર એક કપડું નાખી દો, કોથળો ઓછાડ, એટલે એ 10-15 મિનિટ કદાચ એની અંદર બેઠો રહીએ તો તમે જે પણ સાપ પકડવાવાળાને જાણ કરો તો એ આવે તો એ પકડીને પછી દૂર છોડી દે, તો ત્યાં સુધી રહીએ. પણ એને અડવું નહીં, ખબર ન હોય ત્યાં સુધી કોઈ દિવસ સાપને અડવું નહીં. આપણે સાપ કરડો તો એના માટે એક જ વસ્તુ છે, એન્ટી સ્નેક વેનમ, સાપના ઝેરમાંથી બનેલી રસી, એ એક જ ઇલાજ છે.
0: બરાબર.
1: એટલે એનું ભારતમાં બહુ ઓછી જગ્યાએ હતું. હાપકિન ઇન્સ્ટિટ્યૂટ હતી, પુનામાં હતું, એવું બધું. એવું હવે ગુજરાતમાં પણ શરૂ થઈ રહ્યું છે કે અહીંયાથી પણ એન્ટી સ્નેક વેનમ બનશે. એના સિવાય ઘણી જાહેરાતો આવતી હોય છે કે નાજા નાજા ટેબ્લેટ ને આ તેન, એવી બધી દવાનો જિંદગીમાં ક્યારેય ઉપયોગ કરવો નથી. નહીં, એ હિતાવર નથી. ડોક્ટર પાસે જ જવું, ડોક્ટરની સૂચના પ્રમાણે સારવાર લેવી હિતાવર છે.
0: અને સાપ કોઈને ચહેરો જોઈને યાદ રાખી શકે એવું બને?
1: એનામાં કુટુંબ ભાવના હોતી જ નથી. લોકો એમ કે બદલો લેશે, બદલો લેવાની વૃત્તિ ખાલી માણસમાં જ હોય છે. એટલે સાપ એના ઈંડા મૂકે અને ભેજવાળી જગ્યાએ, કોહવાટવાળી જગ્યાએ પછી વયો જાય, ઈંડા સેવાય નથી રહેતા. 60-65 દિવસે ઈંડામાંથી બચ્ચા આવે. એ સમયે એ સાપ ત્યાંથી નીકળો હોય અને એના બચ્ચા હોય અને એ પોતે ભૂખ હોય તો એને ખાઈ જાય છે. તો એનામાં કુટુંબ ભાવના છે જ નહીં, તો બદલો લેવાની વાત જ ન આવે.
2: ખુબ સરસ ચર્ચા રહી. ખુબ ખુબ આભાર ભાવેશભાઈ. નમસ્કાર, ધન્યવાદ.
0: ખુબ સરસ માહિતી મળી છે. શ્રોતા મિત્રો, આપને પણ ખુબ મજા આવી હશે. ભાવેશભાઈ, આપનો ખુબ ખુબ આભાર.
2: મિત્રો, ગામે ગામ નાગદાદાની દેરી બનાવવાનું પૂરતું નથી, આપણે સાપનું રક્ષણ પણ કરવું
0: જ પડશે.
2: આપ સૌને ગીર ફાઉન્ડેશનની આ અપીલ છે.

0: કે સાપ નું રક્ષણ કરો.
1: આ અંગે તમારે પણ કઈ કહેવું હોય તો અમને અત્યારે જ જણાવો.
0: 94-276-96
1: આ નંબર પર,
0: સાથે કાલે લંબાણપૂર્વક પત્ર પણ લખી જ નાખજો. આ સરનામે
1: હરિયાળું ગુજરાત,
0: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
0: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
1: તો આવતા રવિવારે પ્રકૃતિની આવી જ કોઈ અજાયબીની વાત લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

હેતુ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, પ્રાયોજક ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સ્ટુડિયો ગ્રુપમાં સમય છે 8:30. હવે રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતની સુરીલી સફર સારેગામાં. પ્રથમ સાંભળીએ ફિલ્મ મધુમતીનું ગીત લતા મંગેશકરના સ્વરે. સંગીતકાર છે સલીલ ચૌધરી.

બંધનીનું ગીત આપે સાંભળ્યું આશા ભોંસલેના સ્વરે. શાયર હતા શૈલેન્દ્ર અને એચ ડી બર્મનની તર્જ. આ સાથે ફિલ્મ સંગીતની સુરેલી સફર સારેગામાં અહીં સમાપ્ત થઈ છે. અને હવે 8:45 મિનિટે સમાચાર સંધ્યા આકાશવાણી દિલ્હી.

મિનિમમ 273.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સ્ટુડિયો ક્લોકનો સમય છે રાત્રિના 9:30. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. આ કાર્યક્રમ મુંબઈ કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું થોડી જ ક્ષણોમાં.

0: तुम्हारा अपने ख्यालों में खो जाना, तुम्हारा गुनगुनाना
1: जा रे।

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.